નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. આજે અધિક જયેષ્ઠ સુદ બીજ વિક્રમ સંવત 2082 એટલે કે 18 મે 2026 ને સોમવાર સ્ટુડિયો ક્લોકમાં સમય થયો છે 5:57 અને 48 સેકન્ડ્સ. આપનો દિવસ મંગલમય રહે એવી શુભકામના સાથે પ્રાતઃકાલીન પ્રથમ પ્રસારણ યાત્રાના પ્રારંભમાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત, અભિવાદન. પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સ્વરથી. આજે છે રાગ લલિત પંચમ.

આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતની અર્ચના. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન.

0: આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી પ્રસારિત શ્રી રામચરિત માનસ ગાન. પ્રસ્તુત છે કૃષિ માહિતી. વિષય છે આદર્શ પિયત વ્યવસ્થાપન ટપક સિંચાઈ પદ્ધતિ. રજૂઆત ડોક્ટર ઉષ્માન અગ્નિ સેરસિયા.
1: કૃષિ માહિતીમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણી ખેતીમાં જે પિયત પદ્ધતિઓ છે એમાં ટપક પિયત પદ્ધતિ એ સૌથી આદર્શ પિયત પદ્ધતિ છે. આમ તો એવું કહેવાય કે આપણો સૌરાષ્ટ્રનો ખેડૂત છે ને એ પાણી પાવાથી ધરાતો જ નથી. મિત્રો, વાસ્તવિકતા એ છે, આપણા કૃષિ નિષ્ણાંતો કૃષિ વિજ્ઞાનકો એવું કહે છે કે આપણા પાકને પાણીની જરૂરિયાત જ નથી, જરૂરિયાત છે માત્ર ભેજની. કેવો ભેજ? આપણા વડીલો પાણી આપતા પહેલાં જોતા હતા કે પાણી આપવાની જરૂરિયાત કેટલી છે, તો એક ખેતરમાં જાય, જ્યાં ભેજ હોય ત્યાંથી હાથમાં માટી લે અને આમ હાથમાં લઈને લાડવો વારે. એ લાડવો બરાબર બની જાય અને વિખાઈ ન જાય એટલે સમજી લેવાનું કે જમીનમાં પૂરતો ભેજ છે. અને આટલો ભેજ છે ને એ પૂરતો છે. આપણા છોડને વધારે પ્રમાણમાં મળતું પાણી પણ વધારે રોગકારકો માટે જવાબદાર છે. આજે આપણે વાત કરવી છે, આદર્શ પિયત પદ્ધતિ છે એ માત્ર અને માત્ર ટપક પિયત પદ્ધતિ છે. હવે તો ટેકનોલોજી

0: ટેકનોલોજી એવી પણ છે કે ટપક પિયત પદ્ધતિની સાથોસાથ એવા સેન્સર વૈજ્ઞાનિકો એ વસાવ્યા છે કે તમે આખા ખેતરમાં એ સેન્સરને મૂકી દો. દાખલા તરીકે આંબાનો પાક છે તો તમે સેન્સર દરેક છોડ ઉપર મૂકી દીધેલો હોય, ખેતર એક જ છે. આપણે બધા તો જાણીએ છીએ મિત્ર, એક 10 વીઘાનું ખેતર છે એમાં ક્યાંક થોડુંક તવળ હોય, તવળ એટલે હલકી જમીન, ક્યાંક સારી જમીન હોય, ક્યાંક અતિ સારી જમીન હોય, ક્યાંક બહુ નબળી હોય, તો ત્યાં પાણીની જરૂરિયાત વધારે પડતી હોય છે. આવા સમયમાં જો આપણે સેન્સર મૂકેલા હોય તો તમને કોમ્પ્યુટર જ એવું કહી દે કે તમારે આખા ખેતરમાંથી આ 5 છોડ છે એને પાણીની જરૂરિયાત છે, 5ને નથી. પણ માનો કે આપણે ત્યાં સુધી નથી જવું તો ટપક પિયત પદ્ધતિ અપનાવવી ખૂબ જ જરૂરિયાત છે. અને અત્યારે ઉનાળાનો સમય છે, ખેડૂતો મિત્રોને ટપક પિયત પદ્ધતિ વસાવવા માટે દર વર્ષે સરકાર અલગ અલગ સબસિડી પણ આપે છે, તો આપણે એનો બેનિફિટ લઈએ, એનો લાભ લઈએ અને આપણા ખેતરમાં ટપક પિયત પદ્ધતિ અપનાવીએ. મિત્રો, ટપક પિયત પદ્ધતિ માત્ર અને માત્ર પાણી આપવાની જ સિસ્ટમ છે એવું નથી, એ આદર્શ પિયત પદ્ધતિની સાથોસાથ ફર્ટિગેશન માટેની બેસ્ટ પદ્ધતિ છે. ફર્ટિગેશન એટલે ખાતર આપવાની રીત છે, એ બહુ સારી રીત છે. આપણે અગાઉ કૃષિ માહિતીમાં સાંભળી ચૂક્યા છીએ કે પાયાનું ખાતર શું છે, પૂરતી ખાતર શું છે. અહીંયા ટપક પિયત પદ્ધતિમાં મજા એ છે કે દરેક તત્વોને તમે ધારો ત્યારે આપી શકો છો, એટલે પૂરતી ખાતર અને પાયાના ખાતરની જે વાત છે એને પણ આપણે ભૂલી અને આ કામ કરી શકીએ એમ છીએ. જેટલા પ્રમાણમાં જોઈએ એટલું, માનો કે 1 વીઘામાં 1 કિલો જ નાઇટ્રોજન આપવું છે તો આપણે આપી શકીએ છીએ. દાખલા તરીકે 19-19-19 નામનો જે ગ્રેડ છે એ યુરિયા આપણે નાખવાનું હોય, નાઇટ્રોજન ખાલી નાખવાનું હોય તો 1 વીઘામાં આપણે 15-20 કિલો જોઈએ. જ્યારે આ 3 તત્વો આપણે આપવાની વાત હોય અને આપણી પાસે ટપક પિયત પદ્ધતિ છે મિત્રો, તો ખાલી 1 વીઘે 2 કિલોએ કામ પતી જશે. તો આના અગણિત ફાયદા છે ટપક પિયત પદ્ધતિના. જમીન સુધરે છે, વધારે પાણીની જરૂરિયાત નથી પડતી, ભેજ લાંબો સમય ટકે છે, જયે ધારીએ ત્યારે આપણે પોષણ આપી શકીએ છીએ. આ બધા જ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરી અને આ વર્ષે નક્કી કરીએ કે મારા ખેતરમાં તો માત્ર ટપક પિયત પદ્ધતિ જ હોવી જોઈએ. આવા એક નવા અભિગમ સાથે આપણે ખેતી તરફ આગળ વધીએ. આજની કૃષિ માહિતીમાં મિત્રો આટલું બસ.
1: મિત્રો, આ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે અને આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી, જેમાં આજનો વિષય હતો આદર્શ પિયત વ્યવસ્થાપન ટપક સિંચાઈ પદ્ધતિ. રજૂઆત હતી ડોક્ટર ઉષ્માનગ્ની શેરસિયા.

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

ફિલ્મી ભક્તિ સંગીત સાંભળશો 7:20 7:30 સુગમ સંગીત. આજના કલાકાર છે અવિનાશ વ્યાસ. પર્યાવરણ વિષયક 5 સાંભળશો 7:55. આજનો વિષય છે મૃદાવરણ. પ્રસ્તુતિ સ્તુતિ ભુજ. ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં માણી શકશો બરાબર 8:30. કલાકાર અશોક પંડ્યા. 8:50

ગુજરાતી વાર્તાલાપ ગુજરાતી સાહિત્યમાં રૂપકો ભાગ એક ડોક્ટર બિપિન આશરની રજૂઆત રહેશે. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન સાંભળશો 9:15 મિનિટે.

સવારના 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું, જે અંતર્ગત 12 વાગ્યે ગુજરાતી ગીતો, બરાબર 12:30 મહિલાઓનો માનીતો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, ફોજીભાઈઓ માટેનું કાર્યક્રમ જય ભારતી સાંભળશો 1:30, ગુજરાતી નોન ફિલ્મી ગીતો માણી શકશો 2:40.

અમારી સાંધ્યકાલીન સભાના આરંભમાં 5 ને 10 મિનિટે સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. 6 વાગે માણી શકશો ભજનો. આજના કલાકાર છે હરેશકુમાર દાફડા. યુવા દોસ્તોનો માનીતો કાર્યક્રમ યુવાણી બરાબર 6 ને 30 મિનિટે, જેમાં અમદાવાદ કેન્દ્રનું પ્રદાન રહેશે. 7 ને 22 મિનિટે ગ્રામજનોનો કાર્યક્રમ ગામનો ચોરો વડોદરા કેન્દ્રનું પ્રદાન રહેશે. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં માણી શકશો 8 વાગ્યે.

રાત્રિના 9:30 થી 11 વાગ્યા સુધીના વિવિધ ભારતી કાર્યક્રમો આપ માણી શકશો, જે અંતર્ગત 9:30 મિનિટે આજ કે ફનકાર, 10 વાગ્યે છાયા ગીત, ઢલતી જાય રાત સાંભળશો બરાબર 10:30 મિનિટે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, રાજ્યમાં 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે. રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ. રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગ અંગેના આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા છે, જેનાથી રાજ્યને જળ સંસાધન ક્ષેત્રે નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કલ્પસર યોજના રાજ્યની જળ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી મોદીએ રવિવારે નેધરલેન્ડના વિશ્વ પ્રસિદ્ધ ડેમ અફ્સલુઇટડીજની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે કલ્પસર યોજના ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધી સમુદ્રને મળતી 7 નદીઓના જળનો ઉપયોગ કરવાની યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખંભાતના અખાત પર મીઠા પાણીનું એક વિશાળ જળાશય બનાવવાનો છે. આ યોજના સાકાર થયા બાદ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓમાં અંદાજે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં 36 લાખ પશુપાલક બહેનોના માધ્યમથી દૈનિક 3 કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે, જેના પરિણામે દરરોજ અંદાજે 200 કરોડ રૂપિયાની રકમ

0: સીધી બહેનોના બેંક ખાતામાં જમા થાય છે. ગઇકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડના ખર્ચે મધુ ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરતા તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ડેરી ક્ષેત્રમાં સર્ક્યુલર ઇકોનોમીનો અમલ કરીને પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
1: 36 લાખ બહેનો ગુજરાતમાં અને રોજ 3 કરોડ લીટર દૂધ ઉત્પાદન કરે અને લગભગ 200 કરોડ રૂપિયા રોજ આ બહેનોના ખાતામાં જમા થાય છે. 200 કરોડ રૂપિયા રોજ. કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને કહીએ ને તો એની આંખો ફાટી જાય. 36 લાખ બહેનોના ખાતામાં અમૂલની ડેરીઓના માધ્યમથી 200 કરોડ રૂપિયાની રાશિ રોજ પહોંચાડવાનું કામ આપણું ડેરી સેક્ટર કરે છે.
0: નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ઝીંગા કિસાન સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું કે રાજ્યનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એકવા કલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે.
2: ઝીંગા ઉછેરની અંદર પણ આપણે કંઈક રિસર્ચ કરી રહ્યા છીએ. નવસારીમાં પણ મેં એક ઝીંગા ઉછેર કેન્દ્ર જયારે શરૂ થયું ત્યારે એના ઓપનિંગમાં ગયો હતો, ત્યારે જે એમનું કામ જોયું હતું, જાણ્યું હતું, ત્યારે મને ચોક્કસ લાગ્યું કે આપણા વિસ્તારના ઝીંગા ઉછેરના સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનોને જો આ થોડી ટેકનોલોજીનો સપોર્ટ મળે, થોડો આર્થિક સહાય મળે, થોડી સબસિડી મળે તો એ ખૂબ સારું કામ કરી શકે એમ છે. આજે પણ આપણે ઝીંગા ઉછેરમાં ઘણા બધા આગળ હોવા છતાં આવનારા દિવસોમાં પણ એક ટાર્ગેટ લઈને ચાલે કે ટોટલ જે ઝીંગા ઉછેર થશે એમાં 2.5 લાખ ક્વિન્ટલ કે એવો કંઈક મેં નંબર આપ્યો હતો એટલું ઉત્પાદન આપણે કરવા માંગીએ છીએ.
0: રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ છે. ગઈકાલે રાજકોટ હવાઈ મથક પરથી 5 કરોડ કિંમતની 180 કિલો ચાંદી ઝડપાઈ હતી. હીરાસર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર કેન્દ્રીય આઈબીના બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન દ્વારા ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર વેપારીઓની પૂછપરછ જીએસટી દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પરથી સ્ટેટ જીએસટીએ 100 કિલો ચાંદી જપ્ત કરી હતી. વલસાડના ઉમરગામમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 15 કરોડના ખર્ચે વિજ્ઞાન કોલેજનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2001ના ભૂકંપ બાદ રાજ્યના વિકાસ માટે અનેક આયામો શરૂ કરાયા છે. શિક્ષણથી કોઈ બાળક વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાન શરૂ કરાયા છે. તેમણે નવી શિક્ષણ નીતિના અમલ અને બાળકોને ભારતની ગૌરવશાળી સંસ્કૃતિથી પરિચિત કરાવવાના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો ગઈકાલથી પ્રારંભ થયો છે. આ વખતની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ ઓનલાઈન સ્વગણના માટે નાગરિકોને અપીલ કરી છે.
3: કે આ જે સગણના આપણે ઓનલાઈન કરાવીશું તો એના જે ડેટા છે એ ખરેખર સરકારમાં આવશે, તો સરકારની જે કઈ યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પણ તમને તમારે ઓનલાઈન મોબાઈલ પર મળી જશે અને તમે યોજનાઓને પણ એમાં જોઈ શકશો. આ જે સંપૂર્ણ માહિતી તમે તમારી આપવાના છો એ ખરેખર ખૂબ જ ગુપ્ત પણ રાખવામાં આવશે, તો આપણે આ સગણના પણ ઓનલાઈન કરવી જોઈએ એવી હું આપ સૌને અપીલ કરું છું.
0: સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી, થાનગઢ અને સાયલામાં ભૂમાફિયાઓને પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના દરોડા અંગેની બાતમી અપાતા 42 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ શખ્સો સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી અધિકારીઓની વિગતો ખનીજ માફિયાઓને આપતા હતા. આ અંગે એસપી વેદિકા બિહાનીએ વધુ માહિતી આપી.
4: मूली, सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया जिसमें वे सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल, जिसके भी द्वारा ये जो ये ऑपरेट कर रहे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी है, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है और कड़क तरीके से ब्रीफ किया गया है कि अगर उनकी ये एक्टिविटी कंटिन्यू रहे

0: तो इनके खिलाफ और भी ज्यादा सख्त कार्यवाही की जाएगी।
1: આગામી 28 મેના રોજ ઈદ ઉલ ઉઝા એટલે કે બકરીદની ઉજવણી થશે. ગુજરાત ચાંદ કમિટીએ જણાવ્યું કે રવિવારે ચાંદ દેખાયો ન હતો ત્યારે ચાંદ કમિટીએ જાહેરાત કરી હતી કે 19 મે એટલે કે આવતીકાલે મંગળવારે પ્રથમ ચાંદ ગણાશે, જેથી હવે 28 મે ગુરૂવારે બકરીદ ગણાશે. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે 2 દિવસ દરમિયાન રાજ્યના લોકોને ગરમીનો અનુભવ કરવો પડી શકે છે. આ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
2: જો મોસમ પ્રણાલી કા કોઈ વિશેષ પ્રભાવ યહાં કે વેધર પે નહીં રહેગા ગુજરાત કે વેધર પે ઓર હમ ઉમીદ કરતે હૈ કે અગલે 7 દિનો કે દૌરાન મોસમ આમતૌર પે શુષ્ક રહેગા ગુજરાત કે ઓર જો લોઅર લેવલ્સ મેં અભી જો હવાઓં કી ગતિ કી બાત કરે યા દિશાઓં કી બાત કરે તો પશ્ચિમી સે ઉત્તર પશ્ચિમી હવાએં હૈ લોઅર લેવલ્સ મેં ઓર કોસ્ટલ મેં ફિલહાલ મછુઆરોં કે લિયે કોઈ સ્ક્વાલી વેધર યા સ્ક્વાલી વિન્ડ્સ કી કોઈ વાર્નિંગ નહીં દી ગઈ હૈ લેકિન સ્ટ્રોંગ વિન્ડ્સ चलने की संभावना है जो पहले से चली आ रही है स्टीप प्रेशर ग्रेडियंट की वजह से. और जो तापमान है तो हम उम्मीद करते हैं कि अगले 2 दिन के बाद थोड़ा सा कोल्ड आने की संभावना है. फिलहाल हम हीट वेव की कोई वार्निंग नहीं दे रहे हैं.
1: બીજી તરફ ગઈકાલે રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર થયો છે. 44.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટિસ્કી ગામમાં તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત થયું હોવાના અહેવાલ છે. ગામના તળાવમાં નાહવા ગયેલો વિક્રમ બામણીયા નામનો કિશોર પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે શોધખોળ બાદ કિશોરનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા 194 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.2 ઓવરમાં 5 વિકેટ 197 રન બનાવી લીધા છે. બીજી તરફ આજે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. રાજ્યના ડ્રીમ પ્રોજેક્ટ કલ્ચર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કેન્દ્રીય સહકારમંત્રી અમિત શાહે કહ્યું રાજ્યના 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે. રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ અને રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર થયો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. સ્ટુડિયો ક્લોકમાં સમય થયો છે 7:20. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત. ખિલે ફૂલકો તો સબ નિહારે, તુમ મુરઝાએ કો ભી નિહારના સીખો. સુખ કે તો સબ સાથી, તુમ દુખિયો કો સવારના સીખો. તો કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ફિલ્મ ગોપીથી મોહમ્મદ રફીના સ્વરમાં આ ગીત.

આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીત. પ્રસ્તુત છે સુગમ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ કવિ અવિનાશ વ્યાસની આ રચના.

આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપે હમણાં જ કાર્યક્રમ સુગમ સંગીતમાં માણ્યું ભૂપેન્દ્રસિંઘ અને મિતાલી સિંઘના સ્વરમાં કવિ અવિનાશ વ્યાસની રચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ સુરેશ વાડકરના સ્વરમાં કવિશ્રી અવિનાશ વ્યાસની આ રચના.

0: આ સાથે જ કાર્યક્રમ સુગમ સંગીત અહીં સમાપ્ત થાય છે.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

0: स्वच्छ घर, स्वच्छ आंगण, स्वच्छ शेरी, स्वच्छ रास्ता, स्वच्छ नगर, स्वच्छ शहर, स्वच्छ भारत, सपनों अपना सौनों, स्वच्छ भारत।
1: થોડી જ ક્ષણોમાં સાંભળીએ ગુજરાતી સમાચાર જે અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4 તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંમત થયા. કેરાલામાં આજે કોંગ્રેસ નેતા VD સતીશન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા. અને ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2024માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4 તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદીનો નોર્વેનો આ પ્રથમ પ્રવાસ હશે. તેઓ 43 વર્ષમાં નોર્વેની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી 3જા ભારત નોર્કેડ સબમિટ અને દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નોર્વેના રાજા હેરાલ્ડ 5મા અને રાણી સોન્જા સાથે પણ મુલાકાત કરશે. શ્રી મોદી નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરવાના છે. પ્રધાનમંત્રી નોર્વેના પ્રધાનમંત્રી સાથે ભારત નોર્કેડ વેપાર અને સંશોધન સમિટને સંબોધિત કરશે. સમિટ દરમિયાન ભારત નોર્કેડ સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ચર્ચાઓ સ્વચ્છ અને હરિયાળી ટેકનોલોજી અને સમુદ્રી અર્થતંત્ર પર કેન્દ્રિત થવાની અપેક્ષા છે. 3જી ભારત નોર્કેડ શિખર સંમેલન આવતીકાલે યોજાશે. શ્રી મોદીની સાથે નોર્વેના પ્રધાનમંત્રી, ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફ્રેડરિકસન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી પેટરી ઓર્પો, આઇસલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટન ફોસ્ટ્રીડોટીર અને સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરન પણ ભાગ લેશે. આ સંમેલન ભારત અને નોર્કેડ દેશો વચ્ચે ટેકનોલોજી અને નવીનતા, હરિત પરિવર્તન અને નવીનીકરણીય ઉર્જા, ટકાઉપણું, સમુદ્રી અર્થતંત્ર, સંરક્ષણ, અવકાશ અને આર્કેટિક જેવા ક્ષેત્રમાં સંબંધોને વધુ વ્યૂહાત્મક માળખું પૂરું પાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગોથેનબર્ગમાં સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ

0: સ્ટર્નસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. દ્વિપક્ષીય સંબંધો અને દૂરંદેશી નેતૃત્વમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રધાનમંત્રી મોદીને સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસથી સન્માનિત કરાયા હતા. પ્રધાનમંત્રી મોદીનું આ 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. વાટાઘાટો દરમિયાન બંને નેતાઓએ ભારત સ્વીડન સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરી. તેઓ દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પણ સહમત થયા હતા. એક અહેવાલ સાંભળીએ.
1: इंडिया स्वीडन स्ट्रॉगर टुगेदर टूवर्ड्स 2047 थीम के तहत दोनों देशों ने 2027 में भारत में द्विपक्षीय व्यापार एवं निवेश शिखर सम्मेलन आयोजित करने पर सहमति जताई. स्वीडन उद्योगपति और प्रमुख कंपनियों के प्रतिनिधियों के साथ बातचीत में प्रधानमंत्री ने मेक इन इंडिया और मेड विद स्वीडन पहल के तहत निवेश बढ़ाने का आह्वान किया. दोनों देशों की साझेदारी अब सेमीकंडक्टर और मजबूत सप्लाई चेन जैसे उच्च विकास वाले क्षेत्रों पर विस्तारित होगी. तकनीकी और जलवायु परिवर्तन के क्षेत्र में भी यात्रा के दौरान कई महत्वपूर्ण समझौते हुए. इसके साथ ही स्वीडन इंडिया टेक्नोलॉजी एंड एआई कॉरिडोर को और मजबूत किया जाएगा ताकि दोनों देश के स्टार्टअप इकोसिस्टम को आपस में जोड़ा जा सके. साक्षी सिंह, आकाशवाणी समाचार, गोथेनबर्ग, स्वीडन.
0: દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ગોથેનબર્ગમાં કેટલાક સ્વીડિશ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન સ્વીડિશ કંપનીઓને ભારતમાં ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન મિશન, સ્વચ્છ ઉર્જા અને અન્ય ક્ષેત્રોમાં તેમનું યોગદાન વધારવા વિનંતી કરી. ભારત અને સ્વીડનના લોકશાહી, પારદર્શિતા, નવીનતા અને ટકાઉપણાના સહિયારા મૂલ્યો પર ભાર મૂકતા શ્રી મોદીએ સ્વીડનની નવીનતા અને ટકાઉપણું ક્ષમતાઓની ભારતના વિશાળ કદ, પ્રતિભા અને વિકાસની ગતિ સાથે જોડવા હાકલ કરી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા 79મી વિશ્વ આરોગ્ય સભામાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે. 6 દિવસીય આ પરિષદ આજથી જીનીવામાં શરૂ થશે. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક આરોગ્યને નવું સ્વરૂપ આપવા, એક સહિયારી જવાબદારી, વૈશ્વિક આરોગ્ય પડકારોનો સામનો કરવા માટે સામૂહિક કાર્યવાહીના મહત્વ પર ભાર મૂકે છે. આ પરિષદ મજબૂત, વધુ સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક આરોગ્ય પ્રણાલીઓના નિર્માણ માટે સહિયારી વૈશ્વિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. કોંગ્રેસના નેતા વી ડી સીથીસન આજે કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજના શપથ ગ્રહણ સમારોહ પહેલા ગઈકાલે મુખ્યમંત્રી તરીકે નિયુક્ત સતીશને 21 સભ્યોના યુડીએફ મંત્રીમંડળની જાહેરાત કરી હતી. રાજ્યપાલ રાજેન્દ્ર આલરેકરને મંત્રીઓની યાદી સુપ્રત કર્યા બાદ સતીશને કહ્યું કે યુડીએફ મંત્રીમંડળના બધા સભ્યો એક સાથે શપથ લેશે.
2: कांग्रेस के नेतृत्व वाली यूडीएफ सरकार आज केरलम में 10 साल के अंतराल के बाद शपथ ले रही है. मुख्यमंत्री और 20 अन्य मंत्री तिरुवनंतपुरम के सेंट्रल स्टेडियम में आयोजित समारोह में शपथ लेंगे. नई सरकार के 16 सदस्यों में मुख्यमंत्री वी डी सतीशन भी शामिल हैं, जो पहली बार सरकार में शामिल हो रहे हैं. शपथ ग्रहण समारोह को देखने के लिए यूडीएफ कार्यकर्ता कल दोपहर से ही बड़ी संख्या में राजधानी पहुंच रहे हैं. तिरुवनंतपुरम से स्मिथ एम पल्लुरुथी की रिपोर्ट के साथ समाचार
0: કક્ષ સે મે મૃગનયની પાંડે. સતીશને એ પણ જાહેરાત કરી કે તિરુવનચુરન રાધાકૃષ્ણન વિધાનસભા અધ્યક્ષ અને સનિમોલ ઉસ્માન ઉપાધ્યક્ષ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @news_abadને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા હતા. રાજ્યની તેમની મુલાકાત દરમિયાન શ્રી શાહ રાયપુર અને બસ્તરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
3: केंद्रीय गृह मंत्री अमित शाह आज सुबह रायपुर में आपातकालीन सेवा डायल 112 के तहत नए वाहनों को हरी झंडी दिखाकर रवाना करेंगे. इसके बाद वे बस्तर जाएंगे और जिले के नेतानार गांव में जन सुविधा केंद्र का शुभारंभ करेंगे. इस केंद्र से दूरस्थ इलाकों में रहने वाले लोगों को शासकीय और डिजिटल सेवाएं आसानी से मिल सकेंगी. इसके बाद श्री शाह जगदलपुर पहुंचकर अमर वाटिका में श्रद्धांजलि अर्पित करेंगे. शाम को वे बस्तर के संग लोक सांस्कृतिक कार्यक्रम में भी शामिल होंगे. विकल्प शुक्ला, आकाशवाणी समाचार, रायपुर.
0: भारते संयुक्त अरब अमीरात में बरकाह परमाणु प्लांट पर थयेला हुमला अंगे ऊंडी चिंता व्यक्त करी छे. विदेश मंत्रालय जणाव्युं

કહ્યું કે આવી કાર્યવાહી અસ્વીકાર્ય છે. ભારતે સંયમ રાખવા અને વાતચીત સાથે રાજદ્વારી દ્વારા તણાવ ઓછો કરવા હાકલ કરી. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેની સામાન્ય તારીખ 1 જૂન કરતાં 6 દિવસ વહેલું 26 મેના રોજ કેરલમ પહોંચે તેવી શક્યતા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આગામી 2-3 દિવસમાં દક્ષિણ

0: દ્વારા તણાવ ઓછો કરવા હાકલ કરી. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેની સામાન્ય તારીખ 1 જૂન કરતાં 6 દિવસ વહેલું 26 મેના રોજ કેરલમ પહોંચે તેવી શક્યતા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંડમાન ટાપુઓ અને આંડમાન સમુદ્રના અન્ય ભાગોમાં પહોંચવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા છે. ભારતનો એકમાત્ર રજત ચંદ્રક જ્ઞાનેશ્વરી યાદવે મહિલાઓની 53 કિલોગ્રામ સ્નેચ ઇવેન્ટમાં જીત્યો હતો. કોમલ કોહેરે મહિલાઓની 48 કિલોગ્રામમાં કાંસ્યચંદ્રક જીત્યો તો અજીત નારાયણે પુરૂષોની 71 કિલોગ્રામમાં 2 કાંસ્યચંદ્રકો, હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલોગ્રામમાં અને સંજ્ઞાએ મહિલાઓની 77 કિલોગ્રામમાં 3 કાંસ્યચંદ્રકો જીત્યા હતા. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના અખબારોમાં ભારત નેધરલેન્ડ વચ્ચે કરાર અને યુએ પર હુમલાના સમાચારોને મુખ્ય પાના પર સ્થાન અપાયું છે. ગુજરાત સમાચાર લખે છે યુએના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો. સંદેશનું મુખ્ય મથાળું છે ભારત નેધરલેન્ડ વચ્ચે ચીફ ડિફેન્સ ક્ષેત્રે 17 કરાર કરાયા. ભારત નેધરલેન્ડ વ્યૂહાત્મક ભાગીદાર બન્યા, 17 કરાર થયા. આ હેડલાઇન છે નવ ગુજરાત સમયની. નવ ગુજરાત સમય અન્ય સમાચારમાં રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો, ભારતીય સહિત 4ના મોતને સ્થાન આપ્યું છે. સ્થાનિક સમાચારોમાં અમદાવાદમાં સેઝ આઈટી પાર્ક બનાવાશે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર 120થી વધુ સ્પીડે વાહન હંકારવા પર 1500નો દંડ થશે જેવા વિવિધ સમાચારોને સ્થાન અપાયું છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4થા તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંમત થયા. કેરલમાં આજે કોંગ્રેસના નેતા વી ડી સતીશનન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા અને ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્યચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. આજનો વિષય છે મૃદાવરણ. રજૂઆત સ્તુતિ બુચ.

નમસ્કાર શ્રોતા મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આપણે પૃથ્વીના એક આવરણ વિશે વાત કરીશું. મિત્રો, સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા નથી મળ્યા. પૃથ્વીને મળેલી આ એક અમૂલ્ય ભેટ છે. સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે એક અગ્નિના ગોળા સ્વરૂપે હતી. આ અગ્નિનો ગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા અને આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. પૃથ્વીને મુખ્ય 4 આવરણ છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આજે આપણે વાત કરીશું મૃદાવરણ વિશે. મૃદાવરણ એટલે પૃથ્વી ઉપરનો ઘન પોપડો જે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પૃથ્વીના પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. મૃદાવરણ માટી, ખડકો અને ઘન પદાર્થથી બનેલું હોય છે. આ આવરણ પૃથ્વીની સપાટીના અંદાજે 29% ભાગ પર પથરાયેલું છે. મૃદાવરણ પૃથ્વીના 4 મુખ્ય આવરણોમાંનું એક છે. તે માનવજીવન, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે આશ્રયસ્થાન પૂરું પાડે છે. મૃદાવરણ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો જેવી વિવિધ ભૂમિગત રચનાઓ પણ આવેલી છે. મૃદાવરણનું આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વીનો ઉપરનો આ પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે

એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે. મૃદાવરણની સપાટીથી આપણે જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. આમ અહીંયા વધારે ગરમીના કારણે અંદરના ખડકો પણ પીગળી જઈને અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી નથી જતો. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનીજો અને ખનીજ તેલ મળે છે અને જમીનમાંથી આપણે ખેતી કરીને વિવિધ પાકોનું ઉત્પાદન પણ મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને જ આભારી છે. શ્રોતા મિત્રો, ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. તો શ્રોતા મિત્રો, પૃથ્વી પરના 4 આવરણોમાંના મૃદાવરણ વિશે આજે આપણે માહિતી મેળવી. તો પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આટલું બસ.

આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટ. બરાબર 8 વાગે સાંભળીએ સમાચાર, જે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી? ના, પહેલા બચત પહેલા બુટ્ટી. સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું ઇમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
2: પણ બુટ્ટીનું શું?
1: જાય છે કે મારું ઇન્જેક્શન?
3: RBI કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: સમય થયો છે 8:32. પ્રસ્તુત છે ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ નરસિંહ મહેતાની રચના અશોક પંડ્યાના સ્વરમાં.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવે.

0: ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડા પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ પીઠોની રચના. સ્વર છે અશોક પંડ્યાનો.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

0: 21મી સદી એટલે ડિજિટલ યુગ.
1: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
0: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
1: એર નેશનલ ન્યૂઝ 24/7,
0: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
1: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવરમાં ફ્રીક્વન્સી 801 કિલોહર્ટઝ મેળવવાની રહેશે.
0: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
1: બપોરે 3:30 થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
0: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
1: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.
2: આ સાથે જ ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમના અંતમાં આપે સાંભળી નરસિંહ મહેતાની રચના અશોક પંડ્યાના સ્વરમાં.
3: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો
2: આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર. સમય થયો છે અત્યારે 9:08. પ્રસ્તુત છે ગુજરાતી વાર્તાલાપ, ગુજરાતી સાહિત્યમાં રૂપકો ભાગ 1. ડોક્ટર બિપિન આશરની રજૂઆત સાંભળશો.
4: આ છે આકાશવાણી રાજકોટ. ગુજરાતી સાહિત્યમાં રૂપકો એ વિષય વાર્તાલાપનો પ્રથમ ભાગ સાંભળીએ. વક્તા છે ડોક્ટર બિપિન આશર.

સાહિત્ય કલામાં વિચાર, ભાવ, ઉર્મી કે સંવેદનને મૂર્ત રૂપ આપવા માટે વિવિધ પ્રયુક્તિઓનો જુદે જુદે સમયે પ્રયોગ થતો આવ્યો છે. આ પ્રયુક્તિઓમાંની એક છે રૂપક યોજના. આ એક અલંકાર પ્રયુક્તિ છે. સાહિત્યમાં સામાન્ય રીતે એનો ઉપયોગ દુર્ગમ વિચારોને સુગમ બનાવવા માટે અથવા વાયવ્ય આધ્યાત્મિક કે રહસ્યાત્મક વિચારોને સરળતાથી સમજાવવા માટે થાય છે. એમ કરવાથી અભિવ્યક્તિનું સૌંદર્ય અવગમનક્ષમ બની શકે છે. એમાં મૂળ વિચાર કે અનુભવ કે કથા બીજી સમાંતર કથાના લેબાસમાં રજૂ થતી હોય છે. તેથી વાર્તારસ પણ ભરપૂર પ્રમાણમાં માણવા મળે છે. અંગ્રેજીમાં રૂપકનો પર્યાય છે મેટાફર. ભારતીય કાવ્યશાસ્ત્રમાં રૂપક એક પ્રકારનો સાદૃશ્યમૂલક અલંકાર છે, જેમાં એક પદાર્થ પર બીજા પદાર્થનો આરોપ કરીને બંને વચ્ચે એકરૂપતા સ્થાપિત કરવામાં આવે છે. રૂપકના મૂળમાં રૂપ ધાતુ છે. રૂપ એટલે ઘડવું કે આકાર આપવો. રૂપક સંજ્ઞા મૂર્તિ વિધાનનો નિર્દેશ કરે છે. આથી જેને રૂપ આપવામાં આવે છે તે રૂપક એમ કહી શકાય. અત્યંત સામ્યતાના આધારે પ્રસ્તુત પર અપ્રસ્તુત

કે પ્રત્યક્ષ પર અપ્રત્યક્ષનું આરોપણ કરીને તથા બંને વચ્ચેના ભેદનો અભાવ બતાવીને ઉપમેયનું ઉપમા રૂપે જ વર્ણન કરવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. કોઈ પણ રૂપક કથા ત્યારે જ રૂપકાત્મક લખી શકાય જ્યારે એમાં રૂપકાત્મકતાના તાણાવાણા સાદ્યંત જળવાતા જળવાતા એક લાક્ષણિક વૃત્તાંત કથાનું પોત વણાય. ભારતવર્ષમાં આધ્યાત્મિક સત્યોની પ્રતિપાદન કરવા માટે રૂપક કથાનો પ્રયોગ છેક વેદ ઉપનિષદ કાળથી થતો આવ્યો.

અત્યંત જળવાતા જળવાતા એક લાક્ષણિક વૃતાંત કથાનું પોત વણાય. ભારતવર્ષમાં આધ્યાત્મિક સત્યોની પ્રતિપાદન કરવા માટે રૂપક કથાનો પ્રયોગ છેક વેદ ઉપનિષદ કાળથી થતો આવ્યો છે. રામાયણ, મહાભારત, ભાગવત જેવા ધર્મ ગ્રંથો રૂપક કથાઓથી ભરેલા છે. કેટલાક વિદ્વાનો તો દેવાસુરના સંગ્રામની કથામાં રૂપક યોજના બતાવે છે. દેવ અને અસુર આપણા શુભ અને અશુભ વૃત્તિના પ્રતીક છે. વૃત અને ઇન્દ્રનું યુદ્ધ એ આવરણરૂપ અજ્ઞાન અને જીવાત્મા વચ્ચેનું યુદ્ધ છે. આનંદ શંકર ધ્રુવ મહાભારત કથાને યુદ્ધના રૂપક તરીકે સમજાવે છે. સુવર્ણ મૃગ, સમુદ્ર મંથન કે નાગ દમન જેવા પ્રસંગોને પણ રૂપક તરીકે દર્શાવવામાં આવ્યા છે. ધર્મ તત્વોની સમજણ અને નીતિબોધ અર્થે રૂપક કથાઓ રચવાની પરંપરા સંસ્કૃત સાહિત્યમાંથી ગુજરાતી સાહિત્યમાં ઉતરી આવી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આ પ્રકારની જૈન જૈનેતર રચનાઓથી સભર છે. 15મી સદીના પ્રારંભમાં કવિ જયશેખર સૂરીએ રચેલ ત્રિભુવન દીપક પ્રબંધ રૂપકાત્મક પ્રબંધ કાવ્ય છે. પ્રેમાનંદે વિવેક વણજારો અને કાયમન વણજારો જેવી કૃતિમાં વાણિજ્યમૂલક રૂપક કથાનો પ્રયોગ કર્યો છે. જૈન કવિઓએ વિહાલુ કાવ્ય પ્રકારમાં રૂપક રીતિ પ્રયોજી છે. ધીરા ભગતની કૃતિ સુરતીબાઈનો વિવાહ, નરસિંહ મહેતાની રામ નામ વ્યવહારિયા કે હરિનો માર્ગ છે સુરાનો એ રચના, રવિદાસની આ કોણે બનાવ્યો પવન ચરખો રચના કે દયારામની બેલીડા ઉઠો ઉતાવળા થઈ વાવણિયા જોડો ખેતરમાં જઈ રચના, બ્રહ્માનંદની રે શિર સાટે નટવરને વરિયે પદ અને અર્વાચીન કાળમાં દલપતરામની હિન્દુસ્તાન ઉપર હુન્નર ખાનની ચડાઈ જેવી સળંગ રૂપકાત્મક રચના, નવલરામની જનાવરની જાન જેવું કટાક્ષ કાવ્ય, હરગોવિંદાસ કાંટાવાળાની અંધેરી નગરીનો ગર્ધર્વસેન જેવી કૃતિ તથા કેશવલાલ મોતીલાલની બુદ્ધિ અને રૂઢિની કથામાં રૂપકાત્મક પ્રયુક્તિનો સરસ રીતે વિનિયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતી નવલકથાઓમાં નંદશંકર મહેતા કૃત કરણ ઘેલોમાં કથાનાયક કરણનો જીવન માર્ગ તોફાન અને અંધારાનો છે એમ કહીને સર્જક સાત પૃષ્ઠ સુધી એ રૂપકને વિગતપૂર્વક સમજાવે છે. ગોવર્ધનરામ ત્રિપાઠીની યશસ્વી નવલકથા સરસ્વતી ચંદ્રના ચોથા ભાગમાં પાંચાલીનું રૂપ પ્રયોજાયેલું છે. આપણા ગાંધી યુગની પૂર્વેના ચિંતક વિચારક પાસે પૂર્વ પશ્ચિમના સંગમ ઘાટે ભારતના ભાવિનું ચિંતન કરવાની જવાબદારી હતી અને એ પેઢીના હિતચિંતક સાહિત્ય સ્વામીઓએ અને વિચારકોએ આ રૂપક પદ્ધતિ દ્વારા દેશની ચિંતા કરેલી છે. કવિવર ટાગોરે એમના નિબંધો ઉપરાંત સર્જન કૃતિઓમાં અચલાયતન અને રથયાત્રાના રૂપકો દ્વારા ભારતના વિશિષ્ટ તબક્કાનું મંથન કરી અમૃત તારવ્યું છે. જગન્નાથનો રથના રૂપક દ્વારા શ્રી અરવિંદે ભારતની આધ્યાત્મિક કેડી આકી છે. સરસ્વતી ચંદ્ર નવલકથામાં પાંચાલીના રૂપક અંગે ને તેને અનુસંગે લગભગ 100 પૃષ્ઠો રોકાયા છે. આ રૂપક વિશે થોડું જાણીએ. સરસ્વતી ચંદ્ર અને કુમુદ તેમનું સંગત સ્વપ્ન જુએ છે. સ્વપ્નમાં તેઓ પાંડવો દ્રૌપદીને હિમાલય આરોહણમાં આરંભે જ પડતી મૂકીને આગળ વધતા જુએ છે. પાંચે પાંડવો પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્રને પશ્ચિમને ઉત્તર પટે યુરોપ પ્રવાસ કરવા લાગે છે. ઇન્દ્ર

ના પુત્ર અર્જુનનો રથ પશ્ચિમના દેશ તરફ ગયેલો છે. રથના પ્રતિબિંબ ઓરડા જુદા જુદા દેશ તરફ ખેંચાય છે. સર્જકે આ દોરડાઓના ખેંચનાર દેશોના આત્મા પકડવાનો આમાં ભગીરથ પ્રયાસ કર્યો છે. ભારતીય આત્માનું સત્વ તે પોપટ ક્ષત્રિય છે. મયુર એટલે રોમ ઇટાલી, ચકોર ને ગરુડ તે ફ્રાન્સની મહત્વાકાંક્ષા ને દિગ્વિજયની ઈચ્છા, તે ગરુડ દ્વારા ને તેની કલાભક્તિ, ઊંચી રુચિ ને જીવન રીતિ તથા ક્રાંતિકારક ફિલસોફી વગેરે ચકોર દ્વારા વ્યક્ત થઈ છે.

તમે સાંભળી રહ્યા હતા ગુજરાતી સાહિત્યમાં રૂપકો, એવશે ડોક્ટર બિપિન આશરના વાર્તાલાપનો પ્રથમ ભાગ. બીજો ભાગ સાંભળીશું આવતીકાલે.

0: Chief Minister of Keralam today. Keralam Governor Rajendra Vishwanath Arlekar will administer him oath of office and secrecy at a function in Thiruvananthapuram at 10 this morning. The Chief Minister and 20 other ministers will take oath at a function organized at Central Stadium, Thiruvananthapuram. 16 members of the new ministry, including Chief Minister V.D. Satheesan, are becoming ministers for the first time. Union Home Minister Amit Shah has arrived in Chhattisgarh on a two-day visit to participate in several programs in Raipur and Bastar. Mr. Shah will flag off new vehicles under the Emergency Response Service Dial 112 in Raipur this morning. In IPL cricket, Delhi Capitals kept their playoff hopes alive with a thrilling 5-wicket win over Rajasthan Royals at the Arun Jaitley Stadium in Delhi last night. With this win, Delhi Capitals moved up from 8th to 7th in the IPL 2026 points table and stayed in the race for playoffs. In another match of the day, Royal Challengers Bengaluru became the first team to qualify for the playoffs, beating Punjab Kings by 23 runs in Dharamshala. In today's fixture, Chennai Super Kings will face Sunrisers Hyderabad at M.A. Chidambaram Stadium in Chennai. The match will start at 7:30 p.m. India finished the Asian Weightlifting Championships 2026 in Gandhinagar with 10 medals, including 1 silver and 9 bronze, marking a big improvement from the previous edition in Jiangshang, where India turned without a medal. Commonwealth Games bronze medalist Lovepreet Singh delivered India's best performance on the final day. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે.
2: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન સાંભળશો 9:15, 10:30 લોકસંગીત, લોકવાર્તા આઈ પુરબાઈ, કલાકાર શક્તિદાન મોડ, દુહાછંદ કલાકાર મેરાણ ગઢવી.

સવારના 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું, જે અંતર્ગત 12 વાગ્યે ગુજરાતી ગીતો, બરાબર 12:30 મહિલાઓનો માનીતો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી સાંભળશો 1:30, ગુજરાતી નોન ફિલ્મી ગીતો માણી શકશો 2:40.

અમારી સાંધ્યકાલીન સભાના આરંભમાં 5 અને 10 મિનિટે સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગ્યે માણી શકશો ભજનો. આજના કલાકાર છે હરેશકુમાર દાફડા. યુવા દોસ્તોનો માનીતો કાર્યક્રમ યુવાણી બરાબર 6:30 અમદાવાદ કેન્દ્રનું પ્રદાન રહેશે. 7:22 ગ્રામજનોનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આજે વડોદરા કેન્દ્રનું પ્રદાન રહેશે.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં માણી શકશો 8 વાગ્યે. રાત્રિના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારિત કાર્યક્રમમાં 9:30 આજ કે ફનકાર, 10 વાગ્યે છાયા ગીત, ઢલતી જાય રાત સાંભળશો બરાબર 10:30.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હો, આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: સમય થયો છે 9:15. શ્રોતા મિત્રોનો માનીતો કાર્યક્રમ મનોરંજન બસ થોડી જ ક્ષણોમાં સાંભળીશું.
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: ચાલ્યા પપ્પા, આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: હે, ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
4: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
3: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
4: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
3: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
6: प्यार की कोई सीमा नहीं है, यह अनंत आकाश की तरह है, जिसका कोई और छोर नहीं है. यह बहता पवन की तरह है, जिसे किसी भी तरह के बंधन में कभी नहीं बांधा जा सकता. आकाशवाणीना राजकोट केंद्र पर थे आप सांभळी रह्या छो हिंदी फिल्म संगीत नो कार्यक्रम मनोरंजन. कार्यक्रम में आवू ज लागणी सभर गीत अनिल कपूर अने माधुरी दीक्षित पर फिल्मावायल ફિલ્મ તેજાબથી અમિત કુમાર, અનુરાધા પોંડવાલ અને સાથીઓના સ્વરમાં સાંભળ્યા ગીત. જાવેદ અખ્તરના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મ પરિંદાથી સુરેશ વાડકર અને આશા ભોસલેના યુગલ સ્વરમાં આ મસ્ત રોમેન્ટિક સોંગ. સંગીત હતું આર ડી બર્મનનું.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ યે દિલ સુન રહા હૈથી જતીન લલિતના સંગીત સાથે કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં ફિલ્મ ખામોશી ધ મ્યુઝિકલથી આ ગીત સાંભળીએ.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં હમણાં જ આપે સાંભળ્યું શાહરૂખ ખાન અને મહિમા ચૌધરી પર ફિલ્માવાયેલ ફિલ્મ પરદેશથી કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં આ ગીત. સંગીત હતું નદીમ શ્રવણનું, શબ્દો આનંદ બક્ષીના હતા.

સ્ટુડિયો ક્લોકમાં સમય થયો છે બરાબર 10:09. હવે સાંભળીએ ફિલ્મ સુલતાનથી રાહત ફતેહ અલી ખાનના અવાજમાં આ રોમેન્ટિક સોંગ.

આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં હમણાં જ આપે સાંભળ્યું લતા મંગેશકર અને ઉદિત નારાયણના યુગલ સ્વરમાં ફિલ્મ દિલ તો પાગલ હૈથી આ મસ્ત મજાનું ગીત.

0: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. આ સાથે જ મનોરંજનનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સમય થયો છે 10:33. રજૂ કરીએ છે કાર્યક્રમ લોકસંગીત. કલાકાર શક્તિદાન મોડ, દુહાછંદ કલાકાર મેરા.

0: જાણ ગઢવી.
1: નકળંગ ને જાય ફરકતા, નકળંગ ને જાય ફરુકતા, અને તારા શિખર પર સાક્ષાત, પણ મારી શીશ નમાવું, શીશ નમાવું ચરણમાં, એ તમને નમું હું પૂરબાઈ માત. શક્તિમય સંસાર હે, શક્તિ સર્વ આધાર. ભારતવર્ષ છે એ શક્તિનો દેશ છે, માતૃત્વનો પૂજારી છે. ખડેલા આભને ટેકા દે એવી અનેક જગદંબાઓએ અવતાર ધારણ કર્યા. ભગવતીના નામ અલગ સ્વરૂપ એક છે, અને એ સ્વરૂપ એટલે માતૃ. કોઈએ પારણા બંધાવ્યા, કોઈએ યુદ્ધ મેદાનમાં વિજય અપાવ્યા, કોઈએ અનેક માઢોડાની હૈયાની હામ પૂરી કરી, એવો એક આ પ્રસંગ. ગેડ પ્રગડાનું પાતા નામનું ગામ, એક બાજુ માધવરાય ભગવાનની ધજા ઉફડાકા મારે, એક બાજુ વિષ્ણુનો હહરો, નવરત્નોનો અધિષ્ઠાત, સમુદ્ર મોજાની થપાટું મારે, અને એની ગોદમાં આ પાતા ગામ છે. રીણા મોડનું ખોરડું છે. ઘરેથી જગદંબા સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, ભાભા લાંગડિયાના દીકરી આઈ પૂરબાઈ છે. એક દિવસનો સમય છે. માને હરદ્વાર જવું છે. ગંગાજીમાં સ્નાન કરવું છે. એ વખતે કોઈ વાહનની વ્યવસ્થા નહીં, એટલે કોઈ વેલ્યુ, કોઈ માફા, કોઈ ગાડા જોડી જોડી અને હરદ્વાર જાય. અનેક માણસોને કાને માએ વાત નાખેલી, એમાં એક દિવસ આ પૂરબાઈને કોઈ માણસે આવી અને કીધું, માં હરદ્વાર જવું હોય તો આપણા પાતા ગામમાં એક કોળીનો દીકરો છે, વણઘો મોકરીયો, એ તમને હરદ્વારના દર્શન કરાવીએ અને ગંગામાં સ્નાન કરાવીશે, બળદિયા હારા છે અને ગાડું જોડીને આવવા એ તૈયાર થાય. હવારના પોરમાં મહારાજને અર્ઘ્ય આપી, ધૂપ દીવા સ્તુતિ કરી અને પૂરબાઈ એ વણઘા મોકરિયાની ડેલી આવી ટકોર કરીને કીધું તું કે બાપ, વણઘા હરિદ્વાર જવું છે, ગંગાજીમાં સ્નાન કરવું છે, અને તારું ગાડું જોડી લે બાપ, ગાડું જોડીને આપણે જવું છે. પણ વણઘાની સામે માની જા નજર પડી, ગેગાઈ ગયું તું શરીર, રક્તપિત્તને કોઢ હતો, નાના નાના બળદો હતા, પણ આ તો ચારણ જગદંબા, તૂઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. એક સેકન્ડની અંદર જો જગદંબા ધારે તો પટણ સો દટણ અને માયા સો મટણ પણ કરી શકે, અને ઈજ માં ભગવતી લોબડી સિસરા ઉપરે રખી અને હાથમાં ડંગો રૂંગાવી ખાલી. એક લોબડીનો છેડાથી જો સુરતનારાયણને જગદંબાઓ થંભાવી દેતી હોય, એ કોડ ન મટાડી હગે. વણઘા ચિંતા કરવાની જરૂર નથી બાપ, ગાડું જોડી લે, હરદ્વાર તારું ગાડું લઈને જવું છે. અરે કે માં, શરીર અશક્ત છે, નબળા બળદું છે, કે વણઘા મારે કાંઈ સાંભળવું નથી બાપ, ગાડું તૈયાર કર. બીજે દિવસ પ્રાગટના દોરા ફૂટ્યા, બલન ભૂગા ભાણ ભણ તિહારા લવ ભામણા, જીયણ મરણ લજમાણ અમારી રાખજે કશ્યપ રાઉત.

गह गह गौचा लां छुटा गालां पंखी मालां पर हरिया देवर देवालां टड़िया टालां हुआ उजाला तम हरिया अने जालर वाला नाद वडाला सात सकाला सत्सेवा जय जय जगवंदन अने कश्यप नंदन अने हवे अमारा दरिद्र निकंदन रव्य देवा महाराज ने एम कहवाय के उदय थावू गाडू तैयार थियो रसालो बधो गोठवाणो અને આય પૂરબાય સ્વાર થયા અને ધીરા ધીરા ધીરા એમ કહેવાય કે પંથળોને કાપતા કાપતા કાપતા કાપતા હરિદ્વાર તરફ ગમન કર્યું. રાત દિવસ આથમે એટલે રાતવાસો કરતા જાય, સત્સંગ કરે, બે પાંચ માણસો બેહે, રાતવાસો કરીને પ્રાગટના દોરા ફૂટે એટલે વળી ગાડું રવાના થઈ જાય અને વણગાના મોઢામાંથી શબ્દો નીકળે છે, ભલકારા કરે છે કે માં આ તારા પરચાની મારે શું વાત કરવી, માં મારા શરીર અશક્ત હતું, નબળું હતું, કોઢ હતો, માં તું આવ્યા પછી મારા શરીરમાં કોઢ નથી રહ્યો, માં મારું શરીર છે એ સબળ બની ગયું છે, માં કે હશે બાપ એ તો જગદંબાની કૃપા હોય. રાતવાસો કરતા કરતા કરતા કરતા કરતા કરતા ટૂંકમાં વાત કરું તો દિલ્હીના પાદરની મેલિકોર પહોંચ્યા અને દિલ્હીમાં એ વખતે એમ કહેવાય બાદશાહોના શાસન. રાતવાસો કર્યો, દિલ્હીના બાદશાહને એમ કહેવાય હેર માટીની ખોટ છે, સંતાન કાંઈ નથી. એટલે પૂરબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે જે કાંઈ કરે જગદંબા કરે છે, હું તો પામર મનુષ્ય છું, હું તો શું કરી શકું, પણ અમે હરિદ્વાર જઈએ છીએ ને હરિદ્વારથી પાછા આવીએ તારે ત્યાં ભગવતી પારણું બંધાયું છે દીકરો દેહેમાં, કે માં એક દીકરી છે બીબડી, કે દીકરો દેહે એમ કહી અને આ પૂરબાઈ છે હરિદ્વાર ગયા. હકડો કટકો હાડરો અને જો ગંગા તટ જાય એ માનવીના કળમાય કદી ભૂત ન હરજે, ભાગીરથી ઉપરથી ઉતર્યા અને માય મંજન કિયા. ખાલી ઉપરથી આમ નીકળી જાય ને ઈ ગંગા, એ ગંગાજીની અંદર સ્નાન કરે. વાત તો બહુ લાંબી પણ ટૂંકમાં વાત કરું છું. હરિદ્વારમાં સ્નાન કર્યું, રોકાય છે અને આ ઘટના એવી ઘટે છે કે જ્યાં દિલ્હીના બાદશાહના દરબારની મેલિકોર જ્યાં રાત રોકાણા છે એને ત્યાં ભગવતીએ હારા દિવસો દીધા છે. હરિદ્વાર બે પાંચ સાત મહિના રોકાઈ દેવદર્શન તીર્થાટન કરી અને વેરણું પાછું વણઘાર મોકર્યો અને ભગવતી આય પૂરબાઈ નીકળે, દિલ્હીનું પાદર આવ્યું. બાદશાહ હામો આવ્યો છે કે માં આપની કૃપાથી હેર માટીની જે ખોટ હતી પારણું બંધાયું, માં દીકરાનો જન્મ થયો, કે એ હું શું કરી શકું, હું તો પામર મનુષ્ય છું, એ તો ભગવતીનો કોઈ જગદંબાનો કોઈ પરચો છે. ભાઈ રોકે છે, બે પાંચ સાત દિવસ સત્સંગ કરે છે, રોજ હાંજનું ટાણું થાય એટલે કહેવાય દીવે વાઇટું ચડે, ધૂપ કરી અને ભગવતીને આહવાન કરે. ગાવડ ખોડલ ગાબ ગાબ મોગલ મછરાડી માત ગાવ મેરડી ઝાક્ષ વાળા દા ઢાળી અંબેકર નલ ગાય ગાય બહુચર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી એ સબલી નવલખ સખત ચોરાસી ની ચારણા ઉપર દેવી આવે માળી સેવક કા સુધારણા સર્વ દેવા દાતારા જુજારા ચારા વેદા ગભ તારા દશા ધરા હરા ગ્યારા રવિબારા ચારા ધામ સારા સતિયા જતિયા સારા સુરાપુરા રિશેસરા પીરા પૈગંબરા સિદ્ધ સાધકા પ્રણામ. બધાનું એમ કહેવાય કે હાંજના ટાણે આહવાન કરે, સત્સંગ થાય, રોકાય, માણસો સાંભળે અને એમ થતા થતા થતા સાતેક દિવસનો સમય પસાર થઈ ગયો અને પછી આ પૂરબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ઘણો ટાઈમ થયા નીકળ્યા છે, વતનની યાદ આવે છે, હવે અમારા ઘેર પ્રગણામાં અમે પાછા જઈએ, અમે અમારા સૌરાષ્ટ્રમાં પાછા જઈએ, અમને રજા આપો. અને તેથી કહેવાય કે બાદશાહની બીબડી નામની દીકરી છે એ આ પૂરબાઈની હારે વેલમાં બેહી ગઈ છે. બેટા તું કે હા માં, હવે તો જીવવું તારા સાનિધ્યમાં, મરવું તારા સાનિધ્યમાં, માં તું કેમ, હું કરું માં, હું પણ આવું છું. આ બીબડી નામની એમ કહેવાય કે બાદશાહની દીકરી આ પૂરબાઈની હારે એ ગાડામાં બેહી ગયા અને ધીરા ધીરા ધીરા પંથને કાપતા કાપતા કાપતા કાપતા કાપતા કાપતા એમ કહેવાય એ સૌરાષ્ટ્રની ધરતીમાં આવ્યા અને સૌરાષ્ટ્રમાંથી પછી તો આઈને એમ થયું કે હવે તો આ ગોકુળિયું સરખું મારું

પાતા નામનું ગામ મારું હામું દેખાય છે, હમણાં હું પહોંચી જાઉં, હમણાં હું મારા પાતામાં પહોંચી જાઉં. કહેવાય છે કે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે જગદંબા આઈ પુરબાઈનું વેરણું એ સૌરાષ્ટ્રની ધરતીમાં પ્રવેશ કરે છે, અને સૌરાષ્ટ્રમાંથી ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે એ માં પાતામાં આવે છે. ગાજતે વાજતે હામૈયા કરે છે, અને જે મેણા મારવાવાળા માણસો હતા કે વણઘા મોકરિયાનું વેરણું લઈને જાઓ, એ માણસો પણ સાક્ષાત દંડવત કરી અને માની માફી મંડી ગયા માગવા. માં હું ન ઓળખી શક્યા, અમે ન ઓળખી શક્યા, જગદંબાનું સ્વરૂપ એવું છે. એને ઓળખવામાં જ માણસ થાપ ખાઈ જાય, કારણ કે કવિ કાગે લખ્યું છે કે માળી તને કોક જ જાણે કાગ, માળી તને કોક જ જાણે કાગ. માના કોક ઓળખી શકે, માના પરચાને કોક જ જાણી શકે, ભગવતીના સ્વરૂપને કોક જ ઓળખી શકે. માં અમે ન ઓળખી શક્યા, અમારી ભૂલ થઈ ગઈ માં, પણ આ વણઘો તો કે આ વણઘો અમને હરદ્વાર સુધી લઈ ગયો, દિલ્હી લઈ ગયો. અને આ માં આ દીકરી કોણ છે? બેટા એ દિલ્હીના બાદશાહની દીકરી છે, બીબડી નામ છે, અને મારી હારે એ સેવા પૂજા કરવા માટે થઈને મારી હારે આવી છે, એ મારી હારે રહેશે. અને તેથી બીબડીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે હે માં પુરબાઈ, હે જગદંબા, હે ચારણની દીકરી જગદંબા, હવે તો મારે જીવવું અહીંયા છે, મરવું અહીંયા છે. માં મારાથી બને એટલી તારી સેવા હું કરીશ, પણ માં તારા સિવાય મને કોઈ ન ખપે. માં ભગવતી તારો આધાર મારે, તારા સિવાય મને કોઈ ન ખપે. કહેવાય છે કે ઇતિહાસ સાક્ષી પૂરે છે કે પાતાના પાદરમાં આઈ પુરબાઈ જ્યાં સુધી જીવાને ત્યાં સુધી બીબડી નામની દીકરીએ સેવા કરી છે. અને હાલ તમે પાતાના પાદરમાં જાઓ તો આઈ પુરબાઈ અને બીબડી એ બે એમ કહેવાય છે કે ત્યાં જે જગ્યા ઉપર પોતે સમાધિ લીધેલી, જે જગ્યા ઉપર સમાધિ લીધેલી ત્યાં માનું શિખરબંધ મંદિર પુરબાઈનું, હાલમાં આઈ બીબડીનું અને પુરબાઈનું એમ કહેવાય છે કે સાક્ષાત ઊભું છે. અને એની સાક્ષી પૂરતા આપણા લોક સાહિત્યમાં દુહાઓ છે, જગદંબાઓની સાક્ષી પૂરતા આપણા ચારણી સાહિત્યમાં ઘણા બધા દુહાઓ છે. પણ કવિ કાગે લખ્યું છે કે હે માં ભગવતી,

0: એ ભગવતી સ્વરૂપ આય માં પૂરબાઈ અને એનો પરિવાર, એમ કહેવાય કે ઊંટડામાં મોળ ચારણ છે, ભગવતી આય સોનબાઈ, મુખ ગંગા ચક સરસ્વતી અને ધાબળીએ જમનાય, આ તો વાદો મડળા પ્રાગવડ મારી ધનધન સોનલ માત. એ ભગવતી આઈ હોનબાઈ પણ એ જ મોળ પરિવારમાં થયા, હમીર બાપુના દીકરી. અને એમ કહેવાય કે હાલમાં માના ભક્તો 18 વર્ણ છે, એ માં પુરબાઈના શરણમાં જઈ અને સાચા દિલથી ભાવથી ભક્તિથી એમ કહેવાય કે માને નૈવેદ્ય ધરે છે અને માં ભગવતી આઈ પુરબાઈ છે એ દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે. નકડંગ નેજા ફરકતા તારા શિખર ઉપર સાક્ષાત, શીશ નમાવી શરણમાં તને હું પ્રણમું માં પુરબાઈ માત.
1: પણ કોઈ ગયા નહીં, કોઈ ગયા નહીં કૈલાસ, આગે કઈ કઈ અસુરો થયા પણ ન્યા તો એક મલંગ વનાશ. એ ગીતો કોરો ધાકોર કાગડા, દેવોની આગળ દૂત, દેવોની આગળ દૂત ગણ રૂપાળા કાયમ રીગે, બાકી ભેળા ભેળા રાખે ભૂત. એ ગોલો કૈલાસ વાળો એ કાગડા, એ સુરા કઈક સધીર અને એને સંઘરિયા અમૃત સદા, પણ પછી વિખને વિખને પચાવે વીર. એ તો કોઠા ઘરના એ કાગડા, સુરા કઈક સધીર અને સંઘરિયા અમૃત સદા, પણ વિખને પચાવે વીર, એ તો કોઠા હરના કાગડા. આ દુનિયાની માલકોર સમુદ્ર મંથન જયારે થયું, નવકુળ નાગના નેત્રા કર્યા, મેરુનો રવાયો કર્યો, એક બાજુ 33 કોટી અને એક બાજુ 72 કરોડ દાનવો હામ હામ એમ કહેવાય છે. દરિયાની માલકોર મંદ્રાચલનો રવાયો બનાવી અને આખો દરિયાનો મંથન આદર્યું, સમુદ્ર મંથન આદર્યું. હવે એ વખતે ઐરાવત હાથી નીકળ્યો, લોચેશ્વરમાં ઘોડો નીકળ્યો, વૈજયંતી મણીની માળા નીકળીને

પાંચજન્ય શંખ નીકળ્યો ને લક્ષ્મીજી નીકળ્યા ને આ બધી વસ્તુ નીકળી, ચંદ્રમા નીકળ્યો, આ 14 રત્નો જ્યારે મળ્યા અને પછી દરિયાએ કીધું કે હવે મારી પાસે કાંઈ નથી, હે દેવતાઓ હે દાનવો હવે તમે હદ કરો હાવ કરો, હવે મારી પાસે કાંઈ નથી અને હવે રહેવા દો. એટલે બધા દેવતાઓ અને દાનવો આ વિજયનો જે મહદ, જ્યાં દેવ દાનવ મળ્યા સાથ અચરજ ઘણી કર્મ જોગે કરી હંપ કીધો, એ હંપ કરી કોઈનો મોળ નો ખોદવું ગે મને જલ્દી તણો તાગ લીધો, 14 રત્નો જણ્યા ગર્વ ગગને ગડ્યો અને વિજયનો મહદ ત્યાં થંપ ખોડ્યો, 15મો ફેંસલો વિષ હલાહળ ભર્યો ગે ને દેવને દૈતનો દર્પ ત્રોડ્યો. 14 રત્નો મળી ગયા, પણ વિજયનો જે મહદ છે, જે ક્યાંક મળ્યો એનો જે આનંદ છે, મદાન થઈ ગયેલા દેવ અને દાનવો. એટલે દરિયાની વાત કોઈ માની ને દરિયાને કીધું કે હજી તો તારી અંદર હોહો વાના છે. એટલે દરિયાએ પછી દેવ અને દાનવોને કીધું કે હોહો વાના તો હવે તમારી ઉપર થશે, અને કોઈ માન્યા નહીં. અને જેમ 15મો આંટો વાળ્યો, પણ ધ્રુસ કે

એ જીંગ એમાં ઘોડા દરિયા રે, એમાં પાછો મેરુ નો રવાયો, કેમ કરી માયો આવા રે વલોણા, કોણે ગાદર્યા રે જી. એટલે પંદરમો જેમ આંટો વાળ્યો, પંદરમો આંટો વાળતા ભયંકર જગતનો પ્રલય કાળે હળાહળ ઝેર નીકળ્યું. કરાળ જ્વાલ રંગ મંગ લાલ ધુમ્ર વજટા વિપુલ ભાલ ચપ્રભાષ દિગ પાલ લાલ ભૂમિ મંગલંગ, ભયંકર ઝેર નીકળ્યું. અને હદ તો ત્યાંથી આખી પૃથ્વી ઝાડ ઝાડ ઝાડ ઝાડ ઝાડ ઝાડ ઝેરના કોપની માઇલ પર બળવા માંડી. અને દેવતાઓ ભાગ્યા, દાનવો ભાગ્યા. હદ તો ત્યાં થઈ, હાથી વાળો હાથી મૂકીને ભાગી ગયો, ચંદ્રમા વાળો ચંદ્રમા મૂકીને મુઠીયું વાળી. પણ હદ તો ન્યા થઈ કે લક્ષ્મી વાળો લક્ષ્મી મૂકીને ભાગવા માંડ્યા, ખુદ નારાયણ ભાગવા માંડ્યા. જા જલ જલ કમાલ ત્રમાલ મુખ જલ કત ભાલ તેજ પાલ પ્રબલ ભવમ પલ પલ છલ બિછલ રમા નહીં પે ખત નકલ અકલ હરિ રૂપ નામ ડલ ફલ મુનિ દેવ સકલ દ્રગ દેખત પલ મહકલ દલ નાશ પણે એ ભટ થટ સુનાન પ્રગટ ગઢ ભંજન વિકટ રૂપ નરસિંહ બને. લક્ષ્મી મૂકી અને ભગવાન નારાયણ ભાગવા માંડ્યા. અને બધા દેવતાઓને દાનવો ભેગા થઈ બધા દેવ વિચાર કર્યો કે હવે કરવું શું, આ ઝેરનું શું થાય. એટલે બધા દેવતાઓએ બ્રહ્માદી દેવોએ વિચાર કરીને કીધું કે ચાલો જઈ કૈલાસ ઉપર ભગવાન મહાદેવને વાત કરી. અને ભગવાન શંકર જો એમ કે આ ઝેરને હું ગ્રહણ કરું તો જ ઉગરવાનો આરો છે, બીજો કોઈ આરો નથી. અને આખું દેવતાનું સૈન્ય છે, દેવતાનો સમૂહ છે. ભગવાન મહાદેવની પાસે જાય છે. ભગવાન શંકર બિરાજમાન છે કૈલાસનું શિખર, અને કૈલાસના ઉત્તંગ શિખર માટે ભગવાન બિરાજમાન છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ ભગવાન મહાદેવનું વર્ણન કરે છે કે નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીઘમ ચિદાકાશમ આકાશ વાસંગ ભજેગમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ ગીરા જ્ઞાન ગૌતિ તમીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોગમ તૃષારાદ્રિ સંકાશ ગૌરવ ગભીરમ મનોભૂત કોટી પ્રભાશ્રી શરીરમ સ્વર્ણ મૌલિક લોલિની ચારુ ગંગા લસદ ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભૃષુ નેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલ કંઠમ દયાલમ મૃગાધીશ ચરમાંબરમ મોંડ માલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી. આખું દેવતાનો વૃંદ છે. ભગવાન મહાદેવ પાસે જઈ અને પ્રાર્થના કરે છે. અને એ વખતે

મહાદેવે કીધું કે આખું જગત જો બચતું હોય તો મારું નામ ભૂતપતિ છે, ભૂતનાથ છું, પશુપતિ છે, લાવો આ જગતના કલ્યાણ માટે. એ હળાહળ ઝેર ભગવાન શંકરે જ્યારે એમ કહેવાય છે પોતાના કંઠમાં રાખ્યું અને આખી જગતને અમૃત વાપ્યું. ગોસ્વામી તુલસીદાસજી એટલે જ કહે છે કે મુક્તિ જન્મ મહિજાન જ્ઞાન ખાન અગ હાનિકર

అన్నట్టుగా కిలీష్ అవతార చరిత్రమా જ્યારે રામ અવતારનો વર્ણન કરતા કરતા ભગવાન રામનો વર્ણન કરે છે મહાત્મા નરહરદાસજી ચારણ મહાત્મા નરહરદાસજી ભગવાન મહાદેવનું વર્ણન કરે છે રામચરિતના વર્ણનમાં આગળ પ્રારંભે ભગવાન શિવની સ્તુતિ કરે છે જટાજૂટ શિર ગંગ ચંદ્રશેખર તક હુતવા ગરલ કંઠ ગઈ ગાંઠ મોંડ માલા વિક પક ડમરો શુલ કપાલ સિંઘ ગજ चर्म सुवासित वसन विभूति अवधूत फान धन बान प्रकाशित वामांग शिवा वाघन वृषभ जायति जायति शंकर गजर रघुनाथ चरित कृत ध्यान गीत सुमत देह हुदा हक समर जटा जूट श्री गंग चंद्र शेखर चकूत गरल कंट गई घर मोंड माला विक बक जटा जूट श्री गंग चंद्र शेखर चकूत अने गरल कंट गई घर मोंड माला विक बक एम करी अने स्तुति करे छे अने ईद प्रवीण सागर मां ચારણી સાહિત્યના અદભુત ગ્રંથ પ્રવીણ સાગરમાં ભગવાન મહાદેવની સ્તુતિ છે કે ગંગ બાર જટ ધાડ મંડી યમ ગાધ ગંગ સંગ લીન ચંડી યમ બાલ ચંદ્ર બિંબ લાલ જ્વાલ યંગ કંગટંગ ભુજંગ મુંડ માલયમ શૂલપાન હેપી નાગ સજ્જન નમ ડાક ડમ ડુંગ વાજ ભજન નમ જંગ જીત ભંગ નીત ખાવ નમ ખ્યાલ પ્રેત બાલકો ખિલાવ નમ ખ્યાલ પ્રેત જાલકો ખિલાવ નમ વ્યાલંગાલ ખાલ લીન વાસન નમ કેહરી વિછાત કીન આસનમ અંગકો વિભૂત રંગ ચડ્ડી યમ જોગ ભોગ ધ્યાન પાન દ્રઢી યમ દેવ દાન બાન ગેશ વંદિ તમ વંદિ તમ ક્લેશ વૃંદ કંદનમ વાસના મનેચ પૂર્ણમ કરમ જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ ગંગ બાર જટ ધાર મંડી યમ ગાધ ગંગ સંગ લીન ચંડી યમ અને બાલ ચંદ્ર બિંબ લાલ જ્વાલ યમ ગંગ નંગ ભુજંગ મુંડ માલિયમ એ જ ભગવાન શંકરને કવિએ કીધું લોક કવિએ કે વાલા તારો વેશ રે જોઈ

તારા ગળામાં એ બેઠો છે મોટી ફેણ વાળો રે, ભોળો ત્યાં મારી ભાવના રે જી. આ દુનિયામાં રાક્ષસો એવા થયા, મહાકાળના જડબાજારી ઉભા રહી જાય એવા રાક્ષસો થયા. એક એમ કહેવાય છે કે મુઠ્ઠીનો પ્રહાર કરે તો બ્રહ્માંડના ભૂકા કાઢી નાખે, આટલા મોટા સમર્થ રાક્ષસો થયા. કોઈ ઇન્દ્રાસન ઉપર ચડાઈ કરી, કોઈ બ્રહ્મલોક ઉપર ચડાઈ કરી, કોઈ સાકેતમાં ચડાઈ કરી, પણ હજી સુધી કોઈ એવો દાખલો નથી કે કોઈ રાક્ષસ સૈન્ય લઈ અને કૈલાસના શિખર ઉપર ભગવાન મહાદેવ ઉપર કોઈ ચડાઈ કરી. કોઈ ગયા નહીં કૈલાસ, આગે કંઈક અસુરો થયા, પણ જ્યાં તો એકલિયો અવનાશ કોરો ધાકોર કાગડા અને દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રહીએ. દેવની પાસે જે દૂતો છે, યક્ષ રે, કિન્નર રે, વિદ્યાધર રે, સિદ્ધ રે, ચારણો રે, દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રહીએ. પણ આ તો ભેળા રાખે ભૂતી કૈલાસ વાળો કાગડા. આ જગતની માલપા ભગવાન મહાદેવ છે, એ ભૂતને હાંગરવા વાળો દેવ છે, જગતને કલ્યાણ કરવા વાળો દેવ છે, જગતને અમૃતત્વ આપવા વાળો દેવ છે. તો વિચાર કરજો કે દુનિયાની માલપા, આ દુનિયાની માલપા મૃત્યુ છે, ધ્રુવ સત્ય છે, પણ એમાંથી એ મૃત્યુને બચાવનાર કોઈ હોય તો મૃત્યુંજય ભગવાન શિવ એક છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ એવ વંદનાન મૃત્યુર્મુક્ષી અમૃતવત કરી અને ભગવાન શિવની સ્તુતિ કરો તો મહાકાળ કોઈપ હોય તો મહાકાળના જડમાં જાલીને ઉભા રહી જાય એવા ભગવાન શંકરની કૃપા છે. અને એ મૃત્યુંજયને શિવદાનજી બોક્સા નામના કવિરાજ, મૂળીના કવિરાજ, આખા મૃત્યુંજયને ચારણી સાહિત્યમાં ઉતાર્યા છે અને એમ કે છે કે તું તલ તલ માંગ તલ વિતલ માં ભૂતલ ભલ માં સબ સલ માં જલ નિધિ અલ જલ માંગ નિલ નલ માં દરખત દલ માં દ્વિતલ માં પરગટ પરિમલ માં પૈબિંગ ઉપલ માં જળ જંગલ માં જગદેશ્વર તું અજર અમર ગમ ડય ક્ષય કર મહર નજર કર માગેશર જી મગર નજર કર માગેશર જી મગર નજર કર માગેશર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચારણ મહાત્મા બ્રહ્માનંદજી એ ભગવાન શિવની સ્તુતિ કરતા કરતા કહે છે કે નાચત નિશંકા મૃગ મદ કમ પંકા ઘમ મમ ઘમ કા ગુરુ કા ટોલું કા ડમ કા હોવત ગમ કા ડમ ડમ ડમ કા ડમરું કારણ તુર રણંકા ફેર ભણંકા ગગન જણંકા ગહરેશા જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હમેશા માઘેશા જી મગન હમેશા માગેશા સમરત જયશેષા દીપત સુરેશા પુત્ર ગણેશા નિજપારા બ્રહ્માંડ પ્રવેશા પર પ્રસિદ્ધ પરેશા ગજર ગુમેશા ગો.

0: धारा बै हद नरवेशा कृत सिर केसा टलत शांग करेशा जय देव सिदेशा हरण कलेशा मगन हमेशा माघेशा जी मगन हमेशा ए माघेशा जी मगन हमेशा माघेशा जी मगन हमेशा।
1: आकाशवाणीना राजकोट केन्द्र परथी आप सांभळी रह्या हता लोक संगीत लोक वार्ता। कलाकार हता शक्तिदान मोड। आई पुरबाईमां विषय पर रजूआत करवामां आवी। दुहा छंदना कलाकार हता मेराण गढवी।
2: અત્યારના મુખ્ય સમાચાર શરૂઆતના કારોબારમાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો। પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરી। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જશે। કોંગ્રેસ નેતા વી ડી સતીશને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો। અમદાવાદના એએમએ ખાતે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેની ભવ્ય ઉજવણી, ડિજિટલ લાઇફ લાઇન્સ થીમ પર નિષ્ણાતોનું મંથન। અમેરિકામાં એરશો દરમિયાન બે લડાકુ વિમાન અથડાયા, ચાલકદળના ચારેય સભ્યો સુરક્ષિત। રાજ્યની મેટ્રો ટ્રેન સેવાઓ આજથી સુધારેલા સમયપત્રક મુજબ રાત્રે 11 વાગ્યા સુધી દોડશે। વસ્તી ગણતરી 2027 અંતર્ગત પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે। આગામી 28મી મેના રોજ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની ઉજવણી થશે। રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેની સામાન્ય તારીખ 1 જૂન કરતાં 6 દિવસ વહેલું 26મી મેના રોજ કેરલમ પહોંચે તેવી શક્યતા છે। ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 10 ચંદ્રકો જીત્યા। અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે। હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો।

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ફિલ્મ ગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવીએ ફિતા ફિલ્મનું આ ગીત. સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણનો, સંગીત છે અનુ મલિકનું અને શબ્દો છે સમીરના.

0: That's right.
1: મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળે શ્રેયા ઘોષાલના સ્વરમાં, બોલ છે ઇરશાદ કામિલના, સંગીત છે પ્રીતમનું અને ફિલ્મનું નામ છે જબ વી મેટ.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ. ફિલ્મ ઝૂમ બરાબર ઝૂમનું ગાયક કલાકારો છે રાહત ફતેહ અલી ખાન અને મહાલક્ષ્મી અય્યર. ગીતને સંગીતબદ્ધ કર્યું છે શંકર એશાન લોય અને શબ્દો છે ગુલઝારના.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ. ફિલ્મ જાને તું યા જાને નાનું, ગાયક કલાકાર છે રાશિદ અલી, સંગીત છે એ આર રહેમાનનું.

મિત્રો, હમણાં જ આપે સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મનું ગીત સાંભળ્યું. ગાયક કલાકારો હતા શેખર રવજીયાની, સલીમ મર્ચન્ટ અને નીતિ મોહન. ગીતના શબ્દો લખ્યા હતા અન્વિતા દત્તે. દોસ્તો, કાર્યક્રમના અંતમાં આપને સંભળાવીએ ફિલ્મ રબને બના દી જોડીનું આ ગીત. સ્વર છે રૂપકુમાર રાઠોડનો, સંગીત છે સલીમ સુલેમાનનું અને શબ્દો છે જયદીપ સાહનીના.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સુનીતા રાવને સાંભળીએ. ગીતના શબ્દો છે પરી હું મેં.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: રામશંકર અને સાથીઓને સાંભળી રહ્યા હતા. ગીતના શબ્દો હતા યે તેરા જલવા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: અલીશા છિનોય અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો.

ફોન નંબર 0792-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-232-5490.

અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનની મુલાકાત દરમિયાન ગોથેનબર્ગ ખાતે યુરોપિયન ઉદ્યોગ ગોળમેજીમાં ભારત આજે રોકાણ, નવીનતા અને ઉત્પાદન માટે વિશ્વના સૌથી આકર્ષક સ્થળોમાંનું એક હોવાનું કહ્યું. પ્રધાનમંત્રી તેમના યુરોપ પ્રવાસમાં નોર્વે જવા રવાના થયા. અહીં તેઓ ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની 3 દિવસની મુલાકાત દરમિયાન નક્સલ વિરોધી કામગીરી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. તેમણે રાયપુરમાં 112 નંબરની સેવાના વિસ્તરણ રૂપે 400 નવા વાહનોને લીલી ઝંડી આપી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાના પ્રવાસે જવા રવાના થયા. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ મહિલા દિવસ પર મહિલા નાવિકોના અદમ્ય જુસ્સાની પ્રશંસા કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને વસ્તી ગણતરીમાં ભાગ લેવા અપીલ કરી. પ્રતિષ્ઠિત આઈપીએસ અધિકારી કે વિજયકુમારને આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની 16 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા. શરૂઆતના કારોબારમાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી. કોંગ્રેસ નેતા વીડી સતીસને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો. અને અમદાવાદના એએમએ ખાતે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેની ભવ્ય ઉજવણી, ડિજિટલ લાઇફ લાઇન્સ થીમ પર નિષ્ણાતોનું મંથન. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ.

આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયોની દુનિયામાં કેટલાક એવા અવાજો છે જે ફક્ત સાંભળવામાં આવતા નથી, પરંતુ તે આપણી યાદ, આપણી લાગણીઓ અને આપણા જીવનનો ભાગ બની જાય છે. આકાશવાણી તેની 90 વર્ષની પ્રસારણ યાત્રા ઉજવી રહ્યું છે ત્યારે આ ખાસ કાર્યક્રમ સુર સંગાતમાં અમે તમારી સમક્ષ આવી જ એક સુમધુર સફર લઈને આવ્યા છીએ. આજે અમારી સાથે એક એવો અવાજ છે જેમણે દાયકાઓથી ગુજરાત અને દેશભરને ભક્તિ, લોકગીત અને પ્રેમના રંગોથી ભરી દીધું છે. પ્રફુલ દવેજી, આપનું સ્વાગત છે આજના કાર્યક્રમ સુર સંગાતમાં.
2: થેન્ક યુ સર.
1: પ્રફુલ સાહેબ, છેલ્લા 40

0: 20થી વધારે વર્ષોથી ગુજરાતના દરેક ઘરમાં તમારો અવાજ ગુંજતો રહ્યો છે.
1: જી,
0: અમર દેવદાસથી લઈને કેટલાય લોકપ્રિય લગ્ન ગીતો અને કેટલાય ભજનો. બાળપણમાં સંગીત પ્રત્યેનો તમારો ઝુકાવ ક્યારે અને કેવી રીતે શરૂ થયો?
1: સારો પ્રશ્ન છે. હું માનું છું કે સંગીત છે એ આત્માનો સંસ્કાર છે, અને એ આત્માની સાથે સાથે ટ્રાવેલિંગ કરે છે. તો મારા માતા પિતા, એટલે હું એવું માનું છું કે આત્મા પસંદ એવા મા બાપને પસંદ કરે કે જ્યાં એના સંગીતના સંસ્કારો પોષાય. એ હું એટલા માટે કહી શકું કે મારા ફાધર મધર એ બંને મ્યુઝિક લવર હતા. મારી મા પુષ્ટિમાર્ગની હતી અને બાપુજી શિક્ષક હતા, પણ બાળકવિ હતા અને બહુ સારા સંગીતકાર, ભજનો બહુ સારા ગાતા. આ હું એટલા માટે વધારે કોન્ફિડન્સથી કહી શકું છું કારણ કે મારા બંને બાળકો હાર્દિક અને ઈશાની એ બંને પણ એન્જિનિયર થઈને સંગીતના ક્ષેત્રમાં આવ્યા છે. કામ કે બેઝિકલી એ લોકો સંગીતના સંસ્કારો લઈને આવ્યા છે.
0: તમારી લેગસી સાચવી રહ્યા છે.
1: જી, એટલે ઘરની અંદર વાતાવરણ, એ ઘરમાં વાતાવરણ હતું કે જ્યાં સંગીતના સંસ્કારો, સંગીતનું વાતાવરણ. તો મને એવું લાગે છે કે નાનપણથી જ તે, મારા એક બહેન હતા, મોટા બહેન, અમે ગામડામાં રહેતા, તો ત્યાં ગામડામાં ઓલા તહેવારો હોય ને અગિયારસ ને એવું, ત્યારે ત્યારે બધા ગામને બધી મહિલાઓને ભેગા કરીને ઓખાહરણ ગાય. તો એ ઓખાહરણ મને યાદ આવે છે, આપે જયારે પૂછ્યું ત્યારે, કે ઓખાહરણ વાંચતા હતા અને એમાં એ ઓખાને બંદીખાને કેદ કરે છે એ વખતનો એક પદ છે. હું એટલા માટે ગાઉં કે આટલા વર્ષો પછી, આઈ થિંક મને લાગે છે કે મોર દેન 60 યર્સ, 60 વર્ષ પહેલા કદાચ મેં આ સાંભળેલું, એ આજે પણ મને એ કમ્પોઝિશન યાદ છે. તો હું
0: અમારા શ્રોતા મિત્રો માટે ખાસ
1: મધુરા સાદે રે ઓખા રોવે માળીએ હો રાજ, બાઈ મારા કિયા જન્મના પાપ આભેથી ઉતરી રે, એ પડજો સગા બાપને હો રાજ, આવા મધુરા સાદે રે ઓખા રૂવે માળીએ હો. હું સાંભળતો હતો બાળક પ્રફુલ દવે અને હું રડવા માંડ્યો. હું ખાટલામાં સૂતો હતો, મને આખી સિચ્યુએશન યાદ છે. પછી ઓખાની જે પાઠ હતો એ પૂરો થયો અને બધી બહેનો એમને ઘેરે ગયા. પછી મારી બહેને પૂછ્યું કે કેમ રડવા માંડ્યો, તો મને બીજો કોઈ જવાબ ન સૂજ્યો. મેં એમ કીધું કે સાદ મીઠો લાગ્યો, રાગ મીઠો લાગ્યો. પણ મને લાગે છે કે એ વખતે આ સેન્સ હશે મારા કાનમાં કે કયા રાગને મીઠો કહેવાય, કયા સ્વરો ટચી ગણાય. એ વખતે હું વાત કરું ત્યારે કદાચ હું, મને લાગે છે કે 6-7 વર્ષનો.
0: શું વાત છે. જી, તો તમારામાં તો બાય બર્થ જ આ બધા જે,
1: આઈ થિંક મેં આપને કહ્યું ને કે એવા મા બાપને જ પસંદ કરે. હું આપને એક બીજી વાત કરું એનાથી આગળ. મારી માં કહેતી હતી, અમે લોકો, મારો જન્મ ચિત્તલમાં થયો, અમરેલી જિલ્લાના ચિત્તલમાં. તો મારો જયારે જન્મ થયો ને ત્યારે આપણા ઠાકર મંદિરની આરતીનું ટાણું થયું હતું, એટલે એ નગારું વાગ્યું, એ ઝાલર વાગી અને ઠાકર મંદિરની આરતી થઈ જાય પછી ખબર ને સ્તુતિ બધા પૂજારી બધા ગાય. તો આ બાજુ એ ઠાકર મંદિરમાં ચોરામાં હાજર રહેલા એ લોકોનું ગાણું શરૂ થયું અને આ બાજુ મારું રોણું શરૂ થયું.
0: વાહ, સરસ વાત.
1: સાંકેતિક કહે છે ભવિષ્યમાં એ રોણું ભવિષ્યમાં ગાણું બનવાનું હોય છે.
0: વાહ વાહ વાહ,
1: જી
0: શું વાત છે. તો શરૂઆતના દિવસોમાં ગાયક તરીકે પોતાને સ્થાપિત કરવું કેટલું પડકારજનક રહ્યું છે પ્રફુલભાઈ?
1: ટુ બી વેરી ફ્રેન્ક વિથ યુ, મારે, હું એને સંઘર્ષ નથી ગણતો કારણ કે મારે કોઈને કેવું પડ્યું હોય કે મને ગભરાવો કે મારો પ્રોગ્રામ કરો.
0: રેર કેસમાં
1: એક પણ કેસમાં, કારણ કે જો મેં, માનો કે આપણે ફિલ્મ લાઈનની વાત કરીએ તો મેં મણિયારો જે ગાયો લાખો ફુલાણીમાં, એ ગોરંગ વ્યાસે મને સામેથી કહ્યું હતું કે તમારી પાસે મણિયારો ગૌરવ છે. એમણે અરુણ ભટ્ટને વાત કરી કે આ ગીત સરસ છે. હા, એ ખરું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અજાણ્યા પાણીમાં કૂદકો ન મારે, એટલે સ્વાભાવિક છે કે એ વખતે જે સિંગર ચાલતા હોય. મારે
0: એ જ પૂછું કે કયો આમ એવો વળાંક આવ્યો જીવનમાં કે જે એક મહત્વપૂર્ણ બની ગયો?
1: ફિલ્મ લાઈનની અંદર મણિયારો અને બાકી તો હું

0: ત્યારે ભણવા માટે આવ્યો ને ભાવનગર ડાક્ટરનું ભણવા, ત્યારે મારા બાપુજીએ મને બહુ કડક સૂચના આપી હતી કે હું શિક્ષક છું એ તને ખબર છે, અને મારા પેટે પાટા બાંધીને હું તને ભણાવું છું, મને પોસાય એમ નથી. એકચ્યુઅલી તો મારે MBBSમાં જવાનું હતું, પણ પ્રાથમિક શાળાના શિક્ષકને પોતાના દીકરાને મેડિકલનો ખર્ચ ના પોસાય, એટલે એને વિકલ્પ રૂપે આપણે આયુર્વેદમાં મને દાખલ કર્યો. પણ બાપુજીએ કીધું કે તને ગાતા આવડે છે એ તારું, કારણ કે મેં અમરેલી હું કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં ભણતો ત્યારે મેં સંગીત છે ઇન્ડિયન મ્યુઝિક સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે રાખેલું.
1: શું વાત છે! એટલે ત્યારથી જ તમે?
0: હું 9, 10 અને 11 ત્રણ ધોરણ કમાણી ફોરવર્ડમાં, અને હું ત્યાં રોજ પ્રાર્થના હું ગૌરવતો હતો. મને પહેલો જિંદગીનો રૌપ્ય ચંદ્રક પણ કમાણી ફોરવર્ડ સ્કૂલમાં મળ્યો, અને એ જોગાનો જોગ એમ કહી શકાય કે
1: એટલે એ જમાનામાં તમારી ફોર્મલ ટ્રેનિંગ આવી રીતે ચાલુ.
0: એકચ્યુઅલી ત્યાં શું છે, એ વિવિધ લક્ષી સ્કૂલ છે, તો ત્યાં આઈધર ડ્રોઈંગ ઓર મ્યુઝિક એમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું. તો હું ડ્રોઈંગમાં ગયો, ત્યાં ગજાનંદ ભટ્ટ સાહેબ હતા ચિત્રના શિક્ષક, ને એને એક ટેબલ, ને ટેબલની ઉપર ઘડો, ને ઘડા ઉપર એક નાની ગાગર, ને ગાગર ઉપર એક ટબુડી, એટલે મને કે આ તું દોરી બતાવ. એટલે મેં જેવું દોર્યું ને, સાહેબ ને ખ્યાલ આવી ગયો કે તું અહીંયા નહીં આવતો, આમાં નહીં ચાલે.
1: બરાબર.
0: પછી મારી પાસે બીજો વિકલ્પ સંગીતનો હતો, તો રમેશભાઈ ઉપાધ્યાય સાહેબ હતા, હું એમની પાસે ગયો ને એમણે મને ગૌરવ્યું. એટલે એણે એમ કહ્યું કે હવે તું ડ્રોઈંગમાં નહીં જતો, સંગીતમાં જ આવજે. પછી હું ઉપાધ્યાય સાહેબનો અને અમારા પ્રિન્સિપાલ દશાણી સાહેબનો બહુ પ્રિય વિદ્યાર્થી બન્યો, રોજ પ્રાર્થના જ મારી પાસે ગૌરવતા છ દિવસની. અને મેં આપને કહ્યું ને કે મને પહેલો રૌપ્ય ચંદ્રક એ મેઘાણીભાઈનું જોગાનું જોગ ગીત હતું, ઘણરે બોલે ને હેરણ સાંભળે. મારી એક ઈચ્છા ખરી કે આકાશવાણીમાં આ ગીત મારા અવાજમાં અને સમૂહ સ્વરોમાં રેકોર્ડ થાય, આપણે ભવિષ્યમાં પ્લાન કરીશું. વેપનલેસ અર્થની જે વાત છે, આખી બીજા વિશ્વયુદ્ધમાં પછી જે સંહાર થયો અને શસ્ત્રો એ કેટલો વિનાશ સર્જ્યો છે,
1: ડિસઆર્મમેન્ટ,
0: રાઈટ, તો મેઘાણીભાઈ દુનિયાભરના કવિઓ પર અસર થાય, તો મેઘાણીભાઈ જેવા કવિઓ પર અસર થાય, એટલે એને ઘણ અને હેરણ કે જે શસ્ત્રોના કારખાનાના પ્રતિનિધિઓ છે, એ ઘણ ભાઈ છે અને હેરણ બેન છે. અને ઘણ બેનને કહે છે, ભાઈ બેનને કહે છે, શું કહે છે કે ઘણ રે બોલે ને હેરણ સાંભળે હોજી,

0: સાંભળે એ વિવેદનાની વાત, એના વેણે રે વેણે હો સત ફૂલડા જરે હો જી. આવું ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી.
1: ખૂબ સરસ, ખૂબ જ સંગીતમાં શરૂઆત કરી છે તમે તો વાતની. તો તમે નરસિંહ મહેતાના પ્રભાતિયા, જલારામ બાપાના ભજનો, સંતવાણી અને લગ્ન ગીતો ગાયા છે, એમાંથી કઈ પરંપરા તમારા હૃદયની સૌથી નજીક?
0: ના, જેમાં સ્વર અને સ્વર જ મારી નજીક છે એવું મને લાગે છે કે મેં મારો જેને આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ તો મેં મારો અભ્યાસ કર્યો, સ્ટડી કર્યો, એમાં મને લાગે છે કે હું બુક વાંચતો હોઉં અને તમે કોઈ પણ ગીત મૂકો, વગાડો, તો મારું કોન્સન્ટ્રેશન એમાં નથી રહેતું વાંચવામાં.
1: અચ્છા,
0: મારું ત્યાં સ્વરમાં. એટલે મને લાગે છે કે સ્વર મારે માટે બહુ નિયરેસ્ટ અને ડિયરેસ્ટ છે, ક્લોઝેસ્ટ છે. અને એટલે મારા અવાજમાં ગવાયેલા કે ગૌરવવામાં આવેલા એ તમામ ગીતો મારી નજીક જ હોય ને, મા બાપને પોતાના સંતાનો જેમ નજીક હોય એમ.
1: સાચી વાત છે. તો આજે અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ જેવા દિગ્ગજો સાથે તમે કામ કરેલું છે
0: જી,
1: તો એમની પાસેથી તમે શું અભિવ્યક્તિ શીખ્યા છો?
0: અવિનાશભાઈ ની તો આખી વાત જ છે કે અવિનાશભાઈ શું છે કે ગુજરાતને ગાતો કરનાર અવિનાશભાઈ છે. અને કોમર્સની જો વાત કરીએ, ધંધાની
1: જી,
0: તો સેલ્સમેનશીપ મેં જે અવિનાશભાઈમાં જોઈ એ બીજા બધા હોય છે, પણ ઘણી વખત નબળા કમ્પોઝિશન હોતા નથી, પણ હવે પ્રોડ્યુસરને નબળું લાગે તો એ નબળું, ડાયરેક્ટર એમ કે નબળું તો નબળું, પછી આપણે માટે પોએટ્રી બેસ્ટ હોય, કમ્પોઝિશન બેસ્ટ હોય, પણ એ તો પસંદ કરનાર કંઈક

0: પૈસા રોકડા રહે છે, પણ એને ગળે ઘૂંટડો કેમ ઉતારી દેવો? અવિનાશભાઈ એ ખૂબી હતી.
1: બરાબર.
0: ગોરંગભાઈ પણ ખરા, ગોરંગભાઈ બતાવે કે ભાઈ જો આ કમ્પોઝિશન છે, આ છે, આમ છે, આ રીતે ગવાશે, અને આ તો હું ગાઉં છું. પણ જયારે સિંગર ગાશે ત્યારે આને દસ, આનાથી દસ ગણું. મહેશ નરેશ માં મહેશભાઈ શાંત હતા, પણ નરેશલાલ તોફાની હતા. એટલે જયારે ખાસ કરીને કમ્પોઝિશન બનતું હોય અથવા તો સિટિંગ હોય તો એ વખતે રિધમ વાળો હોય, તેમ છતાં નરેશભાઈ પોતે રિધમ પોતે લઈ લે હાથમાં, કારણ કે વોઝ અ રિધમિસ્ટ ટુ. અને એવું આખું વાતાવરણ ઉભું કરી શકતા હતા. પછી એનું મ્યુઝિક હોલ હોય કે રેકોર્ડિંગ સ્ટુડિયો હોય તો એ બધાને એમ જ થાય કે આ હિટ જ છે, ગીતો હિટ જ હોય, હિટ હોય, એટલા કેટલા બધા ગળા ઓલામાંથી પસાર થઈને એ પાસ થયું હોય. પણ એ દરેકની પોતપોતાની રીત હતી.
1: આકાશવાણીના 90 વર્ષ પ્રસારણ યાત્રાને થયા છે પ્રફુલભાઈ, તો આપનો શું સંદેશ છે?
0: સાહેબ, અમે કલાકાર જ આકાશવાણી રેડિયો સાંભળીને કલાકાર થયા છીએ. અમે ગામડામાં રહેતા અને ત્યારે અમારે આકાશવાણી રાજકોટ નજીક પડે, તો એના સવારમાં આવતા
1: પ્રભાતિયા
0: અર્ચના
1: વંદના કાર્યક્રમ, બરાબર,
0: કાનજી ફૂટા બારોટની વાર્તાઓ, ભલે બહુ એક બેન્ડનો રેડિયો હતો, પણ એ આકાશવાણી ત્યારે તો કલ્પના પણ નહોતી કે એ આકાશવાણીમાં મારા ગીતો વાગશે, અને એ આકાશવાણીમાં 90 વર્ષ પૂરા થશે ત્યારે આપ મારો ઇન્ટરવ્યુ લેશો, એવું તો કલ્પના પણ ન કરી શકાય. પણ એને 90 વર્ષ પૂરા થાય છે. આકાશવાણીની સેવા અદભુત છે. આકાશવાણીએ ખેતીવાડીથી માંડી અને જે સેવા આપી છે સમાજમાં, જનજાગૃતિની, બહુજન હિતાય બહુજન સુખાય, એટલે એ ખરેખર વર્થ છે.
1: બિલકુલ.
0: અને હું તો ઈચ્છું કે આકાશવાણી હજી ખૂબ અપગ્રેડ થાય.
1: ખૂબ ખૂબ આભાર આપનો.
0: જી
1: સાહેબ, આકાશવાણી સાથે જોડાયેલો કોઈ એવો પ્રસંગ જે આજે પણ તમને યાદ હોય, એવું કોઈ ગીત જે આકાશવાણી દ્વારા લોકપ્રિય બન્યું હોય?
0: હું અહીંયા ભાવનગરથી અમારી સંસ્થા કલા સંગમમાં આવ્યો નવરાત્રિમાં, અને આવ્યા હતા તો એક દિવસ માટે, પણ અમારે નવે નવ દિવસ બુક થઈ ગયા. એમાં હું બેકગ્રાઉન્ડ પ્લેબેક તો નહીં, પણ બેકગ્રાઉન્ડ સિંગર તરીકે. અને ત્યારે અહીંયા આપણે અમદાવાદ ઉપર રસિકલાલ ભોજક હતા,
1: જી
0: બરાબર. તો એ રસિકભાઈ તમારું ઓલું પોર્ટેબલ રેકોર્ડિંગ, એમાં એ જે બે ગીતો મેં અમે ગાતા હતા, મણિયારો અને કાનુડાની બાગમાં, એ ગીતો પહેલા વહેલા એ રસિકભાઈએ રેકોર્ડ કર્યા, અને પછી તો આકાશવાણી ઉપરથી, અને બહુ હિટ થયેલા, બહુ લોકોએ એને પસંદ કર્યું હતું. ત્યાર પછી યૌવન વિજય પાંખ જે મધુસૂદન વ્યાસે પ્રોગ્રામ કર્યો, એમાં પણ આ બે ગીતો ગૌરાવ્યા, અને એ બે ગીતો સાંભળી અને ગૌરાંગ વ્યાસે લાખો ફુલાણીમાં મારી પાસે મણિયારો ગૌરાવ્યો.
1: શું વાત છે!
0: એટલે હું કહી શકું કે મણિયારાએ મને પોપ્યુલર કર્યો એ બરાબર છે, પણ એ મણિયારાને પોપ્યુલર આકાશવાણીએ કર્યો.
1: ગીતની બે
0: મણિયારા મણિયારો હલું હલું થરે વિયો રે મણિયારો રે હલું હલું

0: સંતોમાંથી કોની રચના તમને સૌથી વધારે પડકારજનક લાગે ગાવાની હોય ત્યારે?
1: ના, બધા સંતોની રચના માના ધાવણ જેવી છે, અઘરી છે જ નહીં.
0: અચ્છા,
1: બરાબર. એટલે માનું ધાવણ જેમ કેમ જલ્દી પચી જાય, જલ્દી ગળા નીચે ઉતરી જાય. એટલે જાગને જાદવા હોય કે પછી જળકમળ છાંડી જાને બાળા કે અખંડ રોજી હરિના હાથમાં હોય કે પછી બ્રહ્માનંદજીનો ગણરવ પટ ફરર ગરર પદ ઘુંગર રંગભર સુંદર શ્યામ રમે એ છંદો હોય. ઘણા બધા ગીતો મેં સહજાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાયા. એક સમય અમદાવાદમાં આવ્યા શ્રીજી મહારાજ, મૂર્તિ શોભે મહારાજની એક કમ્પોઝિશન બહુ સરસ, જે પ્રમુખ સ્વામી મહારાજે એ અમેરિકા હતા અને અમેરિકાથી કહેવાયું હતું કે આપણો સાહેબ છે ને ઈશ્વરચરણ સ્વામી એને કહેવાયું કે આપ આ રચના તો પ્રફુલ્લ દવે પાસે જ ગૌરવજો.
0: અરે વાહ,
1: એ રચના બંધ બહુ સરસ છે. એનો મુખડો ખાલી ગાઓ
0: ચોક્કસ
1: કે જો

0: તમે
1: લાઈવ પ્રોગ્રામ કરો છો અને સ્ટુડિયો રેકોર્ડિંગ, તો એ બે વચ્ચેનો ડિફરન્સ શું હોય?
0: સ્ટુડિયોમાં હું જયારે ગાઉં છું ત્યારે મારી સામે ઓડિયન્સ બેઠું છે એવી જીવંત રીતે ગાઉં છું. હવે માનો કે પ્રોગ્રામની અંદર કદાચ 50,000 માણસો બેઠા હોય, અહીંયા અત્યારે આપ એકલા છો, તો મારે માટે એક હોય કે 1,00,000 હોય,
1: શું વાત છે,
0: મારે માટે ઓડિયન્સ ઓડિયન્સ છે. એટલે અત્યારે તો ઓડિયન્સ નથી, સ્ટેજ નથી, એ કાંઈ નથી, ખાલી આ માઇક્રોફોન છે આકાશવાણીનું અને આપ મને સાંભળી રહ્યા છો. તો સાંભળી તો રહ્યા છો ને, મારા શ્રોતા તો
1: બિલકુલ બિલકુલ,
0: એટલે એમાં એક જણ છે એટલે મારે થોડીક આમાં પડી કુવાળી દેવું ને નિર્દગડાઈ કરવી એવું ના હોય.
1: બિલકુલ નહીં, સાચી વાત છે. તો આજની જે યુવા પેઢી છે, જે જૂના ભજનો છે, તો એ બધા જે ભજનો છે એ ભાવનાત્મક રીતે એ લોકો પોતે પણ રજૂ કરે, તો તમે શું શિક્ષણ આપો છો એ બાબતે?
0: સાંભળે તો છે, મેં જોયું કે મને બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે કે હું ઘણા સાથે આ ચર્ચા કરું છું કે ધ વે ધીસ યંગસ્ટર્સ આર લિસનિંગ, એક પહેલા તો મારી કલ્પના બહારની વાત છે.
1: શું
0: આ નવી જનરેશન કે જેને આપણે સ્પોઇલ્ડ જનરેશન કહી શકીએ કે આપણે નથી કહેતા, કેના રાખે છે, અચ્છા, જેનામાં જેના ઉપર વેસ્ટર્ન કલ્ચરની બહુ ઇન્ફ્લુઅન્સ છે, એ આપણા જુવાનીઓ હોય, આપણા યંગ જનરેશન, એ જે રીતે અથવા તો બીજા ઘણા બધા કલાકારોના એ જે રીતે એન્જોય કરે છે, તો હું કન્ફ્યુઝ છું. કન્ફ્યુઝ એટલા માટે છું કે પહેલા તો એક મારી માન્યતા છે કે આ નવી પેઢી આપણી જૂની પ્રાચીન સંતવાણીને સાંભળે જ નહીં.
1: બિલકુલ,
0: મારો પ્રેજ્યુડાઈસ છે, મારી માન્યતા છે. એ મારી માન્યતા ખોટી પડી, કારણ કે જે રીતે એ લોકો સાંભળે છે આવું તો મારા સમયમાં નતા સાંભળતા.
1: નવો ટ્રેન્ડ આવ્યો છે આજકાલ ભજન જેમિંગ.
0: તો હવે મને હું એવું વિચારું છું સાહેબ કે આવું કેમ બને છે, કોઈ ખાલીપો છે આ લોકોને કે એટલું બધું ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, કે પછી આ નવી પેઢી અમારી પેઢી કરતા અપગ્રેડ થઈ છે? અમારા વખતમાં આટલા બધા રિસ્પોન્સ નહોતા. તમે એમાં ફેસબુક ઉપર ને યુટ્યુબ ઉપર જોજો, ગૂગલમાં બધે જે રીતે આ લોકો જનરેશન સાંભળી રહી છે એ અમારી જનરેશન કરતા અપગ્રેડ થયેલી ડેફિનેટલી છે.
1: હું એ જ સવાલ ઉપર આવી રહ્યો છું કે સંગીતની દુનિયા કેસેટથી લઈને યુટ્યુબ અને આજકાલ તો રીલ્સ સુધી પહોંચી ગઈ છે, તો 4 દાયકામાં આ જે સફર છે ઘણી બદલાઈ ગઈ છે. તો આજના સમયમાં ઊંડાણ જાળવી રાખવું કેટલું પડકારજનક છે
0: ને? આજની જનરેશન એ માટે સારું છે ને, અમારી પાસે કાન હતા પણ કોમ્પ્યુટર નહોતો,
1: જી,
0: અને એવી ત્રેવડી ક્યાં હતી? એટલે અમે તો લાઈવમાં જે કોઈ કલાકારોને સાંભળીએ, ધેટ્સ ઇટ. અત્યારે કેવડી મોટી દુનિયા છે,
1: દુનિયા છે
0: અને દુનિયાભરનું સંગીતને એ લોકો એક નાનકડા મોબાઈલમાં
1: છે,
0: તો સારી વાત છે. અને એને કારણે એ લોકો બહુ સારી રીતે અપગ્રેડ થયા, રેઝ થયા, જે અમારામાં શક્ય નહોતું.
1: પ્રભુભાઈ, છેલ્લે

0: છે કે કોઈ શ્રોતાએ કહ્યું હોય કે તમારા ભજનથી તેમનું જીવન બદલાઈ ગયું છે?
1: એક સત્ય ઘટના કહું
0: જી,
1: ભજન અને લોકગીત ને એને હું અલગ નથી કરતો. મારી દ્રષ્ટિએ સ્વર તમામ સ્વરો સંતવાણી જ છે. મુંબઈમાં એક છોકરો પ્રકાશ કેવું કંઈક નામ, એણે એકવાર મને આવીને મારાથી આવીને એમ કહ્યું કે તમે મારી જિંદગી બચાવી છે. તો હું મેં કીધું કેવી રીતે, કે મને અમારા ફેમિલીના ઝઘડાને કારણે હું સ્યુસાઈડ કરવાનો હતો. તો હું રાહ જોતો હતો કે ઘરમાં કોઈ ન હોય. આ સત્ય ઘટના છે. તો એક દિવસ ઘરમાં મારા મધર ને મારી વાઇફ ને બધા ગયા અને મેં પંખા મારી વાઇફની સાડી લઈને પંખારે બાંધી અને બસ હું આ ગળામાં બાંધીને લટકવાની તૈયારી કરું. એ પહેલા મને એમ થયું કે એક વખત પ્રફુલ દવેને માડી હું તો બાર બાર વર્ષે ઘેર આવ્યો એ સાંભળી લઉં. અને પછી એ કે મેં એ ગીત સાંભળ્યા પછી મને એમ થયું કે મરવું નથી.
0: ખૂબ સરસ પ્રસંગ તમે યાદ કર્યો આજના દિવસે. તો જો કોઈ ગુજરાતી તો એ ગીત આજે અમારા શ્રોતાઓને ગાઈને.
1: હા, આમ તો ફિલ્મ પાતળી પરમારમાં મેં ઉષા મંગેશકરે ગાયું છે, ઉપેન્દ્ર ત્રિવેદી

0: જો કોઈ ગુજરાતી સંતની કોઈ એક પંક્તિ તમારો જીવન મંત્ર બનવાનો હોય તો એ કઈ પંક્તિ હશે?
1: કૃષ્ણના શરણમાં ઈચ્છું છું મરણ હું.
0: ખરેખર પ્રફુલ્લજી, આપના સુરોએ આ સંવાદને એક મધુર સ્મૃતિ બનાવી દીધી છે.
1: થેન્ક યુ સર, થેન્ક યુ,
0: ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રોતા મિત્રો, સુર સંગાત કાર્યક્રમમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી સાંભળતા રહો આકાશવાણી. કાર્યક્રમ સુર સંગાત આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા લોકગાયક શ્રી પ્રફુલ્લ દવેની મુલાકાત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
2: બદલો બદલો, આદત બદલો.
3: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
2: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. દિલ ના લાગે કિનારે તો હું શું કરું, દૂર ઝંઝા પુકારે તો હું શું કરું,
1: હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તુજ એ રૂપ ધારે તો હું શું કરું,
0: હો વમણમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે તો હું શું કરું,
1: આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું, છતાં કોઈ પાલો પ્રસારે તો હું શું કરું,
0: તારી જુલ્ફોમાં ટાંકી દઉં તારલા, પણ તું આવે સવારે તો હું શું કરું. શબ્દો જ્યારે ધબકાર બનીને દિલમાં ઉતરે છે ને શ્રોતા મિત્રો, ત્યારે જન્મે છે કવિતા. અને ગુજરાતી સાહિત્ય એટલું ધનાઢ્ય છે કે તેની પાસે કંઈક એવા સાહિત્યકારો છે જે અમર રહેશે અને જે આપણા સૌનું ગૌરવ છે. આજે એક એવા જ કવિ, એક સર્જક, નાટ્યકાર, ગઝલકાર વિશે વાત કરીશું. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ કાર્યક્રમ સહિયર સાંભળી રહ્યા છો. અને આજે થોડો સમય પસાર કરીશું એક સર્જન યાત્રાની સુગંધમાં. શ્રોતા મિત્રો, કોઈ કવિતા માત્ર વાંચી જાય છે અને કોઈ કવિતા બની જાય છે. જ્યારે દુનિયા માત્ર નિયમોમાં જીવતી હતી ત્યારે એક શાયર આવ્યા, જેમણે ગઝલને બંધ બારણામાંથી બહાર કાઢી, એને ખુલ્લા આકાશમાં ઉડાડી, શબ્દોની નવી હવા આપી, નવો શ્વાસ આપ્યો અને ગુજરાતી ગઝલને એક નવી ઓળખ આપી. શ્રોતા મિત્રો, આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતા, ગુજરાતના ગઝલકાર, કવિ અને નાટ્યકાર ફકીર મહંમદ ગુલામ નબી મંસૂરી, કે જેમને આપણે સૌ આદિલ મંસૂરીના નામથી ઓળખીએ છીએ, એમનો આજે જન્મદિવસ છે. 18 મે 1936 ગુજરાતી સાહિત્યને આ અદ્ભુત શાયર મળ્યા, જેમણે ગઝલને એક નવી ઓળખ આપી.
1: જો એમની કવિ તરીકેની ઓળખ પહેલાના જીવનની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યા પછી એમણે માધ્યમિક શિક્ષણ અમદાવાદ અને કરાંચીમાં લીધું. કરાંચીમાં કાપડનો અને અમદાવાદમાં કાપડ તથા સૂતરનો વેપાર કર્યા પછી અંગ્રેજી સામાયિક ટોપિક અને ગુજરાતી સામાયિક અંગનામાં પત્રકારની કારકિર્દીનો આરંભ કર્યો અને અહીંથી જ એમણે ગઝલો અને કવિતાઓ લખવાની પણ શરૂઆત કરી. ત્યારબાદ એક વિજ્ઞાપન કંપનીમાં કોપીરાઇટર બન્યા અને છેલ્લે ભારત છોડી અમેરિકા વસવાટ સ્વીકાર્યો. અને હવે વાત કરીએ એમના દ્વારા લખાયેલી અગણિત રચનાઓ વિશેની, જેમ કે વળાંક, પગરવ, સતત જેવા ત્રણ કાવ્ય સંગ્રહો દ્વારા એમણે નવી કવિતાના દેખીતા લક્ષણોને ગઝલમાં પ્રગટાવીને એને નવો વળાંક આપ્યો. એમના શબ્દોમાં શહેરનું અજવાળું પણ છે અને દિલનો અંધકાર પણ. જેમ એમણે લખ્યું, મોટા નગરના માણસો ચહેરા વગરના માણસો. કેટલી ઊંડી વાત! મોટા શહેરમાં રહેતા લોકો પણ લાગણીઓ ક્યાં ખોવાઈ ગઈ હોય એવું. ચાલો આગળ વાત કરતા પહેલા એમની આ ગઝલ થઈ જાય. મોટા નગરના માણસો ચહેરા વગરના માણસો,
0: હેતુ વગરની ભીડમાં કારણ વગરના માણસો,
1: જાણે ન ઓળખતા મને મારા જ ઘરના માણસો,
0: અખબાર આખું વાંચતા વાસી ખબરના માણસો,
1: રણ રેતમાં ડૂબી ગયા પાણી વગરના માણસો,
0: પાકી સડકની શોધમાં કાચી કબરના માણસો. શ્રોતા મિત્રો, સ્વાતંત્ર્યોત્તર કે આધુનિક ગુજરાતી ગઝલની વિભાવના ઘડવામાં આદિલ મંસૂરી સાહેબનો નોંધપાત્ર ફાળો છે. અને ખબર છે, આદિલ મંસૂરી માત્ર શાયર નહોતા, એ ચિત્રકાર પણ હતા, નાટ્યકાર પણ હતા, પત્રકાર પણ. એટલે જ એમના શબ્દોમાં રંગ પણ દેખાતા અને દ્રશ્ય પણ ઊભું થઈ જતું. ખબર છે, આદિલની ગઝલોમાં સૌથી ખાસ શું? મૌન. એમણે મૌનને પણ અવાજ આપ્યો. જેમ કે એમણે લખ્યું, તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે. વાહ, સાચી વાત છે ને, જ્યારે અંધકાર આવે ત્યારે જ પ્રકાશની કિંમત સમજાય. અને જુઓ ને, પ્રેમ વિશે પણ કેટલી ઊંડી વાત કહી. સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. આ ગઝલ આખી કંઈક આ પ્રમાણે છે. તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે, મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

0: મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે શરમ ભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.
1: વસંતો કાન દઈને સાંભળે છે ધ્યાનથી એને, સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.
0: ગરજતા વાદળોના ગર્વને ઓગાળી નાખે છે ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.
1: ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.
0: સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. અને શ્રોતા મિત્રો, જેમ અગાઉ કહ્યું તેમ પછી એમની સફર અમેરિકા સુધી પહોંચી. દેશ બદલાયો તો એ શબ્દોની માટી ન બદલાઈ. એમના સંગ્રહ ન્યૂયોર્ક નામે ગામ માં વિદેશી જીવન, ત્યાંની સંસ્કૃતિ અને એકલતા બધું જ જોવા મળે છે. જેમ એમણે લખ્યું, આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું, છતાં કોઈ પાલવ પ્રસારે તો હું શું કરું. આ કેટલી સુંદર લાગણી છે. માણસ તૂટેલો હોય પણ પ્રેમ સામે ફરી ઓગળી જાય. અને આ પંક્તિઓ, માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો, કેટલું મોટું તત્વજ્ઞાન. માનવતા જ તો સાચી ઈશ્વરતા છે. તો મિત્રો, ચાલો સાંભળીએ આ ગઝલ હવે મનહર ઉદાસના સ્વરમાં.
2: આદરણીય મિત્રો, આજની આ મહેફિલના અંત તરફ હવે આપણે આવી ગયા છીએ. આજના યુગમાં માનવ થઈને રહેવું ઘણું જ મુશ્કેલ છે, પણ ઈશ્વર બની જવું ઘણું સહેલું છે. આવા જ ભાવોને રજૂ કરતી જનાબ આદિલ મંસૂરી સાહેબની આ હૃદયસ્પર્શી રચના હવે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.

શ્રોતા મિત્રો, ખૂબ સુંદર ગઝલ. વાહ શ્રોતા મિત્રો, 6 નવેમ્બર 2008 રોજ આદિલ મંસૂરીએ આ દુનિયાથી વિદાય લીધી. પણ શાયર ક્યાં જાય છે, એમના શબ્દોમાં એ હંમેશા જીવતા રહી જાય છે. આજે પણ જ્યારે કોઈ એકલતા અનુભવે, કોઈ દિલની વાત શબ્દોમાં શોધે, ત્યારે ક્યાંક ને ક્યાંક આદિલ મંસૂરી મળી જ જાય છે. આજે એમના જન્મદિવસે, ચાલો શ્રોતા મિત્રો એમને યાદ કરીએ અને એમને શબ્દોથી વંદન કરીએ. અને આદિલ મંસૂરી સાહેબ વિશે જ્યારે વાત કરતા હોઈએ ને, ત્યારે એમના આ શબ્દ તો સાંભળવા જ રહ્યા. તેના વગર આદિલ મંસૂરી સાહેબ વિશેનો કાર્યક્રમ જ અધૂરો ગણાય. તો કાર્યક્રમની સમાપ્તિ કરીએ એમના જ શબ્દોમાં.

તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો અમને લખીને ચોક્કસથી જણાવશો. ત્યાં સુધી લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ, 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

અરુણ દેસાણીની રચના આપ સાંભળી રહ્યા હતા શિલ્પા પંડિતના સ્વરમાં. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનની તેમની 2 દિવસની મુલાકાત બાદ આજે નોર્વેના ઓસ્લો પહોંચ્યા છે. શ્રી મોદી ભારત અને નોર્વે વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે અને ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં પણ ભાગ લેશે.
1: આજ પ્રધાનમંત્રી નોર્વે કે રાજા હેરાલ્ડ પંચમ ઓર રાની સોનિયા સે મુલાકાત કરેંગે. ઇસકે બાદ વે નોર્વે કે પ્રધાનમંત્રી યોનાસ ગાર સ્ટોરર કે સાથ દ્વિપક્ષીય વાર્તા કરેંગે. વે ભારત નોર્વે વ્યાપાર ઓર અનુસંધાન શિખર સંમેલન કો ભી સંબોધિત કરેંગે. કલ પ્રધાનમંત્રી તીસરે ભારત નોર્ડિક શિખર સંમેલન મે ભાગ લેંગે. વર્તમાન મે ભારત ઓર 5 નોર્ડિક દેશો કે બીચ વ્યાપાર કા મૂલ્ય 19 અરબ ડોલર હૈ. વ્યાપાર કે પ્રમુખ ક્ષેત્રો મે નવાચાર, રક્ષા, આર્કટિક ઓર જનસંપર્ક જૈસે કઈ ક્ષેત્ર શામિલ હૈ. સંગીતા ગોડબોલે, આકાશવાણી ન્યૂઝ, ઓસ્લો, નોર્વે.
0: સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમની સ્વીડન મુલાકાત અંગે જણાવ્યું કે આ મુલાકાતથી ઘણા મહત્વપૂર્ણ પરિણામો મળ્યા છે જે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે. તેમણે જણાવ્યું કે દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાથી લઈને સંયુક્ત નવીનતા ભાગીદારી અને ભારત સ્વીડન ટેકનોલોજી તથા એઆઈ કોરિડોરના બીજા તબક્કાની શરૂઆતથી લઈને આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવા સુધીની ચર્ચાઓ ફળદાયી રહી છે. તેમણે સ્વીડિશ લોકો, સરકાર અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સનનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીને સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટારથી સન્માનિત કરાયા હતા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા યુડીએફ મંત્રીમંડળે આજે તિરુઅનંતપુરમ ખાતે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા, જેમાં વી સી સતીસને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નવા મંત્રીમંડળમાં ભૂતપૂર્વ વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ કેરલમ કોંગ્રેસ પ્રમુખ રમેશ ચેન્નીથલા, વર્તમાન કોંગ્રેસ પ્રમુખ સન્ની જોસેફ, ભૂતપૂર્વ પ્રમુખ કે મુરલીધરન જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ વી ડી સતીશનને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં નવી રચાયેલી કેરળમ સરકારને તમામ શક્ય સમર્થનની ખાતરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના રાયપુરમાં ઇમરજન્સી સેવાઓનો નંબર 112 માટે 400 નવા અત્યાધુનિક વાહનોને લીલી ઝંડી આપી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રમણસિંહ અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી ડાયલ 112 સેવા છત્તીસગઢના ફક્ત 16 જિલ્લાઓમાં ઉપલબ્ધ હતી. રાજ્ય સરકારે હવે આ સેવાઓનો વિસ્તાર તમામ 33 જિલ્લાઓમાં કર્યો છે. શ્રી શાહ જગદલપુર પહોંચશે અને અમરવાટિકામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ બસ્તર કે સંઘ લોક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાના પ્રવાસે રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે તેઓ દ્વિપક્ષીય જોડાણના વ્યાપને વધુ વિસ્તૃત કરવા માટે બંને એશિયન દેશોની મુલાકાત લેવા માટે આતુર છે. તેમણે કહ્યું કે વ્યૂહાત્મક લશ્કરી સહયોગને વધુ ગાઢ બનાવવા, સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત બનાવવા, દરિયાઈ સહયોગને વેગ આપવા અને હિન્દ પ્રશાંત ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિયેતનામ પ્રવાસ દરમિયાન રાજનાથસિંહ વિયેતનામના સંરક્ષણમંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. દક્ષિણ કોરિયામાં તેઓ દક્ષિણ કોરિયાના સંરક્ષણમંત્રી સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ

0: onair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. એક ઐતિહાસિક નિર્ણયમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી છે. ગ્રુપ એ ની જગ્યાઓ પર ભરતી માટે ઉપલી વયમર્યાદા હવે 41 વર્ષ નક્કી કરવામાં આવી છે. ગ્રુપ બી ની જગ્યાઓ માટે મર્યાદા વધારીને 44 વર્ષ કરવામાં આવી છે અને ગ્રુપ સી તથા ગ્રુપ ડી ની જગ્યાઓ માટે મહત્તમ વય હવે 45 વર્ષ છે. સરકારે સ્પષ્ટતા કરી કે જ્યાં ઉચ્ચ વયમર્યાદા પહેલેથી જ અમલમાં છે ત્યાં હાલના નિયમો ચાલુ રહેશે. મહત્વપૂર્ણ છે કે જાહેર સેવા આયોગની બહારની ભરતીઓ, જેમાં રાજ્ય ઉપક્રમો, સરકારી કંપનીઓ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો સમાવેશ થાય છે, તે માટે મહત્તમ વયમર્યાદા પણ 45 વર્ષ રહેશે. આ નિર્ણય સત્તાવાર રીતે 11 મે 2026 અમલમાં ગણાશે. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં લગભગ 9 લોકોના મોત થયા છે. એક ઝડપી ટ્રક વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા વાહન સાથે અથડાઈ હતી. વાહનમાં 2 મહિલાઓ સહિત 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર પીલીભીત બસ્તી હાઇવે પર અદાલીસપુર ગામ નજીક થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે વાહન લગભગ 10 ફૂટ દૂર ફંગોળાયું હતું. આગળ અને પાછળની સીટ પર બેઠેલા લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે 2 લોકો રસ્તા પર પટકાયા હતા. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની 16 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું છે. પંચના જણાવ્યા અનુસાર આ મહિનાની 25મી તારીખે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને મતદાન 18મી જૂને યોજાશે. મતગણતરી 22મી જૂને થશે. સંબંધિત મતવિસ્તારોમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા લાગુ કરાઈ છે. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ મહિલા દિવસ પર મહિલા નાવિકોના અદમ્ય જુસ્સાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે ભારતમાં ઊંડા નીતિગત સુધારાઓના કારણે ભારતીય મહિલા નાવિકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે નારી શક્તિ ભારત અને વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રને ઉજ્જવળ, વધુ સમાવિષ્ટ ભવિષ્ય તરફ દોરી રહી છે અને તેનું સુકાન સંભાળી રહી છે. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો હોવાના અહેવાલ છે. એક માતા પિતા પર તેમની પુત્રી માટે 5 લાખ રૂપિયામાં લીક થયેલ પ્રશ્નપત્ર ખરીદવાનો આરોપ છે. સીબીઆઈની એક ટીમે ગઈકાલે તે વ્યક્તિની પૂછપરછ કરી હતી અને વધુ તપાસ માટે તેને આવતીકાલે એજન્સીના પુણે કાર્યાલયમાં હાજર થવા માટે સમન્સ પાઠવાયું છે. દરમિયાન આ જ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ અદાલતે પુણે સ્થિત આરોપી મનીષા મંધારેને 14 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી છે. આઈપીએલ ક્રિકેટમાં આજે યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદ 12 મેચોમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી 7 મેચ જીતી છે અને પ્લે ઓફની રેસમાં મજબૂત રીતે યથાવત છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 12 મેચોમાં 12 પોઈન્ટ સાથે 5મા ક્રમે છે. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસન્ના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. રાજ્યભરમાં હાલ વસ્તી ગણતરીના પહેલા તબક્કાના ભાગરૂપે સ્વગણતરી કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે સુરતથી વસ્તી ગણતરીનું સ્વયં અરજીપત્ર ભરી સ્વગણતરી નોંધણી પૂર્ણ કરી. આ અંગે તેમણે પ્રતિક્રિયા આપી હતી.
1: देखिए, ये ऑनलाइन रजिस्ट्रेशन है, वो कहीं से भी रजिस्ट्रेशन करवा सकता है. वेबसाइट खोलनी है और उसके जो डिटेल्स हैं, बस एक ही ध्यान रखना चाहिए कि ये करोड़ों देशवासियों के लिए, व्यवस्थाओं के लिए एक बहुत ही बड़ा माध्यम है. इसमें जो आप फॉर्म जब भर रहे हो, तब इतना जरूर से प्रयास करना कि 100% सच्ची माहिती उपलब्ध करवाने की हमारी जिम्मेदारी. देखिए, वो हर चीज जो डिपार्टमेंट द्वारा ये काम चल रहा है, उन्होंने यही चीज ऑलरेडी देश के सामने रखी हुई है और सभी प्रकार के नियम भी वेबसाइट के अंदर दिए गए हैं.
0: ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. આ પહેલા આગામી 31 મે સુધી લોકો સત્તાવાર વેબ પોર્ટલ પર જાતે માહિતી ભરી વસ્તી ગણતરીમાં સહભાગી થઈ શકશે. વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ રાજ્યભરમાં હાલ લોકો સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર સ્વગણતરી અરજી વસ્તી ગણતરીમાં સહભાગી થઈ રહ્યા છે.

0: રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે દરેક નાગરિકોને આ મહત્વની કામગીરીમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી. તો ડાંગમાં આહવા સરકારી માધ્યમિક શાળામાં વસ્તી ગણતરીને લઈ વહીવટી કર્મચારીઓ, શિક્ષકો અને નિરીક્ષકે મોબાઈલ એપ ઉપયોગ, ડેટા સુરક્ષા અને ગણતરી પદ્ધતિની સઘન તાલીમ લીધી હતી. આ અંગે આહવાના મામલતદાર રજનીશ વૈષ્ણવે વધુ માહિતી આપી.
1: હાલમાં જે વસ્તી ગણતરીનું અભિયાન શરૂ થનાર છે 1 જૂનથી, એ મુજબ આહવા તાલુકા માટે વસ્તી ગણતરીદારો અને સુપરવાઇઝરોની તાલીમ અહીંયા સરકારી હાઈસ્કૂલ આહવા ખાતે શરૂ કરવામાં આવેલ છે. 18 તારીખથી 23 મે સુધી આ તાલીમ ચાલશે. ત્યારબાદ 1 જૂનથી રેગ્યુલર વસ્તી ગણતરીની કામગીરી શરૂ થનાર છે, જે માટે વસ્તી ગણતરીદારોને હાલમાં અહીંયા તાલીમ આપવામાં આવી રહેલ છે, જેમાં કુલ વસ્તી ગણતરીદાર અને સુપરવાઇઝર એમ થઈને 250 જેટલા કર્મચારીઓ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે.
0: એસટી વિભાગ દ્વારા ભાવનગર અને સુરત વચ્ચે એસટી વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો. અમદાવાદ ભાવનગર વચ્ચે અને મુંબઈ દિલ્હી વચ્ચે નવો રાજમાર્ગ તૈયાર થતાં અંતર ઘટ્યું હોવાથી અમદાવાદ ભાવનગર વોલ્વો અને અમદાવાદ સુરત વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
2: અમદાવાદથી ભાવનગરનું જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું, અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે અંતર ઘટવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે. જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે, અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું, અને નવું ભાડું એ 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ બી વિરાસત બીના સંકલ્પને મૂર્તિમંત કરતા સંગ્રહાલયો આપણી સભ્યતા અને સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર નવી ઓળખ આપી રહ્યા છે. અમદાવાદનો પ્રખ્યાત ગાંધી આશ્રમ, ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય, વડનગર સ્થિત દેશનું પહેલું પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, ગાંધીનગરના કોબા ખાતે નવનિર્મિત સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય, લોથલ ખાતે નિર્માણ પામી રહેલું વૈશ્વિક કક્ષાનું રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલ, આવા પ્રાચીન વારસાના જતન સાથે ગુજરાત આજે આધુનિક ટેકનોલોજીના સમન્વયનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બન્યું હોવાનું શ્રી પટેલે વધુમાં જણાવ્યું. રાજ્યમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ આજે દિવસભર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે ભુજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેના અહેવાલ છે. રાજ્યમાં એશિયાટિક સિંહોની સુરક્ષા અંગે વન વિભાગ દ્વારા કાર્યયોજના તૈયાર કરવામાં આવી. વન વિભાગ અને રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળના અધિકારીઓ દ્વારા ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર સંયુક્ત નિરીક્ષણ પણ કરાયું હતું. દરમિયાન ભાવનગરના મહુવાથી લઈ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ સુધીના દરિયાઈ પટ્ટાના રાજમાર્ગ પર સિંહોની અવરજવર રહેતી હોય તેવા અંદાજે 19-20 જેટલા હોટસ્પોટ એટલે કે ભૌગોલિક જગ્યા શોધવામાં આવી છે. સિંહોની સલામતી અને વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા આ તમામ જગ્યા પર વિશેષ કામગીરી કરાશે. ભરૂચની દીકરી સંસલ પટેલે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન WRPF UK વિશ્વકપ 2026માં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ભરૂચમાં માર્ગદર્શન અને તાલીમ હેઠળ તૈયારી કરનારા સંસલ પટેલ સતત મહેનત અને શિસ્તના કારણે વિશ્વસ્તરની સ્પર્ધામાં વિજય મેળવી ભરૂચના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ સિદ્ધિ બદલ WRPF ઇન્ડિયા, PFI ગુજરાત સ્પોર્ટ્સ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા સંસલ પટેલને અભિનંદન પાઠવવામાં આવ્યા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક સૌજી ચૌધરી. અરવલ્લીની ગિરિમાળાઓમાં ખોળે વસેલા બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. હાલમાં સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો છે. બપોરના સમયે રસ્તાઓ સુમસાન લાગી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આકરી ગરમીની વચ્ચે પણ બનાસકાંઠાના ધરતીપુત્રોએ પોતાની મહેનત ચાલુ રાખી છે. જિલ્લાના ખેતરોમાં હાલ બાજરીનો પાક લહેરાઈ રહ્યો છે, જે ઉનાળાની ગરમીમાં પણ હરિયાળીનો અહેસાસ કરાવે છે. વિશેષ કરીને જિલ્લામાં આ વર્ષે તડબૂચ અને સક્કરટેટીનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. ગરમીના પ્રકોપ વચ્ચે શરીરને ઠંડક આપતા આ ફળોની માંગમાં પણ જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્થાનિક સ્તરે ઉત્પાદિત આ તાજા ફળોનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને તાજેતરમાં અસ્તિત્વમાં આવેલા નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના વહીવટીતંત્રમાં પ્રથમ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. નવા જિલ્લાનો ચાર્જ સંભાળનાર પ્રથમ અધિકારીઓની હવે અન્યત્ર બદલી થઈ છે. રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થતાં બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જિલ્લાની તમામ બેઠકો પર રસાકસીભર્યા જંગ બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકોમાંથી ભાજપે 32 બેઠક પર વિજય મેળવીને 31 વર્ષના લાંબા ગાળા બાદ પુનઃ સત્તા કબજે કરી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 15 બેઠક આવી છે. ખાસ કરીને જલોત્રા બેઠક પર ભાજપે પ્રથમ વખત જીત મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો જિલ્લાની કુલ 10 તાલુકા પંચાયતો પૈકી અમીરગઢ, ડીસા, ધાનેરા, લાખણી, ઓગળ, કાંકરેજ અને દાંતીવાડા એમ 6 તાલુકા પંચાયતો પર ભાજપનો વિજય થયો છે. તો પાલનપુર, વડગામ, હડાદ અને દાંતા એમ 4 તાલુકા પંચાયતો પર કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે, જેમાં હડાદની ધ્રાંગીવાસ અને અમીરગઢની કસારા તાલુકા પંચાયત બેઠક પર આપના ઉમેદવારો વિજેતા બન્યા છે. નગરપાલિકાઓમાં પણ ભાજપનું પ્રભુત્વ જોવા મળ્યું છે, જેમાં પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી સત્તાના સૂત્રો સંભાળ્યા છે. શક્તિપીઠ અંબાજી ખાતે વૈશાખી પૂનમને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સવારની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વૈશાખી પૂનમે આસપાસના વિસ્તારમાંથી વનવાસી ભાઈઓ બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ વાજિંત્રોના નાદ સાથે માતાજીના દર્શને આવે છે અને માતાજીને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવે છે. જિલ્લાના અંબાજી નજીક આવેલા કુંભારિયા કેન્દ્રે શિક્ષણ જગતમાં ફરી એકવાર ડંકો વગાડ્યો છે. માર્ચ મહિનામાં યોજાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં કુંભારિયા કેન્દ્ર 98.62% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ સફળતા સાથે જ કુંભારિયા કેન્દ્રએ રાજ્યના શૈક્ષણિક નકશા પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લાના કેટલાક ગામડાઓમાં પાણીના તળ ઊંડા ગયા છે. અનેક ખેડૂતો પાસે મોટા પ્રમાણમાં જમીન છે, ત્યારે ખેડૂતો અત્યારે સોલાર પાર્કમાં ભાડાથી જમીન આપી આવક મેળવે છે. આ સાથે ખેડૂતના દીકરાઓ સાથે ગામડાના શ્રમિકોને પણ ઘર આંગણે રોજગારી મળી રહી છે. આજે બંજર જમીનમાં પણ રોજગારની તકો ખુલી છે. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક સૌજી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. રૂપકુમાર રાઠોડને સાંભળીએ. રચના છે કમલેશ સોનાવાલાની.

વૈશાખી દેસાઈ શિવાંગી દેસાઈને આપ સાંભળી રહ્યા હતા. રચના હતી સુરેશ દલાલની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTH નું પ્રસારણ. નમસ્કાર.

0: रहेगा इस अंतराल के बाद, और अंतराल के बाद जब हम आएंगे आपके लिए लाएंगे ये नगमा। हम अभी आए।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: શું તમે હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને

0: સેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: अनुराधा पौडवाल और सुरेश वाटकर को फिल्म संगीत में सुना। तर्ज बनाई थी आनंद मिलन ने, गीतकार थे संतोष आनंद। तराने में पुराने कार्यक्रम के शेष गाने हम आपको सुनवाएंगे 6:05 से। हम विविध भारती से बोल रहे हैं, 6 बजने को है। कुछ ही पलों में आप सुनेंगे हिंदी में समाचार।
1: मीडियम वेव 370.3 मीटर एटले के 810 किलो हर्ट्स पर श्रोता मित्रों, आकाशवाणीनु आ राजकोट केन्द्र छे। थोड़ी ज वारमां प्रसारित करीए छीए भजनो, ते पहला केटलीक जाहેરાતો।
2: શું તમે હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
4: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
5: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે। કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
4: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
5: શું વાત કરે છે?
4: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
1: શ્રોતા મિત્રો, ચાલો ભજનોમાં સાંભળીએ હરીશ કુમાર દફડાનો સ્વર। પ્રથમ સાંભળીએ કબીર સાહેબની આ શબ્દ રચના।

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી.

0: જનહિત માં
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
3: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
2: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
3: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
2: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
5: મનસુખભાઈ, ક્યાં ચાલ્યા?
6: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
5: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
6: ફોન થી શું થાય?
5: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
6: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
0: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

શ્રોતા મિત્રો, આપે સાંભળી દાસી છીમણીની આ શબ્દ રચનાને. આજે ભજનોમાં આપે સાંભળ્યો હરેશ કુમાર દાભડાનો સ્વર.

0: 373.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર શ્રોતા મિત્રો સાંભળી રહ્યા છો આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: શ્રોતા મિત્રો જણાવીએ આપને આજના શેષ અને આવતીકાલના કેટલાક વિશેષ કાર્યક્રમો. 6:30 મિનિટે યુવવાણી અમદાવાદ કેન્દ્રનું પ્રદાન, 7:22 મિનિટે ગામનો ચોરો જેમાં વડોદરા કેન્દ્રનું પ્રદાન રહેશે અને આ બંને કાર્યક્રમો પ્રસારિત કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી. ફિલ્મી ગીતોની સરગમ સારેગામમાં 8 વાગ્યે 9:15 મિનિટે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું સ્પોટલાઇટ. વિવિધ ભારતી કાર્યક્રમોમાં આજ કે ફનકાર 9:30 મિનિટે કાર્યક્રમ કેન્દ્રિત રહેશે અભિનેત્રી ફરીદા જલાલ પર. 10 વાગ્યે છાયા ગીત અને 10:30 મિનિટે ઢલતી જાહેરાત. આ હતા અમારા આજના શેષ કાર્યક્રમો. આવતીકાલે એટલે કે 19 મે 2026 મંગળવારની સવારે 6:10 મિનિટે ભક્તિમય સંગીત અર્ચના, 6:35 મિનિટે શ્રીરામચરિત માનસગાન, કૃષિ માહિતી 6:45 મિનિટે વિષય પાકની જરૂર છે માત્ર ભેજની, રજૂઆત ડોક્ટર ઉસ્માન ગણેશ શેરસિયા, 7:20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત. હવેલી સંગીતમાં શ્રોતા મિત્રોના અંશો આપનો વલકિશોર પાઠકનો સ્વર 7:30 મિનિટે, 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટમાં સાંભળશો સિદ્ધિ બોરા પ્રસ્તુત હિમ નદીઓ અને સરોવરો, મેરખની ગગનમાં 8:30 મિનિટે કલાકાર હેમંત ચૌહાણ, 8:50 મિનિટે ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત ડોક્ટર બિપિન આશર પ્રસ્તુત ગુજરાતી સાહિત્યમાં રૂપકો ભાગ બીજો, આપનું મનપસંદ ચિત્રપટ સંગીત મનોરંજન માણી શકશો 9:15 મિનિટે, 10 વાગ્યે કાર્યક્રમ વૈવંદના સ્વસ્થ જીવન આ વિશે શશિકાંતભાઈ જાની સાથેની મુલાકાત આપ સાંભળશો નિર્માણ સહાય દીપ્તિ વંકાણી. શ્રોતા મિત્રો આવતીકાલે બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી, જેમાં 12 વાગ્યે ગુજરાતી ગીતો, 12:30 મિનિટે સહિયરમાં ભુજ કેન્દ્રનું પ્રદાન, સુગમ સંગીત 1:10 મિનિટે, જય ભારતીમાં અમદાવાદ કેન્દ્રનું પ્રદાન સાંભળશો 1:30 મિનિટે, 2:40 મિનિટે બિનફિલ્મી ગુજરાતી ગીતો. આવતીકાલે સાંધ્યકાલીન સભામાં 6 વાગ્યે સુગમ સંગીત, 6:30 મિનિટે

0: યુવવાણીમાં પૂછ કેન્દ્રનું પ્રદાન રહેશે. ગામનો ચોરો 7:22 વડોદરા કેન્દ્રનું યોગદાન. શ્રોતા મિત્રો, આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રસારિત કરીશું. સારેગામાં માણી શકશો 8:00. 9:15 અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહપ્રસારિત કરીશું સમાચાર તર્પણ. વિવિધ ભારતી કાર્યક્રમોમાં 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર કેન્દ્રિત રહેશે. અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી પર 10:00 છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત. આ હતા અમારા આજના શેષ અને આવતીકાલના કેટલાક વિશેષ કાર્યક્રમો. સાંભળતા રહો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. થોડી જ વારમાં સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું. જોડાયેલા રહો અમારી સાથે. સતત આપની સેવામાં આકાશવાણી રાજકોટ.
1: સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ, પ્રવાચક પુનીત ત્રિપાઠી. આદૌ મુખ્ય વાર્તા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી જોનાસ ગહર સ્ટોરે ચ ઓસ્લો નગરે પ્રતિબંધિત પ્રતિનિધિ સ્તરીય વાર્તાલાપં કૃતવંતૌ. કોંગ્રેસ નેતા વી ડી સતીશન અદ્ય પ્રાતઃ તિરુવનંતપુરમ નગરસ્ય કેન્દ્રીય ક્રીડાંગણે આયોજિતે ભવ્ય સમારોહે કેરળમ રાજ્યસ્ય નૂતન મુખ્યમંત્રી રૂપેણ શપથવચનં સ્વીકૃતવાન. પશ્ચિમબંગ સર્વકારેણ સ્વસ્ય નિર્વાચનસ્ય પ્રતિજ્ઞાનુસારં કથિત સંસ્થાગત ભ્રષ્ટાચારસ્ય, મહિલા વિરુદ્ધમ અત્યાચારસ્ય ચ અન્વેષણાર્થં દ્વૌ અન્વેષણાયોગૌ નિર્મિતૌ. સ્વાસ્થ્ય પરામર્શપત્રે ઉષ્ણતરંગસ્ય સ્થિતિં નિવારયિતું આયુર્વેદાદિ વિવિધ આયુષ પ્રણાલ્યાઃ, પારંપરિક સ્વાસ્થ્ય નિવારકોપાયાઃ અપિ સમાવિષ્ટાઃ સંતિ. અપિ ચ આઈપીએલ ક્રિકેટ ક્રીડાયાં અદ્ય ચેન્નઈ સુપર કિંગ્સ દલં એમ એ ચિદમ્બરમ ક્રીડાંગણે સનરાઇઝર્સ હૈદરાબાદ દલં સમ્મુખી કરિષ્યતિ. અથ વાર્તાઃ વિસ્તરેણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી જોનાસ ગહર સ્ટોરે ચ ઓસ્લો નગરે પ્રતિબંધિત પ્રતિનિધિસ્તરીય વાર્તાલાપં કૃતવંતૌ. સ્વક્ષોર્જાયાઃ, નીલ અર્થવ્યવસ્થાયાઃ, હરિત સંક્રમણસ્ય ચ ક્ષેત્રેષુ સહકારં વર્ધયિતું મહત્વપૂર્ણ સોપાનં લક્ષ્યીકૃત્ય ભારત નોર્વે સંબંધં હરિત સામરિક સહભાગિત્વં પ્રતિ ઉન્નતીકર્તું ઉભાવપિ નેતારૌ સહમતૌ અભવતામ.
2: આજ હમ ભારત નોર્વે સંબંધો કો એક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કા સ્વરૂપ દે રહે હૈ. ઇસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સે ક્લીન એનર્જી સે લેકર ક્લાઇમેટ રિઝિલિયન્સ, બ્લૂ ઇકોનોમી, ઉસે લેકર કે ગ્રીન શિપિંગ, હર ક્ષેત્ર મે ભારત કી સ્કેલ, સ્પીડ ઓર ટેલેન્ટ કો નોર્વે કી ટેકનોલોજી ઓર કેપિટલ કે સાથ જોડકર હમારી કંપની ગ્લોબલ સોલ્યુશન્સ ડેવલપ કરેગી.
1: વાર્તાલાપાવધૌ ઉભૌ નેતારૌ દ્વૈપાક્ષિક સંબંધાનાં સંપૂર્ણ ક્ષેત્રસ્ય સમીક્ષાં અકુરુતામ.
2: ભારત ઓર યુરોપ અપને સંબંધો કે એક નયે સ્વર્ણિમ યુગ મે પ્રવેશ કર રહે હૈ. પિછલે વર્ષ ભારત ઓર યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન કે એક ઐતિહાસિક ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ લાગુ કિયા. યહ એગ્રીમેન્ટ ભારત ઓર નોર્વે કે બીચ શેર્ડ પ્રોગ્રેસ ઓર પ્રોસ્પરિટી સુનિશ્ચિત કરને કા બ્લૂ પ્રિન્ટ હૈ. ઇસ એગ્રીમેન્ટ મે અગલે 15 વર્ષ મે ભારત મે 100 બિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ ઓર 1 મિલિયન જોબ્સ ક્રિએટ કરને કા લક્ષ્ય હૈ.
1: પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના અદ્ય સ્વીડન દેશસ્ય દ્વિદિવસીય યાત્રા સમાપિતા. સ્વીડન દેશસ્ય પ્રવાસે અનેકાની મહત્વપૂર્ણાની પરિણામાની પ્રાપ્તાની, યેન દ્વૈપાક્ષિક સંબંધેષુ નૂતના ગતિ પ્રાપ્તા ઇતિ શ્રીમોદીના સામાજિકાંતર્જાલીય પટલે ઉક્તમ. સહ અવદત યત તેષાં દ્વૈપાક્ષિક ઉપબંધાન વ્યૂહાત્મક સહભાગિત્વં પ્રતિ ઉન્નતીકરણાત આરભ્ય સંયુક્ત નવાન્વેષણ સહભાગિત્વં ઇત્યસ્ય દ્વિતીયો ભાગઃ અથ ભારત સ્વીડન પ્રૌદ્યોગિકી કૃત્રિમ બુદ્ધિમત્તા માર્ગસ્ય આરંભાત આરભ્ય આગામીષુ પંચવર્ષેષુ દ્વૈપાક્ષિક વ્યાપારં દ્વિગુણીકરણસ્ય લક્ષ્યમ અભવદિતિ. સહ સ્વીડન દેશસ્ય જનેભ્યઃ સ્વીડન દેશસ્ય સર્વકારાય પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન ઇત્યસ્મૈ ચ સ્નેહાભિવર્ષણાય ધન્યવાદભાવાન પ્રાયક્ષત. આગ્રિમેષુ પંચવર્ષેષુ દ્વૈપાક્ષિક આર્થિક વિનિમયં દ્વિગુણીકર્તું મેક ઇન ઇન્ડિયા, મેડ વિથ સ્વીડન ઇત્યેતયોશ્ચ ઉપ

0: હવે પ્રસ્તુત છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. યુવાણી કાર્યક્રમમાં આજે આપ સાંભળશો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વિશેની માહિતી, તે ઉપરાંત આજનો યુવાન દેશનો ભવિષ્ય પર વિધિ શાહનો વાર્તાલાપ, તે ઉપરાંત ફિલ્મી ગીતો તો ખરા જ.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: નમસ્કાર મિત્રો, કેમ છો? હું સ્તુતિ ફરી એકવાર તમારી સાથે વાત કરવા આવી છું. તમારું હાર્દિક સ્વાગત છે તમારા મનપસંદ કાર્યક્રમ યુવાણીમાં. મિત્રો, થોડા સમય પહેલાં મેં ભુજમાં આવેલા સ્મૃતિ ભવનની મુલાકાત લીધી હતી. હું બસ ત્યાં ફરવાના બહાને જ ગઈ હતી, જેમ આપણે કોઈ સામાન્ય મ્યુઝિયમમાં ફરવા જઈએ ને એવું હશે એમ વિચાર્યું. પણ સાચું કહું તો જેમ જેમ અંદર આગળ વધતા ગયા તેમ સમજાયું કે આ ખાલી કોઈ મ્યુઝિયમ નથી, પણ હજારો લોકોની જિંદગી, તેમની પીડા અને તેમની યાદોની એક ઝલક છે. ત્યાં કેટલીક એવી વસ્તુઓ જોઈ અને વાતો સાંભળી કે મન અચાનક ભારે થઈ ગયું. એક ક્ષણે તો બસ શાંતિથી ઊભી રહી ગઈ અને વિચાર આવ્યો કે એક જ ક્ષણમાં લોકોનું જીવન કેમનું બદલાઈ ગયું હશે. પણ એની સામે લોકોની હિંમત અને સાહસ સાથે ફરીથી જીવનમાં આગળ વધવાની વાતો સાંભળીને એક અલગ જ લાગણી અનુભવાઈ. મને આજે પણ યાદ છે કે અમે બહાર નીકળ્યા ને પછી થોડા સમય માટે હું કશું જ બોલી ન શકી. અંદર એટલા બધા વિચારો હતા. મારા માટે સ્મૃતિ ભવનની મુલાકાત એ માત્ર મ્યુઝિયમ જોવા જેટલી નહોતી રહી, પણ એક એવો અનુભવ જેણે મને જીવન, લાગણી અને માણસાઈ વિશે ઘણું શીખવ્યું. પણ તમને થતું હશે ને કે સ્તુતિ તું અચાનક આ બધી વાતો કેમ કરે છે? કેમકે મિત્રો, આજે 18 મે એટલે કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે. મિત્રો, અમદાવાદની એક વાત મને બહુ ગમે કે અહીં દરેક ખૂણે કોઈક ઇતિહાસ છુપાયેલો છે અને કદાચ એટલા માટે જ અહીંના મ્યુઝિયમ પણ એક અલગ અનુભવ કરાવે છે. ઘણીવાર આપણે એમ વિચારતા હોઈએ કે મ્યુઝિયમ જવું એટલે બસ જૂની વસ્તુઓ જોઈને પાછા આવી જવું, પણ ખરેખર તો મ્યુઝિયમ જઈએ ને ત્યારે આવું જરાય નથી લાગતું. જેમ કે ગાંધી આશ્રમ, જ્યાં આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની યાદો મળે છે, ક્યાંક કેલિકો મ્યુઝિયમ, જ્યાં જૂની હસ્તકળા જોવા મળે છે, તો ક્યાંક સંસ્કાર કેન્દ્ર, જ્યાં આપણને અમદાવાદના ઇતિહાસ અને સંસ્કૃતિ જોવા મળે છે, તો ક્યાં એવા મ્યુઝિયમ પણ છે જે આપણને જૂના સમયની યાદ અપાવે છે, જેમ કે અમદાવાદનું કાઇટ મ્યુઝિયમ તથા LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીને કેમ ન ભૂલાય. મને તો એમ લાગે છે કે જાણે દરેક મ્યુઝિયમની પોતાની એક અલગ સ્ટોરી ના હોય. ક્યારેક શાંતિથી ફરીએ ને તો એવું લાગે કે આ દિવાલો પણ કંઈક બોલે છે.

કે આ જગ્યા બહારની ભાગદોડ અને અવાજથી દૂર થોડા સમય માટે રોકાઈને આપણા વારસાને સમજવાની તક આપે છે. સાચું કહું તો આપણે કોઈ પણ જગ્યાને સાચે સમજવું હોય ને તો તેને મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ. મિત્રો, પણ આજે આપણે એટલા બિઝી થઈ ગયા છીએ કે ઘણીવાર આપણે પોતાના ઇતિહાસ, પોતાની સંસ્કૃતિ અને જૂના સમયની વાતો વિચારવા માટે સમય જ નથી. બધું હવે મોબાઈલ અને સોશિયલ મીડિયામાં સમાઈ ગયું છે. કોઈ પણ વસ્તુ સેકન્ડ્સમાં મળી જાય છે. ફોટોઝ, વિડીયોઝ, ઓડિયો બધું હોવા છતાંય એવી ઘણી વસ્તુઓ છે કે જે સ્ક્રીન પર અનુભવાતી જ નથી. એ અનુભવ કરવા માટે તો આપણે આવા મ્યુઝિયમ્સમાં જ જવું પડે. દરેક વસ્તુ પાછળ કોઈકની યાદ, કોઈકની મહેનત, કોઈકનો સંઘર્ષ, કેટલી વાર્તાઓ છુપાયેલી હોય છે. જ્યારે પુસ્તકમાં વાંચેલી કોઈ વાત ત્યાં જઈને જોઈએ ને તો સાચે જ જાણે જીવન થઈ ગઈ હોય ને એમ લાગે. મ્યુઝિયમમાં આપણે કશું નવું શીખતા નથી, પણ પોતાની જાતને થોડું વધારે સમજીએ છીએ. એટલે જ કદાચ કોઈ ફોટાને જોઈએ ને ત્યારે એ કંઈક બોલતું હોય એવું લાગે. કેટલીક જગ્યાએ મન ખુશ થઈ જાય તો કેટલીક જગ્યાએ મનમાં શાંતિ છવાઈ જાય. મિત્રો, શું તમને પણ કોઈ એવું મ્યુઝિયમ યાદ છે જ્યાં જઈને તમે થોડા સમય માટે વિચારમાં પડી ગયા હોય? ક્યારેક તો એવું લાગ્યું હશે ને કે સમય થોડા સમય માટે અટકી ગયો છે. મિત્રો, મ્યુઝિયમ્સ વિશે વાત કરીએ ને તો એક પ્રશ્ન તો થાય કે દુનિયાનું સૌથી પહેલું મ્યુઝિયમ કોણે બનાવ્યું હશે? તો એવું માનવામાં આવે છે કે લગભગ 2500 વર્ષ પહેલાં મેસોપોટેમિયાની રાજકુમારીએ એક મ્યુઝિયમ બનાવ્યું જ્યાં જૂની અને ઐતિહાસિક વસ્તુઓ સાચવી રાખવામાં આવતી હતી. મિત્રો, જરા વિચાર તો કરો, આજથી 2500 વર્ષ પહેલાં પણ લોકોને પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસ સાચવવાની ચિંતા હતી. આ વાત સાંભળીને નવાઈ તો લાગે કે મ્યુઝિયમ તો હમણાં થોડા અમુક 100 વર્ષોથી બન્યા હશે, પણ સાચું તો એ છે કે માણસ હંમેશા પોતાની યાદો સાચવવા માંગે છે. કદાચ એટલે જ મ્યુઝિયમ્સ ખાસ લાગે છે. એ વસ્તુઓનો સંગ્રહ નથી, પણ માનવ સફરની યાદો છે. મિત્રો, મ્યુઝિયમની વાત કરીએ અને આપણા ભારતના મ્યુઝિયમની વાત ના કરીએ તો ખાલી પો લાગે. આપણા દેશમાં ઘણા એવા અદ્ભુત સંગ્રહાલયો છે જે ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને ખૂબ સુંદર રીતે સાચવી રાખે છે. મિત્રો, ભારતના કેટલાક એવા મ્યુઝિયમ વિશે એવી ઇન્ટરેસ્ટિંગ વાતો છે ને કે જે તમને સાંભળીને ત્યાં જવાની ઈચ્છા થઈ જશે. જેમ કે 1814માં સ્થાપિત એશિયાનું સૌથી જૂનું અને ભારતનું સૌથી મોટું સંગ્રહાલય કલકત્તામાં આવેલું ઇન્ડિયન મ્યુઝિયમ, જ્યાં આજે પણ લગભગ 4000 વર્ષ જૂની મમી સાચવી રાખવામાં આવેલી છે. ઘણા લોકો માટે મ્યુઝિયમનું આ સૌથી મોટું અટ્રેક્શન છે. પછી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ, જે હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલી ઘણી મૂળની વસ્તુઓ રાખવામાં આવેલી છે. ત્યાં જઈને લાગે કે આપણે સીધા 1000 વર્ષ જૂના ભારતમાં ના આવી ગયા હોય. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, જે પહેલાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના નામે ઓળખાતું હતું. આની બિલ્ડિંગ એટલી સુંદર છે કે ઘણા લોકો માત્ર આનું આર્કિટેક્ચર જોવા માટે ત્યાં જાય છે. હૈદરાબાદનું સલારજંગ મ્યુઝિયમ, દુનિયાના સૌથી મોટા એક વ્યક્તિના સંગ્રહ માટે જાણીતું આ મ્યુઝિયમ છે. કહેવાય છે કે સલારજંગે પોતાની આખી જિંદગી દરમિયાન દુનિયાભરની જે પણ દુર્લભ વસ્તુઓ ભેગી કરી ત્યાં રાખવામાં આવે છે. પછી જયપુરનું આલ્બર્ટ હોલ મ્યુઝિયમ, ત્યાં રાત્રે લાઇટિંગ એટલું સુંદર લાગે છે કે ઘણા લોકો એને પેલેસ જેવું મ્યુઝિયમ કહે છે. અહીં ઇજિપ્તની મમીથી લઈને રાજસ્થાનની કળા અને જૂના હથિયારો સુધી ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. મિત્રો, બસ એટલું જ કહેવાનું છે કે આપણે યંગસ્ટર્સ નવી ટેકનોલોજી અને ટ્રેન્ડ સાથે ઝડપથી આગળ વધી રહ્યા છે અને ખૂબ સારી વાત છે, પણ સાથે સાથે પોતાના ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને જાણવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે જે પેઢી પોતાના ભૂતકાળને સમજી શકે છે ને એ જ વધારે સારું ભવિષ્ય બનાવી શકે છે. તેથી હવે મિત્રો, તમને જ્યારે પણ સમય મળે ને ત્યારે એકવાર જરૂર કોઈક મ્યુઝિયમની મુલાકાત લેજો. કદાચ ત્યાં જઈને તમને પણ કોઈક એવો અનુભવ થાય જે તમારા જીવનમાં રહી જાય. અને કદાચ એ જ મ્યુઝિયમ્સની સૌથી મોટી ખાસિયત છે, એ આપણને ફક્ત ઇતિહાસ નથી બતાવતી પણ વિચારતા પણ શીખવાડે છે. તો યુવા મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા આપણે સાંભળીએ એક ફિલ્મી ગીત.

0: તો મિત્રો, કાર્યક્રમમાં આગળ વધતા આપણે સાંભળીએ આજનો યુવાન દેશનો ભવિષ્ય પર વિદિશાનો વાર્તાલાપ.
1: આજે મારે એક એવા વિષય પર વાત કરવી છે જે માત્ર એક વિષય નથી પણ ભારતની શક્તિ છે, અને એ વિષય છે આજનો યુવાન દેશનું ભવિષ્ય. આપણી પાસે એક એવું ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે જે બીજા કોઈ દેશ પાસે નથી, અને એ છે આપણું યુવાધન. જેની પાસે યુવાની છે તેની પાસે દુનિયા જીતવાની ચાવી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને 100 એવા યુવાનો આપો જે લોખંડી અને વજ્ર જેવું મન ધરાવતા હોય, હું આખા ભારતનો નકશો બદલી નાખીશ. આજે આપણી પાસે 100 નહીં, કરોડો યુવાનો છે. પણ સવાલ એ છે કે શું આપણે એ નકશો બદલવા તૈયાર છીએ ખરા? આજનો યુવાન ટેકનોલોજીના યુગમાં જીવે છે. આપણી આંગળીઓના ટેરવે આખી દુનિયા છે. પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. આજે યુવાધન સોશિયલ મીડિયાના રીલ્સ અને લાઇક્સમાં ખોવાઈ રહ્યું છે. યુવાધન નશા તરફ વળી રહ્યું છે, જે આપણા દેશ માટે એક બહુ મોટો ખતરો છે. નાની નિષ્ફળતામાં આત્મહત્યાના વિચારો કરવા તે યુવાની નથી. માત્ર ડિગ્રી નહીં, સ્કિલ્સ પણ કેળવવાની એટલી જ જરૂર છે. દેશનું ભવિષ્ય ઘડવું એટલે માત્ર

સરહદ પર જઈને લડવું એવું નથી. જો તમે વિદ્યાર્થી છો તો પૂરી ઈમાનદારીથી ભણો, જો તમે વેપારી છો તો ભેળસેળ વગર વેપાર કરો, અને જો તમે ડૉક્ટર કે એન્જિનિયર છો તો સેવાની ભાવના રાખો. દેશ ત્યારે જ બદલાશે જ્યારે આપણે શું મળશે એના બદલે હું શું આપી શકીશ એ વિચારીશું. આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય કે ડિજિટલ ઇન્ડિયા, દરેક ક્ષેત્રમાં યુવાનો લીડ કરી રહ્યા છે. બસ આ જ ગતિ આપણે જાળવી રાખવાની છે. આપણે એક એવા દેશના યુવાનો છીએ જે ભગતસિંહ 23 વર્ષની ઉંમરે ફાંસીએ ચડી ગયા હતા. આપણે એક એવા દેશના યુવાન છીએ જે છત્રપતિ શિવાજી મહારાજે નાની ઉંમરે જ સ્વરાજનું સ્વપ્ન જોયું હતું. આપણે માત્ર ભવિષ્ય નથી, આપણે વર્તમાન પણ છીએ. જો આજ સુધરશે તો કાલ પણ સોનેરી જ હશે. આપણે સાથે મળીને એક એવા ભારતનું નિર્માણ કરીએ જે વિશ્વગુરુ બને. યુવાન જાગશે તો જ દેશ દોડશે. જ્યારે ભારત તેની આઝાદીના 100 વર્ષ ઉજવતું હશે ત્યારે આપણું યોગદાન શું હશે એ આજથી જ આપણે નક્કી કરી લઈએ. યુવાનના હાથમાં જો સ્માર્ટફોન હોય અને મગજમાં વિઝન હોય તો તે દુનિયા પલટી શકે છે, પણ જો માત્ર ડેટા હોય અને દિશા ન હોય તો પોતે પણ ખોવાઈ શકે છે. એઆઈ અને આધુનિક યુગમાં આપણે યુઝર બનવાને બદલે ક્રિએટર બનવાનું છે. ભારતને માત્ર સોફ્ટવેર વાપરનારા જ નહીં પણ સોફ્ટવેર બનાવનારા યુવાનોની પણ જરૂરત છે. દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે, એક જે ઇતિહાસ વાંચે છે અને બીજા જે ઇતિહાસ બનાવે છે. આપણે સૌ ભારતના યુવાનોએ ઇતિહાસ બનાવવાનો છે, માત્ર તેને વાંચવાનો જ નથી. ન પૂછો મેરે મંઝિલ કહાં હૈ, અભી તો સફર કા ઇરાદા કિયા હૈ, ના હારૂંગા હોસલા ઉમ્ર ભર, યે મેને કિસી ઓર સે નહીં ખુદ સે વાદા કિયા હૈ. આજનો યુવાન માત્ર પોતાનો ફાયદો નહીં પણ દેશ અને સમાજના હિત માટે પણ વિચારે, ત્યારે જ સાચા અર્થમાં વિકાસ શક્ય બને છે. મારા માટે શું એના કરતા દેશ માટે શું એવો વિચાર યુવાનના મનમાં આવશે ત્યારે ભારત ખરેખર વિશ્વગુરુ બનશે. યુવાન માત્ર દેશના નાગરિક નથી, તેઓ દેશના નિર્માતા છે. આજનો યુવાન સપનાઓ જોવાની સાથે સાથે તેને પૂર્ણ કરવાની હિંમત પણ ધરાવે છે. આજે યુવાનો શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં વિશ્વસ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ડિજિટલ યુગમાં પણ ભારતીય યુવાનો નવી શોધો કરી રહ્યા છે, નવી કંપનીઓ શરૂ કરી રહ્યા છે અને દેશને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. પરંતુ દરેક શક્તિ સાથે જવાબદારી પણ આવે છે. આજનો યુવાન એના સામે ઘણા પડકારો પણ છે, જેમ કે બેરોજગારી, સ્પર્ધા, માનસિક દબાણ, સોશિયલ મીડિયાનું વ્યસન અને નશાખોરી જેવી સમસ્યાઓ. ઘણા યુવાનો પોતાનું લક્ષ્ય ભૂલીને સમય બગાડે છે. જો આપણે આ સમસ્યાઓને ઓળખીને સમયસર એનો સામનો કરીએ તો આપણે આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકીએ છીએ. યુવાનો માટે સૌથી મહત્વની બાબત છે સાચી દિશા. માત્ર ડિગ્રી પૂરતી નથી, પણ સારા સંસ્કાર અને સારા મૂલ્યો પણ એટલા જ જરૂરી છે. ઈમાનદારી, મહેનત, અનુશાસન અને દેશપ્રેમ, આ ગુણો યુવાનને મહાન બનાવે છે. મિત્રો, આપણે હંમેશા પૂછીએ છીએ દેશ મારા માટે શું કરે છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે પૂછીએ હું મારા દેશ માટે શું કરી શકું. જો દરેક યુવાન આ વિચાર સાથે આગળ વધશે તો દેશને પ્રગતિથી કોઈ રોકી શકશે નહીં. આજનો યુવાન જો પોતાની શક્તિઓની ઓળખી લે અને તેને યોગ્ય દિશામાં ઉપયોગ કરે તો ભારતનું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ બનશે. યુવાન માત્ર ઉંમરથી નથી બનતો, પરંતુ વિચારો અને કાર્યોથી બને છે, અને એ જ વિચારો દેશનું ભવિષ્ય ઘડે છે. સપના જોનાર યુવાન ઘણા છે, પણ તેને સાકાર કરનાર જ દેશનું ભવિષ્ય બનાવે છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો સમજાશે કે દરેક મોટા પરિવર્તન પાછળ યુવાનોનો હાથ જ રહ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે વિજ્ઞાન કે ટેકનોલોજીની ક્રાંતિ, યુવાનો હંમેશા આગળ રહ્યા છે. યુવાન તરીકે આપણી સૌથી મોટી જવાબદારી એ છે કે આપણે પોતાને ઓળખીએ, આપણામાં કેટલી શક્તિ છે, કેટલી ટેલેન્ટ છે અને આપણે શું કરીએ છીએ એ સમજવું ખૂબ જરૂરી છે. દેશનું ભવિષ્ય દિલ્હીના પાર્લિયામેન્ટમાં નથી ઘડાતું, એ ઘડાય છે તમારી મહેનતમાં અને તમારા સપનાઓમાં. દેશનું ભવિષ્ય બનાવવા માટે ફક્ત જવાન હોવું પૂરતું નથી, પણ જાગૃત હોવું એટલું જ જરૂરી છે. આપણે ડિસાઈડ કરવું પડશે કે શું આપણે ફક્ત કન્ઝ્યુમર્સ બનવું છે કે ક્રિએટર્સ, શું આપણે પ્રોબ્લેમ્સની ચર્ચા કરવી છે કે સોલ્યુશનના ભાગ બનવું છે. જેના લોહીમાં ઉકળાટ છે, જેના વિચારોમાં ધાર છે,
એ જ સાચો યુવાન

0: છે જેના પર દેશને નાશ છે, જેનામાં સાહસ કરવાની હિંમત છે, જેના લોહીમાં રાષ્ટ્રવાદની ગરમી છે અને જેના મનમાં પરિવર્તનનું સપનું છે, એ જ સાચો યુવાન છે. આવનારા સમયમાં ભારત જ્યારે વિશ્વની મહાસત્તા બનશે ત્યારે એમાં આપણો પરસેવો અને આપણી મહેનત હશે, એ જ આપણું સૌથી મોટું સૌભાગ્ય હશે. ભારત માતા કી જય. વંદે માતરમ.
1: તો મિત્રો, આ આપણે સાંભળ્યો આજનો યુવાન દેશનો ભવિષ્ય પર વિધિશાનો વાર્તાલાપ. તો યુવા મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા આપણે સાંભળીએ એક ફિલ્મી ગીત.

તો યુવા મિત્રો, હવે સમય થયો છે આપની રજા લેવાનો. હું આશા કરું છું કે તમે પણ તમારા મ્યુઝિયમના અનુભવો વિશે અમને જણાવશો. તો મિત્રો, હું સ્તુતિ હવે આપની રજા લઉં છું આપના મનપસંદ કાર્યક્રમ યુવાણીમાં. આપણે ફરી જલ્દી નવી નવી વાતો સાથે મળતા રહીએ એવી આશા સાથે. આવજો.

આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા સાંજના 7 થવા આવ્યા છે. રજૂ કરીએ છીએ બિન ફિલ્મી ગીતો. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ રાઘવ ચૈતન્યને. ગીત છે રશ્મિ વિરાગનું.

0: चेन्नई में चेन्नई सुपर किंग्स ने सनराइजर्स हैदराबाद के खिलाफ मुकाबले में टॉस जीतकर बल्लेबाजी का फैसला किया है। अंक तालिका में तीसरे स्थान पर मौजूद हैदराबाद जीत दर्ज कर प्लेऑफ के और करीब आना चाहेगी, जबकि चेन्नई की नजर शीर्ष चार में प्रवेश करने पर होगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: मीडियम वेव 370.3 मीटर से लेकर 810 किलो हर्ट्ज पर શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। ખોવાયેલ વ્યક્તિઓની જાહેરાત। દિવ્યાબેન જિજ્ઞેશભાઈ ધીરુભાઈ લીબોલા, કે જેઓ વિસાવડા ગામના વતની છે, દલિત સમાજની સામે તાલુકો જિલ્લો પોરબંદર અને ઘરેથી જ કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહેલ છે। ઉંમર આશરે 20 વર્ષ, બાંધો મધ્યમ, ચહેરો લંબગોળ વાને ખવવાણા, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, વજન 55 કિલો। એમની આંખો કાળી અને વાળનો રંગ પણ કાળો છે। ડાબા હાથની કલાઈ ઉપર મોરપીછનું ટેટુ ત્રોફાવેલ છે અને જમણા હાથમાં અંગ્રેજીમાં દિવ્યા લખેલ છે। ગુમ થયા ત્યારે ગુલાબી કલરનો ડ્રેસ પહેરેલો હતો, તેવો ગુજરાતી ભાષા જાણે છે। તારીખ 7 એપ્રિલ 2026ના 10 વાગ્યાથી સવારે 8 તારીખ એપ્રિલના 4 વાગ્યાના અરસામાં તેઓ ગુમ થયેલ છે। આ બાબતની કોઈને જાણકારી મળે તો પોરબંદર કંટ્રોલ ફોન નંબર 0286224092 પર જાણ કરવા નમ્ર વિનંતી। નંબર એકવાર ફરીથી નોંધી લેશો, 0286224092। કિરણબેન મુતેશભાઈ ચાચિયા ઓડદર ગામ વાછરા દાદાના મંદિરની બાજુમાં રહે છે। તેઓ ઓડદર ગામના બસ સ્ટેન્ડ ખાતેથી કોઈને કહ્યા વગર જતા રહેલ છે। ઉંમર આશરે 21 વર્ષ 3 માસ 19 દિવસ, મધ્યમ બાંધો, લંબગોળ ચહેરો, વાન ઉછળો, ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ, આંખ અને વાળનો રંગ કાળો। તેમના જમણા પગના અંગૂઠામાં નખ નીકળી ગયેલ છે। ગુમ થયા ત્યારે ગુલાબી કલરની કુર્તી તથા સફેદ કલરનો પ્લાઝો અને ચુંદડી પહેરેલ છે। તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે। નાનાભાઈ ભગવાનભાઈ ચુડાસમા, રહેઠાણ નાની ફાફડી ગામ, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ। ઉંમર આશરે 47 વર્ષ, પોરબંદરથી આશરે 13 નોટિકલ માઇલ દૂર દરિયામાં અમરદયા નામની બોટમાંથી તેઓ ગુમ થયેલ છે। બોટની પાછળ પડેલ સામાન સરખો કરવા જતા અકસ્માતે બોટમાંથી દરિયાના પાણીમાં પડી જઈ ગુમ થયેલ છે। ઉંમર આશરે 47 વર્ષ છે। બાંધો મધ્યમ, વાન ઘઉંવર્ણો, ઊંચાઈ આશરે 5 ફૂટ 2 ઇંચ, મોઢું લંબગોળ, આંખ અને વાળનો રંગ કાળો છે। ગુમ થયા ત્યારે તેઓએ લાલ કલરનું અડધી ભાઈનું ટી શર્ટ તથા નીચે કાળા કલરનું લોઅર પહેરેલ છે અને ગુજરાતી ભાષા જાણે છે। તારીખ 7 એપ્રિલ 2026ના રોજ રાત્રે 10 વાગ્યાના અંદાજિત સમયે તેઓ ગુમ થયેલ છે। નિરાલીબેન અમિતભાઈ જીવાભાઈ વાઘ, રોકડિયા હનુમાન મંદિર સામે વાણંદ સોસાયટી પોરબંદર ખાતેથી તેઓ ઘરેથી જ કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહેલ છે। ઉંમર આશરે 17 વર્ષ 15 દિવસ, બાંધો પાતળો, લંબગોળ ચહેરો, ઉજળો વાન, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, તેઓની આંખ અને વાળનો રંગ કાળો છે, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે અને ગુલાબી કલરનું ટી શર્ટ તથા પેન્ટ ગુમ થયા ત્યારે પહેરેલું છે। તારીખ 23 એપ્રિલ 2026ના રોજ 1 વાગ્યાથી લઈને 6 વાગ્યા દરમિયાન તેઓ ગુમ થયેલ છે। પૂનમબેન બાલુભાઈ ડાયાભાઈ ભુવા, રહેઠાણ ખાપટ, નવાપરા, વાછડા દાદાના મંદિર પાસે, તાલુકો જિલ્લો પોરબંદર, પોતાના ઘરેથી જ કોઈને કહ્યા વગર જતા રહેલ છે। ઉંમર વય આશરે 23 વર્ષ, બાંધો પાતળો, ચહેરો લંબગોળ, વાન ઘઉંવર્ણો, ઊંચાઈ 4 ફૂટ 5 ઇંચ, તેઓની આંખ અને વાળનો રંગ કાળો છે, ડ્રેસ પહેરેલ છે ગુમ થયા ત્યારે અને ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે। તારીખ 13 એપ્રિલ 2026ના રોજ 9 વાગ્યાના અરસામાં તેઓ ગુમ થયેલ છે। શ્રોતા મિત્રો, આ અંગેની જાણકારી કોઈને પણ મળે તો પોરબંદર કંટ્રોલ ફોન નંબર પર જાણ કરશો, 0286224092। નંબર ફરી એકવાર નોંધી લેશો, 0286224092। ખોવાયેલી વ્યક્તિઓની જાહેરાત પૂરી થઈ। થોડી જ વારમાં અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રાદેશિક સમાચાર સહપ્રસારિત કરીશું।

0: બટન ને આને મોબાઈલ ચાર્જ કરવો હતો.
1: દિમાગ ચાર્જ કર.
2: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
1: જોયું
0: પપ્પા, હું પે કરું છું. નો સિગ્નલ.
2: હવે શું કરીશ?
0: ફ્રી વાઈફાઈ છે ને.
1: બુદ્ધુ સુધરી જા.
2: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ,
0: મતલબ ફ્રોડ ને કરો. બાય બાય.
2: આરબીઆઈ કહે છે,
1: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ. જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
3: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
1: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંક ની નકલી વેબસાઇટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે.
3: તો પછી સાચો નંબર
1: બેંક ની ઓફિશિયલ વેબસાઇટ અથવા કાર્ડ પર.
3: તમે તો બચાવી લીધો દીદી.
1: કામ થી નહીં
3: કરું છું.
2: આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
5: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ ચાલતી સ્વગણતરીમાં સહભાગી થયા. ક્ષય રોગના દર્દીઓ સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને ફ્રાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણાના ખેલાડી તસનીમ મીર સતત બીજી વખત વિજેતા બન્યા. સમાચાર વિગતવાર. સરકારે જણાવ્યું, દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ પર આજે નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું, કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ અછત નથી. જ્યારે રસાયણ અને ખાતર મંત્રાલયના સંયુક્ત સચિવ અપર્ણા એસ શર્માએ કહ્યું, ખરીફ મોસમ માટે ખાતરની ઉપલબ્ધતા રાજ્યમાં 50% વધુ છે. દેશભરમાં 2,00,000 મેટ્રિક ટનથી વધુ ખાતર ઉપલબ્ધ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર શ્રી તન્નાએ આ અંગેની સ્પષ્ટતા કરતા નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.
6: કોઈપણ જાતની અફવાઓથી આપણે પ્રેરિત ન થઈએ. ગમે તે પરિસ્થિતિની અંદર સરકાર અને આપણું જે તંત્ર છે એને પહોંચી વળવા માટેની ખૂબ જ પૂરતી તૈયારીઓ છે. કોઈપણ જગ્યાએ પેટ્રોલ, ડીઝલની પણ ખોટી અફવાઓને માનીએ નહીં. પૂરતો જથ્થો એનર્જીનો, ગેસનો આપણી પાસે છે અને સૌ આપણે એમાં સહકાર આપીએ.
5: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે વહીવટી અધિકારીઓ કાર પુલિંગ એટલે કે એક જ વાહનનો ઉપયોગ કરીને એક સાથે સચિવાલય પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ કાર પુલિંગ વધી રહ્યું છે. આ અંગે પ્રવાસન વિભાગના ડિરેક્ટર કમ જોઈન્ટ સેક્રેટરી શિવમ તેવટિયાએ વધુ માહિતી આપી હતી.
7: सारे अधिकारी ऑफिसर्स आज कारपूल करके ऑफिस आए हैं और फोकस वर्चुअल मीटिंग्स पर भी रहेगा. और हम सारी दमन दीव दादरा नगर हवेली की पब्लिक से भी अपील करते हैं कि वो ईंधन और रिसोर्सेज की बचत करें. इसी क्रम में आगे आज 7 पब्लिक बसेस भी चालू की गई हैं विभिन्न मार्गों में.
5: રાજ્યભરમાં વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ લોકો સત્તાવાર પોર્ટલ પર સ્વગણતરી પત્ર ભરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્વવસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી આગામી 31 મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી માટે શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી નાગરિકો પોર્ટલ અને મોબાઈલ દ્વારા સરળતાથી માહિતી આપી શકશે અને મળેલા સચોટ આંકડા વિકસિત ભારતના નિર્માણ અને જનકલ્યાણની નીતિ ઘડવામાં સીમાચિહ્ન સાબિત થશે. આ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી જૂન મહિનાથી રાજ્યભરમાં 1,00,000થી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા ઘરની યાદીની ગણતરીનું કામ શરૂ કરાશે. વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ રાજ્યભરમાં હાલ લોકો સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર સ્વગણતરીનો વિકલ્પનો ઉપયોગ કરી જાતે પોતાની માહિતી ભરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતથી જાતે તેમની વિગતો પોર્ટલ પર ભરી વસ્તી ગણતરીની કામગીરીમાં સહભાગી થયા. આ અંગે તેમણે પ્રતિક્રિયા

0: या अपी।
1: देखिए, ये ऑनलाइन रजिस्ट्रेशन है, वो कहीं से भी रजिस्ट्रेशन करवा सकता है, वेबसाइट खोलनी है और उसके जो डिटेल्स है, बस एक ही ध्यान रखना चाहिए कि ये करोड़ों देशवासियों के लिए, व्यवस्थाओं के लिए एक बहुत ही बड़ा माध्यम है। इसमें जो आप फॉर्म जब भर रहे हो, तब इतना जरूर से प्रयास करना कि 100% सच्ची माहिती उपलब्ध करवाने की हमारी जिम्मेदारी।
0: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ગાંધીનગરથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી, જ્યારે ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ પોતાના પરિવારની વિગત ઓનલાઈન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી. આ અંગે તેમણે કહ્યું, ઓનલાઈન નોંધણી પૂર્ણ થયા બાદ અરજદારોને મોબાઈલ પર એક વિશિષ્ટ આઈડી નંબર પ્રાપ્ત થશે, જેને સાચવી રાખવો જરૂરી રહેશે. બાદમાં વસ્તી ગણતરીની ટીમ ઘરે આવશે ત્યારે માત્ર આ આઈડી નંબર આપવાથી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકશે. ઉપરાંત છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા નાગરિકોને સમયસર સ્વગણતરી પૂર્ણ કરવા અને સાચી માહિતી આપવા અનુરોધ કર્યો.
2: આપ સૌને વિનંતી કરું કે આપ પણ આ જનગણના કાર્યક્રમમાં સ્વગણનામાં જોડાવો અને પોતે સ્વગણનાના પોર્ટલ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરો. હું પણ આ બાબતે મારું પોતાનું રજીસ્ટ્રેશન કર્યું છે. આપને પણ વિનંતી કરું છું કે આપ પણ સ્વગણના કાર્યક્રમમાં જોડાવો એવી સૌને અપીલ કરું છું.
0: ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સત્તાવાર પોર્ટલ પર સ્વયં માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી. આ સાથે જ સુરેન્દ્રનગર અને પંચમહાલમાં પણ સબસે દૂર સબસે પહેલે સ્વ વસ્તી ગણતરી જનભાગીદારી અભિયાનનો આજથી પ્રારંભ થયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ફોલો કરી શકશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષયમુક્ત ભારત અભિયાનની સમીક્ષા કરી. ગાંધીનગરના લોકભવન ખાતે યોજાયેલી બેઠકમાં બંને મહાનુભાવોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી. રાજ્યપાલશ્રીએ અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં સહેજ પણ કચાશ ન રાખવા અને લોકોમાં મહત્તમ જાગૃતિ ફેલાવવા તાકીદ કરી, જ્યારે મુખ્યમંત્રીએ ક્ષયના પ્રત્યેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીને સૂચના આપી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ક્ષયનું સંપૂર્ણ નિદાન અને સારવાર તમામ પેટા કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ઉપરાંત 42 કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દી અને 14 વર્ષથી નાના બાળકોને 6 મહિના સુધી રેડી ટુ ઇટ ન્યુટ્રીશિયન સ્નેક્સ એટલે કે તૈયાર પૌષ્ટિક આહાર અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલ્પસર અને બાળભૂત યોજનાઓની સમીક્ષા કરી. તેમના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં શ્રી પટેલે યોજનાની વર્તમાન સ્થિતિ અને અહેવાલ સહિતના મુદ્દાની સમીક્ષા કરી. દરમિયાન અધિકારીઓએ યોજનાની સ્થિતિ, અહેવાલ અને આગળના પગલા અંગે મુખ્યમંત્રીને માહિતી આપી. કલ્પસર યોજના સંબંધિત નેધરલેન્ડમાં ભારત સરકાર દ્વારા કરાયેલા કરાર અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહકાર અંગે નેધરલેન્ડ્સ સાથે આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા હતા. આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું, આજે દિવસભર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે ભુજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અહેવાલ છે.
3: 18 से लेकर 24 મે તક ઇસમેં મોસમ આમતૌર પર શુષ્ક રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ ઓર ઇસમેં જો અધિકતમ તાપમાન હૈ અગલે 24 ઘંટા તક કોઈ બડા બદલાવ નહી રહેગા. ઉસકે આગે 2 से 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ધીરે ધીરે કમ હોને કા રહેગા. और जो हमारे तटीय क्षेत्र है, उत्तर गुजरात की तटीय क्षेत्र, दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें अधिक आर्द्रता के कारण और जो अधिकतम तापमान है 56 से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी अगले 24 घंटा तक.
0: હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન જવા, બહાર જવાની ફરજ પડે તો માથું ઢાંકીને જવા અને સતત પાણી પીતા રહેવા તેમજ હળવા રંગના કપડાં પહેરવાની અપીલ કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણાના બેડમિન્ટન ખેલાડી તસનીમ મીર ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેલેન્જ ટુર્નામેન્ટમાં બીજી વખત વિજેતા બન્યા. ફાન્સમાં સેન્ટ ડેનિસ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ફાઇનલ સુધી તેમની સફર ઘણી પડકારજનક રહી. તેમણે ચીન, મલેશિયા, કોરિયા અને ચીની તાઇપેઈ જેવા બેડમિન્ટન ક્ષેત્રે મજબૂત ગણાતા દેશના ખેલાડીને હરાવી આ સિદ્ધિ મેળવી છે. સતત બીજી વખત વિજેતા બનવા બદલ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે. અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમિયમ બસ હવે નવનિર્મિત અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ રાજમાર્ગ પરથી દોડશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રાજમાર્ગ પરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરાયો છે. આ નવી વ્યવસ્થા હેઠળ અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે 5

0: વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દર કલાકે સંચાલિત થતા કુલ 24 ફેરા. ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા માર્ગના તમામ ફેરા પણ આ નવા ધોલેરા એક્સપ્રેસ રાજમાર્ગ પરથી દોડશે. આ નિર્ણયના કારણે અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટીને હવે 336 થશે. પ્રવાસન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા નાગરિકો માટે રાજ્યમાં આગામી સમયમાં વ્યાવસાયિક પ્રવાસન માર્ગદર્શક તાલીમ યોજાશે. ઇચ્છુક લોકો પ્રવાસન નિગમની વેબસાઇટ gujarattourism.com પર આગામી 23મી મે સુધી અરજી કરી શકશે. શહેરના ગાઇડ બનવા ધોરણ 12 પાસ ફરજીયાત, જ્યારે સમગ્ર ગુજરાત માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજીયાત હોવાનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ ચાલતી સ્વગણતરીમાં સહભાગી થયા. ક્ષય રોગના દર્દીઓ સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા અને ફ્રાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણાના ખેલાડી તસ્નીમ મીર સતત બીજી વખત વિજેતા બન્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મોટી વહુ, આ તમારે નામ?
2: આટલી પણ શું ઉતાવળ હતી?
1: અરે, અને નાની, આ તારા નામે, અને આ મારી ડિંગલીના નામે.
3: પણ દાદી,
1: હા,
3: તમારા નામે
4: બધું જ. મેં બેંક, લોકર, ફિક્સ ડિપોઝિટ બધામાં આમને જ તો નોમિની બનાવ્યા છે. કાલે જ્યારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં આમને સરળતા રહેશે.
1: શું શું બોલો? શું?
5: આરબીઆઈ કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો. આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની.
7: ઓ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
8: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
7: એ જ લોન માંથી?
6: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચૂકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
7: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે. તમે કોણ?
5: આરબીઆઈ કહે છે,
6: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, આજના સમયમાં ખાસ કરીને શહેરોમાં બહારની ખાણીપીણીનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. શનિ રવિ હોય એટલે બહાર જ જમવાનું, એવો એક અલિખિત કાયદો જાણે દરેક ઘરમાં બની ગયો છે. સાચી વાત ને? આજે ખાણીપીણીના બજારમાં નાવીન્યતા અને વિવિધતા એટલી છે કે દરેક શનિ રવિ જો બહાર નહીં જઈએ અને જમીએ નહીં તો જે તે આઈટમ બીજા ખાઈ આવશે ને આપણે રહી જઈશું, આવી પણ માનસિકતા ધરાવતા લોકો છે. અને એટલે જ બહાર જમવા જઈને તેના ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને આપણે લોકોને બતાવવાનું ચૂકતા નથી. ઉપરથી આ ફૂડ બ્લોગરો એટલે કે આપણી ભાષામાં ખાવધરાઓનો તો જાણે કે રાફડો ફાટી નીકળ્યો છે. એમને જોઈ જોઈને આપણને ખાવાની ઈચ્છા થાય. આજે દરેક લારી દરેક હોટલ ચાલે છે, એની પાછળ એમની મહેનત તો છે જ, પણ સાથે આપણી બદલાયેલી માનસિકતા અને જીવનશૈલી પણ છે. તો ખેડૂત મિત્રો, શ્રોતા મિત્રો, આજે આપણે બદલાયેલી જીવનશૈલી રહેણીકરણીની વાત નથી કરવાની, પણ એ રહેણીકરણીમાં અને જીવનશૈલીમાં કઈ રીતે ખેડૂત મિત્રો આપણા યુવાન દીકરા દીકરીઓને આધુનિક ખેતી કરતાં કરી શકાય એ વિશે વાત કરવાની છે. ખેડૂત મિત્રો, આજે હોટલ કે રેસ્ટોરન્ટમાં જવાનું સામાન્ય થઈ ગયું છે. જન્મદિવસ હોય કે લગ્નનો દિવસ હોય, દરેક પ્રસંગે આજે ઘરમાં કડાકૂટ કરવા કરતાં લોકો બહાર જ જમવાનું પસંદ કરે છે. હવે પંજાબી જમવાની જો વાત કરીએ તો પંજાબી જમવા જઈએ તો મેનુ ખોલતાની સાથે જ પહેલી પસંદ પનીરની હોય. જો કે આજકાલ સાચા અને શુદ્ધ પનીરના અભાવે હવે લોકોની પસંદગી પંજાબીમાં કાજુ, કોફતા અને મશરૂમ પર ઉતરી છે. કેવું, સાચી વાત ને? એમાંય મશરૂમ હવે લોકો ગુજરાતમાં ધીરે ધીરે ખાતા થયા છે અને એટલા માટે જ

તેનું માર્કેટ પણ હવે વિકસવા લાગ્યું છે. ઓછી જમીન, ઓછા સેટઅપમાં વધુ નફો મેળવવાની ખેતી, એટલે આ મશરૂમની ખેતી. આજની આધુનિક જીવનશૈલી અનુસાર લોકો ઘરમાં મશરૂમ ના બનાવે, પણ ખાસ કરીને ગુજરાતમાં તો બહાર જઈને સબ્જીમાં મશરૂમને શેકીને કે પછી સલાડમાં ખાતા જ હોય છે. તો ખેડૂત મિત્રો, પરંપરાગત ખેતીમાં ઓછો રસ હોય અને કંઈક નવું સાહસ કરવા માગતા આજના નવલોહિયાઓ માટે વધુને આકર્ષક આવક મેળવવાનું સાધન બની શકે છે આ મશરૂમની ખેતી. તો ચાલો ખેડૂત મિત્રો, વાત કરીએ મશરૂમની ખેતી વિશે. ખેડૂત મિત્રો, મશરૂમ પૌષ્ટિક આહારનો એક સારો સ્ત્રોત છે. પહેલાં તો તેમાં પ્રોટીન, થોડું ચરબીયુક્ત તત્વ, ફોસ્ફરસ, લોહ તત્વ, વિટામિનમાં જોઈએ તો થાઇમિન, રાઇબોફ્લેવિન, એસ્કોર્બિક એસિડ, ઓર્ગેસ્ટેરિન, નાઇસિન પૂરતા પ્રમાણમાં હોય છે. તેમાં કેલરી, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ ઓછું હોય છે. તો ખાવા માટે તો શરીર માટે સારામાં સારું છે. સદીઓથી ખાદ્ય મશરૂમનો ઔષધ્ય તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. વાત કરીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO મુજબ વિશ્વની લગભગ 80% વસ્તી પ્રાથમિક આરોગ્ય માટે પરંપરાગત ઔષધિઓ પર આધાર રાખે છે. હવે મશરૂમમાં રહેલા પોલિસેકેરાઇડ્સ જે છે તે કેન્સર વિરોધી ગુણધર્મ પણ ધરાવે છે. હૃદયરોગ તથા કેલેસ્ટ્રો ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. લગભગ 10,000 મશરૂમની જાણીતી જાતોમાંથી 2,000 ખાદ્ય અને 300 જેટલી ઔષધીય ગુણધર્મ ધરાવે છે. 50થી વધુ જાતિઓને પ્રયોગાત્મક સ્તરે કેન્સર વિરોધી અસર દર્શાવી છે. તો ખેડૂત મિત્રો, હૃદયરોગ અને કેન્સરમાં આ મશરૂમ ખૂબ જ ઉપયોગી છે. ભારત કૃષિ આધારિત દેશ હોવાથી વિવિધ હવામાન અને કૃષિ અવશેષોની ઉપલબ્ધતા આ મશરૂમની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. ઓછી જમીનમાં અને ઘર આંગણે આ વ્યવસાય આપણે કરી શકીએ. તેથી જમીન વિહોણા ખેડૂત અને યુવાનો માટે આપણે વાત કરીએ એમ આ ઉત્તમ રોજગારનું સાધન છે. ખેડૂત મિત્રો, હવે મશરૂમની ખેતીની પ્રક્રિયાની જો વાત કરીએ તો પહેલાં તો એને 6 તબક્કામાં વહેંચી શકાય. પહેલું સ્પોન ઉત્પાદન, બીજું કમ્પોસ્ટ તૈયાર કરવું, પછી સ્પોનિંગ, એના પછી સ્પોન રનિંગ, પાંચમા નંબરે કેસિંગ અને અંતે છઠ્ઠું સ્ટેજ એટલે કે ફ્રૂટિંગ. તો વાત કરીએ, સૌ પ્રથમ તબક્કામાં બટન મશરૂમની યોગ્ય જાતિઓ એકત્ર કરવામાં આવે છે, જે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે અથવા તો વિશ્વસનીય સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે સ્થાનિક જાતિઓ કરતાં આયાત કરેલા જે ફ્રૂટિંગ કલ્ચર છે તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે, કારણ કે તે વધુ ઉત્પાદન આપે છે. પસંદ કરેલી જાતિના ફ્રૂટિંગ કલ્ચરથી સ્વચ્છ અને સ્ટેરાઇલ પરિસ્થિતિમાં સ્પોન તૈયાર કરવામાં આવે છે. સ્પોનની ગુણવત્તા સારી હોવી ખૂબ જરૂરી છે, કારણ કે તેનો સ્વાદ, એનું ટેક્સચર એટલે કે કેવું દેખાય છે તે, કદ અને વધુ ઉત્પાદન કરવાની ક્ષમતા અને લાંબી શેલ્ફ લાઈફ, આ બધી બાબતો તેની પર આધારિત છે. જેમ આપણી પરંપરાગત ખેતીમાં બીજની માવજત કરવામાં આવે છે, બીજ સારી જગ્યાએથી લેવામાં આવે છે, વિશ્વસનીય સ્ત્રોતોથી લેવામાં આવે છે, તેવી રીતે બીજ એટલે કે મશરૂમનું સ્પોન. હવે સ્પોનની વાત કરી એના પછી બીજા તબક્કામાં કમ્પોસ્ટની જો વાત કરીએ તો કમ્પોસ્ટ તૈયાર કરવા માટે પહેલાં તો મશરૂમે હેટ્રોટ્રોફિક અને સેપ્રોફાઇટિક જીવ છે, એટલે કે તેમાં ક્લોરોફિલ નથી, મતલબ કે હરિતકણ નથી. તે સજીવ પદાર્થોને વિઘટિત કરીને ખોરાક મેળવે છે. કમ્પોસ્ટ બનાવવા માટે સામાન્ય રીતે આપણે ધાનનું પાડું, શેરડીનો બગાસો જેવા લિગ્નોસેલ્યુલોસિક પદાર્થો, ખાતરોમાં જેમ કે યુરિયા અને સુપરફોસ્ફેટ અથવા જીપ્સમ, તેમજ પૂરક પદાર્થો જેમ કે ચોખાનો ભૂક્કો અથવા ઘઉંનો ભૂક્કો અને પાણીનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે વાત કરીએ તો 1 કિલો મશરૂમ ઉત્પાદન માટે લગભગ 220 ગ્રામ સૂકા સબસ્ટ્રેટની જરૂર પડે છે. યોગ્ય કમ્પોસ્ટમાં કાર્બન અને નાઇટ્રોજનનો જે ગુણોત્તર છે તે પણ 30:1 અને અંતમાં 16:17:1 હોવો જોઈએ. તો ખેડૂત મિત્રો, 2 તબક્કા આપણે જોયા, સ્પોનિંગ સ્ટેજ અને કમ્પોસ્ટ સ્ટેજ. હવે આગળ કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિઓ વિશે વાત કરીશું. એ પહેલાં આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.

તો ખેડૂત મિત્રો, ગીત સાંભળ્યા બાદ ફરી મળીને આનંદ થયો. વાત કરતા હતા આપણે મશરૂમની ખેતીની, તેની અંદર કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ વિશે આપણી વાત ચાલતી હતી. આ એ કમ્પોસ્ટ કે જેની અંદર આપણે મશરૂમના બીજ એટલે કે સ્પોન નાખવાના છે. હવે કમ્પોસ્ટ બનાવવાની મૂળ તો બે પદ્ધતિ છે, એક ટૂંકી પદ્ધતિ અને બીજી લાંબી પદ્ધતિ. ટૂંકી પદ્ધતિમાં ધાનનું પાળું સ્તરોમાં ગોઠવી તેમાં પાણી, ખાતર, ઘઉંનો ભૂક્કો અને મોલાસીસ એટલે કે મશરૂમની ખેતીમાં ઉચ્ચ ગુણવત્તાવાળો જે કાર્બોહાઇડ્રેટ સ્ત્રોત છે તે, જેનાથી માયસેલિયમ એટલે કે જે ફૂગના તાંતણા બને છે તેની વૃદ્ધિ કરવા માટેની આ ગોઠવણી છે તે ઉમેરવામાં આવે છે. લગભગ 5 ફૂટ ઊંચો 5 ફૂટ પહોળો ઢગલો બનાવવામાં આવે છે. બીજા દિવસે ઢગલાને ફેરવીને પાણી આપવામાં આવે છે. ચોથા દિવસે ફરી ફેરવી તેમાં જીપ્સમ, જેનાથી સ્વસ્થ માયસેલિયમ વૃદ્ધિ શક્ય બને, તે માટે આવશ્યક કેલ્શિયમ અને સલ્ફર મળી રહે અને ભેજ જાળવણીમાં સુધારો કરવા માટે સબસ્ટ્રેટ કન્ડિશનર તરીકે પણ તે કાર્ય કરે છે. જીપ્સમની વાત કરીએ તો તે ઉમેરવામાં આવે છે અને 12મા દિવસે અંતિમ ફેરવણી થાય છે. ત્યારબાદ પેસ્ચ્યુરાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવે છે, જેની અંદર કમ્પોસ્ટને 60 ડિગ્રી તાપમાને લગભગ 4 કલાક સ્ટીમ રૂમમાં રાખવામાં આવે છે, જેથી નુકસાનકારક જીવાણુઓ નષ્ટ થાય. તૈયાર કમ્પોસ્ટ ઘેરો ભૂરો રંગ ધરાવતો, મીઠી સુગંધવાળો, લગભગ 70% ભેજ ધરાવતો અને એમોનિયાની ગંધ વિનાનો હોવો જોઈએ. હવે આ થઈ ટૂંકી પદ્ધતિ. હવે આગળ લાંબી પદ્ધતિમાં વાત કરીએ તો લાંબી પદ્ધતિમાં સ્ટીમ પેચ્યુરાઇઝેશનની સુવિધા ન હોય ત્યારે 28 દિવસ દરમિયાન કુલ 8 વખત ફેરવણી કરીને કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે. હવે ખેડૂત મિત્રો, કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિની વાત કરી, આગળ ત્રીજા તબક્કાની જો વાત કરીએ તો ત્રીજા તબક્કામાં સ્પોનિંગ થાય છે. સ્પોનિંગ એટલે કે બીજને કઈ રીતે વાવણી કરવી એ. તો કમ્પોસ્ટમાં સ્પોન ભેળવવાની પ્રક્રિયાની જો વાત કરીએ તો તેની 3 પદ્ધતિઓ છે. પહેલું સ્પોટ સ્પોનિંગ, બીજું સરફેસ સ્પોનિંગ અને ત્રીજું લેયર સ્પોનિંગ. હવે સ્પોટ સ્પોનિંગમાં 5 સેન્ટીમીટર ઊંડા ખાડા બનાવી તેમાં સ્પોન એટલે કે બીજ મૂકવામાં આવે છે. સરફેસ સ્પોનિંગમાં સ્પોન કમ્પોસ્ટની ઉપર ફેલાવી 3-5 સેન્ટીમીટર ઊંડાઈ સુધી મિક્સ કરવામાં આવે છે. જ્યારે લેયર સ્પોનિંગમાં કમ્પોસ્ટ અને સ્પોનના

થી ચાર સ્તરો બનાવવામાં આવે છે. સામાન્ય રીતે 100 કિલો કમ્પોસ્ટ માટે 500 થી 750 ગ્રામ સ્પોનની જરૂર પડે છે. હવે ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ તો સ્પોન રનિંગ એટલે કે ચોથો તબક્કો. તેની અંદર સ્પોનિંગ પછી કમ્પોસ્ટને પોલિથીન બેગ, ટ્રે અથવા તો શેલ્ફમાં ભરવામાં આવે છે. તેને સમાચાર પત્ર અથવા તો પોલિથીનથી ઢાંકવામાં આવે છે. હવે આ તબક્કામાં તાપમાન લગભગ 23 ± 2 ડિગ્રી સેન્ટીગ્રેડ અને ભેજ લગભગ 90% રાખવામાં આવે છે. વધુ સીઓનું પ્રમાણ હોય તો સ્પોનના વિકાસ માટે તે લાભદાયક છે. લગભગ 12 થી 14 દિવસમાં જે માયસેલિયમ છે એટલે કે વ્હાઇટ જે તાંતણાવાળી ફૂગ, તે આખા કમ્પોસ્ટમાં ફેલાઈ જાય છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ સ્પોટ રનિંગની. એની માટેનું વાતાવરણ, તાપમાન અને ભેજ એ ખૂબ જ મહત્ત્વના તબક્કા છે. તેની જાળવણી આપણે ખાસ કરવી જોઈએ. પાંચમા તબક્કાની વાત કરીએ તો કેસિંગ કરવામાં આવે છે. એટલે કે સ્પોન રનિંગ પૂરું થયા પછી કમ્પોસ્ટની ઉપર 3 થી 4 સેન્ટીમીટર જાડી માટીની પરત નાખવામાં આવે છે, જેથી ફ્રૂટિંગ શરૂ થાય, જે આપણું અંતિમ તબક્કો છે એ. હવે કેસિંગની અંદર જો વાત કરીએ તો કેસિંગ માટે વપરાતી માટીમાં સારી છિદ્રતા, પાણી ધારણ કરવાની ક્ષમતા અને પીએચ 7 થી 7.5 વચ્ચે હોવી જોઈએ. ભારતમાં સામાન્ય રીતે બગીચાની માટી અને રેતી 4:1 અથવા તો ગોબર ખાતર અને માટી 1:1 મિશ્રણ વપરાય છે. કેસિંગ માટીને ઉપયોગ કરતા પહેલા પેસ્ચ્યુરાઇઝ અથવા તો સ્ટેરિલાઇઝ કરવી જરૂરી છે. કેસિંગ પછી રૂમનું તાપમાન 23 થી 28 ડિગ્રી સેન્ટીગ્રેડ અને ભેજ 85 થી 90% રાખવામાં આવે છે. આ ભેજ માટે ખેડૂત મિત્રો, જે તે ઓરડાની અંદર નીચે પાણી રાખવામાં આવે છે અને ટેમ્પરેચર માટે એસી કે એનો ઉપયોગ આપણે કરી શકીએ. મોટા યુનિટ માટે મોટા એસી કે મોટી ગોઠવણ કરી શકાય. હવે અંતમાં છેલ્લા તબક્કાની જો વાત કરીએ તો છેલ્લા તબક્કામાં ફ્રૂટિંગ થાય છે, એટલે કે અનુકૂળ પરિસ્થિતિમાં પિનહેડ્સ બને છે અને તે પછી બટન સ્ટેજમાં વિકસે છે. એટલે કે જો બટન મશરૂમની જો વાત કરીએ તો તેનું પ્રોડક્શન ચાલુ થાય છે. જે આપણે બહાર મશરૂમ જોઈએ છે, મોટા માથાવાળા બટન મશરૂમ, તેનું પ્રોડક્શનનું શરૂઆત થાય છે એ સ્ટેજ, એટલે કે ફ્રૂટિંગ સ્ટેજ. હવે શરૂઆતમાં લગભગ 1 અઠવાડિયા સુધી તાપમાન એમાં પણ 23 ± 2 ડિગ્રી રાખવામાં આવે છે. તે પછી તેને 16 ડિગ્રી રાખવામાં આવે છે, ઘટાડી દેવામાં આવે છે અને કેસિંગ લેયરને ભેજાટ રાખવા માટે દિવસમાં 2 થી 3 વખત હળવું પાણી છાંટવામાં આવે છે. સીઓનું પ્રમાણ લગભગ 0.08 થી 0.15% હોવું જોઈએ અને યોગ્ય હવાના પ્રવાહની અવર જવાની વ્યવસ્થા પણ રાખવી જોઈએ. તો ખેડૂત મિત્રો, આગળ વાત કરતા પહેલા હવે આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.

તો ખેડૂત મિત્રો, વાત કરતા હતા આપણે મશરૂમની ખેતીના અંતિમ તબક્કા વિશે, જે ફ્રૂટિંગ સ્ટેજ છે. એ વાત પછી હવે આગળ મશરૂમની ખેતીમાં કેટલીક જીવાતો અને રોગો પણ જોવા મળે છે, જેમ કે નેમાટોડ્સ, માઇટ્સ, સ્પ્રિંગ ટેલ્સ, ઉપરાંત ડ્રાય બબલ, વેટ બબલ, કોબવેબ, ગ્રીન મોલ્ડ, ફોલ્સ ટ્રફલ અને બેક્ટેરિયલ બ્લોચ જેવા રોગો પણ થઈ શકે છે. તેથી સમયસર નિયંત્રણ માટે આપણે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. હવે મશરૂમની કાપણી બટન સ્ટેજમાં કરવામાં આવે છે, જ્યારે કેપનું કદ લગભગ 2.5 થી 4 સેન્ટીમીટર હોય અને કેપ બંધ હોય ત્યારે કરવામાં આવે છે. કેસિંગ કર્યા પછી લગભગ 3 અઠવાડિયામાં આપણો પ્રથમ પાક મળે છે. કાપણી વખતે મશરૂમને હળવેથી વાળી કાઢવામાં આવે છે, જેથી કેસિંગની માટી ખસેડાય નહીં. હવે કાપણી પછી ખાલી જગ્યામાં ફરી સ્ટેરિલાઇઝ્ડ કેસિંગ માટી ભરીને પાણી આપવું જોઈએ, એટલે બીજો પાક લઈ શકાય. સામાન્ય રીતે 100 કિલો તાજા કમ્પોસ્ટમાંથી લગભગ 10 થી 14 કિલો તાજા મશરૂમ આપણે 2 મહિનામાં પ્રાપ્ત થાય છે, જ્યારે ટૂંકી પદ્ધતિથી તૈયાર કરેલા કમ્પોસ્ટમાં 15 થી 20 કિલો સુધીનું ઉત્પાદન મળી શકે છે. તો ખેડૂત મિત્રો, ભારત કૃષિ આધારિત દેશ હોવાથી વિવિધ હવામાન અને કૃષિ અવશેષોની ઉપલબ્ધતા મશરૂમ ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. ઓછી જમીનમાં ઘર આંગણે આ વ્યવસાય આપણે કરી શકીએ છીએ, તેથી જમીન વિહોણા ખેડૂત અને યુવાનો માટે આ એક રોજગારનું સાધન છે. ખેડૂત મિત્રો, હવે આગળ આપણે વાત કરીએ મશરૂમની ખેતીના અગત્યના મુદ્દાઓ. તો પહેલાં તો હવા ઉજાસવાળું, પવન અને વરસાદથી રક્ષિત, 20 થી 30 સેન્ટીગ્રેડ તાપમાન જાળવી શકાય તેવા બંધ મકાનનો કે બંધ શેડનો ઉપયોગ કરવો જોઈએ. આ મકાનમાં હવે 1 મીટરના અંતરે 60 સેન્ટીમીટર પહોળી વાંસની પાલખ તૈયાર કરવી, પછી 1 વર્ષથી જૂના નહીં અને કાપણી પછી પાણી કે વરસાદ ન લાગેલા જે ડાંગરના પૂળા હોય તેને પસંદ કરવા, તેનો કંટીવાળો ભાગ કાપી ઉપયોગમાં ન લેવો અને બાકીના ભાગના 4 થી 6 સેન્ટીમીટરના ટુકડા કરવા. હવે આ ડાંગરના જે પરાળ છે તેને ફોર્મેલિન કે કાર્બનડાઇઝિંગ દ્રાવણમાં 16 થી 18 કલાક બોળી રાખવા, જેથી તેનું નિર્જીવીકરણ થઈ જાય, અને પછી 70 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 થી 1.5 કલાક બોળી રાખવું. હવે આ ટુકડાઓને પાણીમાંથી કાઢી ચોખ્ખા ઢાળવાળા પ્લેટફોર્મ પર પાથરીને વધારાનું પાણી નિતારીને બહાર કાઢવું, પછી એક મજબૂત પ્લાસ્ટિક થેલીને 1 સેન્ટીમીટર વ્યાસના બંને બાજુ 8 થી 10 કાણા પાડી તૈયાર કરવા. પછી પ્લાસ્ટિક થેલીની વાત કરીએ તો મજબૂત પ્લાસ્ટિક થેલીને 1 સેન્ટીમીટર વ્યાસના બંને બાજુ 8 થી 10 કાણા પાડી તૈયાર કરો. પછી નીતરેલા ડાંગરના ટુકડાને 4 સેન્ટીમીટરનો થર કરી તેની પર સ્પાનની વાવણી કરો અને આ મિશ્રણને હલકા હાથથી ધીમે ધીમે દબાવીને પ્લાસ્ટિકની બેગમાં ભરો. આ પ્રમાણે પ્લાસ્ટિકની બેગમાં 5 થી 6 થર પરાળના પાથરી, તેના વચ્ચે પોન એટલે કે આપણું જે મશરૂમનું બીજ છે તેને પાથરતા જાઓ. સામાન્ય રીતે 1 કિલો બિયારણમાંથી 20 થી 25 પ્લાસ્ટિક બેગ તૈયાર થાય. હવે તૈયાર બેગનું મોં તે પ્રમાણે પ્લાસ્ટિક બેગથી બંધ કરો અથવા ખુલ્લા મોંવાળો ભાગ એક બાજુ રાખી તેને વાળીને દબાવીને બંધ કરો. 15 થી 20 સેન્ટીમીટરના અંતરે આવી થેલીઓ પાલખ પર ગોઠવો. હવે આ થેલીઓને 20 દિવસ સુધી 20 થી 32 સેન્ટીગ્રેડ તાપમાન અને 35 થી 85% ભેજવાળા રૂમમાં રાખવું જોઈએ. આ સમયમાં જે આપણે આગળ વાત કરીએ એમ માયસેલિયમ સફેદ ફૂગથી આખું માધ્યમ આચ્છાદિત થઈ જશે. 20 થી 30 દિવસ બાદ પરાળ અથવા તો માધ્યમ જ્યારે આખું સફેદ ફૂગથી આચ્છાદિત થઈ જાય ત્યારે તેના પરની પ્લાસ્ટિક બેગ કાપીને દૂર કરવી જોઈએ. ત્યારબાદ પ્લાસ્ટિક વિનાના આ ચોસલાને પાલક પર ગોઠવી દિવસમાં 2 થી 3 વાર પાણી છાંટી રૂમની અંદર 70 થી 80% ભેજ જાળવી રાખવો. જરૂર પડે તો આપણે આગળ વાત કરીએ એમ રૂમની દીવાલ

અને ભોંય તળિયે પણ પાણી છાંટવું. રૂમમાં 1 થી 2 કલાક હવા ઉજાસ મળી રહે તે માટે બારી ખોલવી જોઈએ. આછો પ્રકાશ મળે તેની વ્યવસ્થા કરવી જોઈએ. હવે ખેડૂત મિત્રો, પ્લાસ્ટિક કાઢી લીધા બાદ 4 થી 6 દિવસમાં મશરૂમ તૈયાર થઈ જશે. તેને ઉતારી લઈ સૂર્યપ્રકાશ કે ઓવનમાં મૂકી સૂકવીને પેક કરીને તાજી વેચવાની જો વ્યવસ્થા હોય તો તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવી, અને આ પ્રમાણે 4 થી 6 દિવસના અંતરે બીજા 3 થી 4 પાકો આપણને મળી રહે છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી તેની પદ્ધતિની. ખેડૂત મિત્રો, આ ખાદ્ય મશરૂમ જે છે તેની વિવિધ પ્રકારની જાતો હોય છે. સફેદ બટન મશરૂમ, જેને ઠંડા પ્રદેશની કે યુરોપિયન મશરૂમ તરીકે ઓળખાય છે. પછી ઢીંગરી, એટલે કે ગરમ પ્રદેશની મશરૂમ, જેને ગરમ પ્રદેશની ફ્લાવર મશરૂમ તરીકે ઓળખાય છે. પછી આગળ વાત કરીએ એમ ઓયસ્ટર મશરૂમ, ડાંગરની મશરૂમ, ચાઇનીઝ જાત, ઘણા પ્રકારની મશરૂમની જાતો હોય છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી મશરૂમ વિશેની. મશરૂમ ઘણી રીતે આપણને ફાયદાકારક છે. તેના વૈદ્યકીય ગુણોની જો અંતમાં વાત કરીએ તો મશરૂમમાં જિંદગી બચાવવા માટેના પણ દવાના ગુણો ઉપરાંત જૈવિક એન્ટીબાયોટિક અને સક્રિય બાયોલોજીકલ પદાર્થો છે, જે આપણને હાઇપરટેન્શન, સ્કર્વી અને હૃદયના રોગીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ રોગીઓ જો 200 થી 300 ગ્રામ મશરૂમ પોતાના ખોરાકમાં લે તો ખૂબ જ ફાયદો થાય છે. તેમાં પોટેશિયમ અને કેલ્શિયમ વધુ હોવાથી લોહીનું પરિભ્રમણ અને દબાણ જાળવી રાખે છે. કોલેસ્ટ્રોલ વધુ હોય તો તે ઘટાડી દે છે. મશરૂમમાં રહેલ ફોલિક એસિડ એનિમિયાના રોગોની સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં રહેલ સોડિયમ પોટેશિયમ રેશિયો ચરબી અને કેલરી વેલ્યુ ઓછી હોવાથી હૃદય અને હાઇપરટેન્શન માટે અને ડાયાબિટીસ માટે પણ તે ખૂબ સારું છે. આલ્કલાઇન હોવાથી એસિડિટી અને બંધકોષના દર્દીઓ માટે પણ તે સારો ફાયદો કરાવી આપે છે. તો ખેડૂત મિત્રો, આ રીતે ઊંચી વૈદ્યકીય ગુણો ધરાવતા અને પૌષ્ટિક ગુણવત્તા ધરાવતા મશરૂમ વિશે આપણે વાત કરી. ખેડૂત મિત્રો, આવી જ વિવિધ પ્રકારની વાતો લઈને આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત અઠવાડિયે મળતા હોઈએ છીએ. અંતમાં હવે આપણે સાંભળીશું એક ગુજરાતી ગીત.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોર વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત. ભારત અને નોર્વેએ યુક્રેન અને પશ્ચિમી એશિયા સંઘર્ષની સ્થિતિમાં શાંતિની વહેલી પુનઃસ્થાપનાના પ્રયાસોનું સમર્થન કર્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશ્વની કોઈ શક્તિ ભારતને રોકી શકતી નથી. ઈરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું ઈરાન તેના હિતોનું રક્ષણ કરવા સક્ષમ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોરે ઓસ્લોમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને નેતાઓ ભારત નોર્વે સંબંધોને હરિયાળી વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે ભારત નોર્વેના આ જોડાણથી અનેક વૈશ્વિક ઉપાયો મેળવી શકાશે.
1: આજ હમ ભારત નોર્વે સંબંધો કો એક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કા સ્વરૂપ દે રહે હૈ. ઇસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સે ક્લીન એનર્જી સે લેકર ક્લાઇમેટ રિઝિલિયન્સ, બ્લુ ઇકોનોમી સે લેકર કે ગ્રીન શિપિંગ, હર ક્ષેત્ર મેં ભારત કી સ્કેલ, સ્પીડ ઓર ટેલેન્ટ કો નોર્વે કી ટેકનોલોજી ઓર કેપિટલ કે સાથ જોડકર હમારી કંપનીઝ ગ્લોબલ સોલ્યુશન્સ ડેવલપ કરેગી.
0: વાટાઘાટો દરમિયાન બંને નેતાએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી તથા વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા. શ્રી મોદીએ સંશોધન, શિક્ષણ અને નવીનતાને આ સંબંધોના મુખ્ય સ્તંભ ગણાવ્યા.
1: રિસર્ચ, એજ્યુકેશન ઓર ઇનોવેશન ભી હમારે સંબંધો કે મજબૂત પિલર્સ બને હૈ. આજ હમને સસ્ટેનેબિલિટી, ઓશન એનર્જી, જીઓલોજી ઓર હેલ્થ જૈસે ક્ષેત્રો મેં રિસર્ચ કોઓપરેશન બઢાને પર સહમતિ બનાઈ. ઇન્જિનિયરિંગ, એઆઈ, સાયબર ઓર ડિજિટલ જૈસે સેક્ટર મેં હમ અપની યુનિવર્સિટી ઓર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કો જોડકર અપને પાર્ટનરશિપ કો ફ્યુચર રેડી બનાયેંગે.
0: બંને નેતાઓએ ભારત ઇએફટીએ વેપાર અને આર્થિક ભાગીદારી કરારથી વેપાર, ટેકનોલોજી સહયોગ અને રોજગાર સર્જનમાં ઉદભવતી વિશાળ તકોનો પણ ઉલ્લેખ કર્યો. શ્રી મોદીએ નોર્વેના ઇન્ડો પેસિફિક મહાસાગર પહેલમાં જોડાવાના નિર્ણયનું પણ સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે બે મુખ્ય દરિયાઈ રાષ્ટ્ર તરીકે ભારત અને નોર્વે દરિયાઈ અર્થતંત્ર, દરિયાઈ સુરક્ષા અને ક્ષમતા નિર્માણમાં સહયોગને વધુ મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નોર્વે બંને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સંવાદ અને રાજદ્વારીમાં માને છે. તેમણે નોંધ્યું કે કોઈપણ મુદ્દાનો ઉકેલ માત્ર સૈન્ય સંઘર્ષ દ્વારા લાવી શકાતો નથી. યુક્રેન અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે બંને દેશ શાંતિની વહેલી પુનઃસ્થાપનાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. બંને પ્રધાનમંત્રીઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરે ભારત અને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું. પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જોર્જિયા મેલોનીના આમંત્રણ પર આવતીકાલે બે દિવસ ઇટાલીના રોમ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ઇટાલીના રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ મેટારેલાને પણ મળશે. શ્રી મોદી બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવા વ્યાપારી નેતાઓ સાથે પણ વાટાઘાટો કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતાઓ માટે સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડ ગ્રાન્ડ કોર્સથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નાયડુએ કહ્યું કે આ સન્માન પ્રધાનમંત્રીના નેતૃત્વ તેમજ ભારતની વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાના તેમના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. નીટ પ્રશ્નપત્ર ગેરરીતિ મામલે કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરૂગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહલ્યાનગરમાંથી 10 લોકોની ધરપકડ કરી છે. છેલ્લા 24 કલાકમાં સીબીઆઈએ વિવિધ સ્થળોએ દરોડા પાડીને અનેક ગુનાહિત દસ્તાવેજો, લેપટોપ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. અત્યાર સુધી કરાયેલી તપાસમાં

0: ગેરરીતિ થવાના વાસ્તવિક સ્ત્રોતનો ખુલાસો થયો છે. આ કેસમાં સીબીઆઈએ નીટ યુજી પરીક્ષા માટે કોચિંગ આપતી એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટના માલિક પ્રોફેસર શિવરાજ મોટેગાંવકરની ધરપકડ કરી છે. તેની કુલ 9 શાખાઓ છે અને મુખ્ય શાખા લાતુરમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓ છતાં ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં ભારત વેપાર મહોત્સવ માટે વેબસાઇટ પ્રારંભ કરાવતા શ્રી ગોયલે દરેક વ્યક્તિએ અથાગ મહેનત કરતા રહેવું જોઈએ તે વાત પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે વિકસિત ભારત 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ દેશના ઉદ્યોગો, વ્યાપારી સમુદાય અને લોકોમાં જુસ્સો એટલો મજબૂત છે કે વિશ્વની કોઈ જ શક્તિ ભારતને રોકી શકતી નથી.
1: विकसित भारत 2047 जो प्रधानमंत्री जी ने हम सबको प्रोत्साहित किया है अमृतकाल में मेहनत करने के लिए, वो लक्ष्य बड़ा है पर भारत के उद्योग व्यापार जगत, भारत के लोगों में जो आज उत्साह है और सफलता के लिए जिस प्रकार से पूरा देश 140 करोड़ लोग एकत्र हुए हैं, मुझे लगता है कि कोई ताकत दुनिया की ना हमें रोक पाएगी ना हमारे को थम पाएगी.
0: શ્રી ગોયલે નોંધ્યું કે ભારતનું અર્થતંત્ર સતત આગળ વધી રહ્યું છે અને નિકાસ પણ વધી રહી છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે નિકાસ આશરે $863 બિલિયન સુધી પહોંચી છે, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે 5% વધારો નોંધાવે છે. શ્રી ગોયલે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો લક્ષ્ય $1 ટ્રિલિયન સામૂહિક નિકાસ હાંસલ કરવાનો છે. સરકારે જણાવ્યું છે કે દેશમાં રિફાઇનરીઓ કાર્યરત છે અને પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે આયાતમાં વિક્ષેપ છતાં ભારતમાં પૂરતો ઇંધણનો જથ્થો છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ પર આજે નવી દિલ્હીમાં આંતરમંત્રીમંડળીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો સ્ટોક છે. તેમણે ભાર મૂક્યો કે કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ જ અછત નથી, પરંતુ અફવાઓ ફેલાવાને કારણે દેશના કેટલાક ભાગોમાં ગભરાટની ખરીદી જોવા મળી રહી છે.
2: हमारी रिफाइनरीज नॉर्मल ऑपरेशन पर है और हमारे पास सफिशिएंट क्रूड इन्वेंट्रीज हैं, पेट्रोल, डीजल, एलपीजी और नेचुरल गैस के सफिशिएंट स्टॉक्स हैं और किसी भी एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर या रिटेल आउटलेट पर ड्राई आउट नहीं है. लेकिन कई जगह पर अफवाहों के चलते पैनिक बाइंग देखी जा रही है. ये भी देखा जा रहा है कि जो बल्क सेल था वो पंप सेल पर भी शिफ्ट हो रहा है.
0: ઇરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશકિયાને અમેરિકા સાથે વાટાઘાટો કરવાના તહેરાનના નિર્ણયનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે જ્યારે ઇરાન તેના રાષ્ટ્રીય અધિકારોનું રક્ષણ કરી રહ્યું છે ત્યારે ગૌરવ સાથે રાજદ્વારી કાર્યવાહી જરૂરી છે. ઇરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે ઇરાન રાજદ્વારી જોડાણ ચાલુ રાખતા તેના હિતોનું રક્ષણ કરવા સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમણે વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે રાષ્ટ્રીય એકતાના મહત્વ પર પણ ભાર મૂક્યો. આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ચેન્નાઈની ટીમે 4 ઓવરમાં 1 વિકેટે 46 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોઈન્ટ ટેબલમાં સનરાઇઝર હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં 12 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પંજાબ કિંગ્સને 23 રને હરાવીને પ્લે ઓફમાં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. અમેરિકાના એક ઉચ્ચસ્તરીય ઔદ્યોગિક પ્રતિનિધિમંડળે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ સાથે ભારતમાં પરમાણુ ક્ષેત્રમાં ખાનગી રોકાણ અને ઉદ્યોગ સહયોગ માટે તકો અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે જણાવ્યું કે ભારત અને અમેરિકા આજે વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા અને ઉભરતા ક્ષેત્રોમાં મજબૂત અને ભવિષ્યલક્ષી ભાગીદારી ધરાવે છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે યોજાયેલી 79મી વિશ્વ આરોગ્ય સભામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડોક્ટર ટેટ્રોસ અધાનમ ઘેબ્રેયેસસને મળ્યા હતા. એક સોશિયલ સંદેશમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રી નડ્ડાએ વૈશ્વિક આરોગ્ય સમાનતાને આગળ વધારવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોર વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સહયોગને મજબૂત બનાવવા સંમત. ભારત અને નોર્વે યુક્રેન અને પશ્ચિમ એશિયા સંઘર્ષની સ્થિતિમાં શાંતિની વહેલી પુનઃસ્થાપનાના પ્રયાસોનું સમર્થન કર્યું.

0: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશ્વની કોઈ જ શક્તિ ભારતને રોકી શકતી નથી. ઈરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું, ઈરાન તેના હિતોનું રક્ષણ કરવા સક્ષમ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નઈમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા.

0: સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા.

373.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મી ગીતોની સરગમ સારી.

ફેશન સાથે દામિની ફિલ્મનું આ ગીત કુમાર સાનુ અને સાધના સરગમે આપ્યો હતો સ્વર. સાંભળી હવે સાજન ફિલ્મથી એસ ડી બાલાસુબ્રમણ્યમનું સ્વર અને સંગીત. નદીમ શ્રવણ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સારેગામા. આપે સાંભળ્યું રોજા ફિલ્મથી એ આર રહેમાનનું સંગીત નિર્દેશન અને પી કે મિશ્રાના હતા બોલ, અને સ્વર આપ્યું હતું એસ પી બાલા સુબ્રમણ્યમ અને ચિત્રાએ.

શ્રોતા મિત્રો, 1942 અ લવ સ્ટોરી ફિલ્મથી આપે સાંભળ્યો કુમાર સાનુનો સ્વર, ગીતકાર જાવેદ અખ્તર અને સંગીતકાર આરટી બર્મન. સાંભળી રહ્યા છો આપ કાર્યક્રમ સારેગામા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર. સાંભળીએ હવે આપણે માયા ગોવિંદના શબ્દમાં અનુ મલિકનું સંગીત અને અભિજીત અને અલકા યાજ્ઞિકનું યુગલ સ્વર. ફિલ્મ છે ટક્કર.

શ્રોતા મિત્રો, હરિહરણના સ્વરમાં આપે સાંભળ્યું એઆર રહેમાનનું સંગીત નિર્દેશન અને પી કે મિશ્રાના બોલ, ફિલ્મ હમસે હૈ મુકાબલા. આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. અહીં હવે સંપન્ન કરીએ.

શ્રોતા મિત્રો, બરાબર 8:45 મિનિટે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 9 વાગ્યે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું. 9:15 મિનિટે આપ સાંભળી શકશો સ્પોટલાઇટ. ત્યારબાદ ફરી મળીશું આપણે 9:30 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમોની સથવારી.

0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. થોડી જ વારમાં પ્રસારિત કરીશું વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.
1: यह है विविध भारती, देश की सुरीली धड़कन. थोड़ी देर में सुनिए आज के फनकार.